નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે અષાઢ માસ, દિનાંક 10, શક સંવત 1948 એટલે કે જેઠ વદ એકમ, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 1 જુલાઈ ઈસવીસન 2026 ને બુધવાર. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં એટલે કે આ પ્રાતઃસભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બુધવારની આ બહુઆયામી સવારની શરૂઆત કરીએ શરણાઈના મંગળ સૂરો સાથે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળા સાથે મિત્રો હું આપને રેડિયો દોસ્ત આસ્થા આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું. સભાના આરંભે આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 લઈને આવીશું પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ચિંતન શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. આજના કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર ચંદ્રકાંત શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. આજનો વિષય પ્રાપ્તિ. 6:35 રોજની જેમ આપ સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન. 6:45 છોના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા માણી શકાશે. સદાબહાર ગીતો લઈને આવીશું બરાબર 7:15 ટકોરે. 7:20 ગુજરાતી ગીતોની રમઝટ જામશે. 8:30 આપ સાંભળશો એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. બરાબર 9:15 અમારી સાથે જોડાઈને આપ માણી શકો છો માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે ગુજરાતી ગીતો. કાર્યક્રમનો સમય એકવાર યાદ કરાવી દઉં, 9:30. 10:02 વિજ્ઞાન જગત. આ કાર્યક્રમ અંતર્ગત આપણું શરીર વિષય પર પ્રોફેસર પ્રદીપ આચાર્ય સાથે નેહા ભટ્ટની વાતચીત આપ સાંભળી શકશો. બરાબર 10:30 હિન્દી ફિલ્મ સંગીત અને 10:45 સુગમ સંગીત. આજના કલાકાર ભાલચંદ્ર શુક્લ. 11:02 વળી પાછું ફિલ્મ સંગીત આપ માણી શકો છો અને 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો આપ સાંભળશો. બપોરે 12:02 ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમ અંતર્ગત આજે શ્રોતા મિત્રોના ઇમેલ્સ અને પત્રોના ઉત્તર વંચાશે. સાથે સાથે રાષ્ટ્રીય વન સપ્તાહ વિશે વાત થશે. શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહ રાઠોડના આકાશવાણી વિશેના અનુભવો આપ સાંભળી શકશો. કાર્યક્રમ સહિયર બપોરે 12:30. 1:10 સુગમ સંગીત અંતર્ગત બીરેન પુરોહિતના કંઠે ગવાયેલા કેટલાક ગીતો આપ સાંભળશો. 1:30 હશે ફોજી દોસ્તો માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત અંતર્ગત મહેન્દ્ર પ્રજાપતિ અને રણછોડભાઈ વસાવાને સાંભળશો. 6:30 વડોદરા કેન્દ્રનું પ્રસારણ યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. બરાબર 7:00 સાંભળશો ગેરફિલ્મી ગીતો. 7:22 ગ્રામીણ જગતને અનુલક્ષીને એટલે કે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. બરાબર 8:00 સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી અને 8:30 હશે ગુજરાતી ગીતો. સ્પોટલાઇટ આ કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી 9:15 રિલે કરીશું. વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રે 9:30. ગુજરાતી ગીતો રાત્રિના 10:00 અને હિન્દી ફિલ્મ સંગીત 10:30 આપ માણી શકશો. સાથે સાથે દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર તેના નિયત સમયે આપ સુધી પહોંચાડતા રહીશું. તો શ્રોતા મિત્રો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવે સાંભળી હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 4.1 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું તથા શહેરનું ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું. આજે સવારે 5:30 શહેરનું તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું અને હવામાં ભેજનું પ્રમાણ 67% નોંધાયું. આગાહી છે કે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. હવામાન સમાચાર પૂરા થાય થોડી ક્ષણોમાં સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વિશાલ શર્મા.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. ગંગા સતીની રચના હવે આપ સાંભળશો. ગોપાલ સોઢાનો સ્વર.

0: નરસિંહતાની આ રચના આપ માણી રહ્યા હતા ફકીરચંદ શ્રીમાળીનો સ્વર હતો. અને આ સાથે જ આજના અર્ચના કાર્યક્રમને વિરામ આપીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ ચિંતનશ્રેણી અમૃતધારા. આજે ડૉક્ટર ચંદ્રકાંત શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. આજનો વિષય પ્રાપ્તિ.
1: પ્રાપ્તિ શબ્દના મૂળમાં છે સંસ્કૃત પ્રવત્તા આપ ધાતુ. પ્રાપ્તિ એટલે પ્રકૃષ્ટ મેળવવું. જીવનમાં કંઈક એવું પ્રાપ્ત કરવું જે ઉત્તમ હોય, અનોખું હોય અને આપણને તેમ અન્ય સૌને ઉપયોગી થાય એવું હોય. આપણા જીવનમાં સતત બે પ્રકારની ક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે, મેળવવાની ને છોડવાની. કેટલુંક આવે છે તો કેટલુંક જાય છે. માણસને જીવવા માટે, ટકવા માટે સતત કશુંક મેળવતા રહેવું પડે છે. ચોખ્ખા અનાજ પાણી, ચોખ્ખી હવા, ચોખ્ખા વસ્ત્ર, આવું કેટલું એ મેળવવા માટે એને રોજે રોજ મથામણ કરવી

0: પડે છે. કંઈક મળતું રહે એ માટે આપણા જીવનની ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરતી હોય છે. આપણે શું મેળવવું એ નક્કી કરવા, મેળવવા જેવું શું છે એ પણ જાણવું સમજવું જરૂરી છે. કઈ વસ્તુ ક્યારે કેટલી ને કેવી રીતે મેળવવી એનું ગણિત સ્વસ્થ ચિત્તે ગણવાનું રહે છે. આપણે ગોળ ને ખોળ એની વચ્ચે વિવેક કરવાનો રહે છે. આપણે સોનું મેળવવાની દોડમાં હોઈએ તો તે સમજાય, પરંતુ કથિર માટે તો ન દોડીએ ને. આપણે રેતીમાં ખેતી કરવાનું ટાળીએ. આપણે મૈત્રેયની જેમ એવું મેળવવા મથીએ કે જેથી આપણને આપણા અમૃત સ્વરૂપનો અનુભવ થઈ શકે. આપણા સાચા વિકાસ માટે શું જરૂરી છે એ આપણે બરોબર સમ્યક બુદ્ધિથી વિચારી લેવાનું રહે છે. કઈ વસ્તુ પહેલી મેળવવી અને કઈ પછી તેનો ક્રમ પણ ગોઠવવાનો રહે છે. આપણે કોઈ પણ વસ્તુ મેળવવાનું આયોજન કરતાં આપણી શક્તિ મર્યાદાનો, આપણી ગતિવિધિનો, આપણા દેશકાળનો પણ પૂરતો ખ્યાલ કરી લેવાનો રહે છે. કશું આડેધડ મેળવાય નહીં. બિનજરૂરી વસ્તુઓ મેળવી તેમનો ખડકલો કર્યા કરવાથી છેવટે તો આપણો જ ભાર ને આપણો જ તનાવ વધતા હોય છે. આપણે એવું કશું ન મેળવીએ જે આપણામાં વિકારનું વિષ ફેલાવે, આપણને બાંધે, આપણને વિક્ષુબ્ધ કરે કે ભ્રષ્ટ કરે. આપણે હંમેશા આપણા સમર્થક કવિ કબીરજીનો દુહો યાદ કરવો જોઈએ. સહજ મિલાસો દૂધ બરાબર, માગ લિયાસો પાણી, ખીંચ લિયાસો રક્ત બરાબર, કહત કબીરા વાણી. આપણે જે મેળવીએ એ આપણા હકનું હોય અને ન્યાય પુરસ્સરનું હોય, કોઈને હેરાન કરીને કે દૂબવીને મેળવેલું ન હોય. અનિતિથી જે મેળવાય તે ભલે તત્કાલ રૂડું લાગે, પણ કાળે કરીને તે આપણને હાનિ પહોંચાડીને જ રહે છે. ઉત્તમ વસ્તુ મેળવવી હોય તો આપણે આપણો અધિકાર કેળવવો જોઈએ. આપણે આપણી સુપાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે કંઈ મેળવીએ તે અપરિગ્રહ અને અસ્તેય જેવા વ્રતોને જાળવીને જ મેળવીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા સરળ રૂપોના પ્રેર્યા આપણે કશુંય મેળવવા ન દોડીએ. આપણે પ્રામાણિક મહેનતથી જે વસ્તુ મેળવવી હોય તેનું યોગ્ય મૂલ્ય ચૂકવીને જ મેળવીએ. આપણે એવી વસ્તુ મેળવીએ જે આપણને અને સૌને લાભદાયી થાય. આપણને જે કંઈ સારું મળ્યું હોય તે ખૂને બેસીને ખાઈ જવાનું આપણે ન રાખીએ. એકલપેટા થવું, કૃપણ થવું, સ્વાર્થપરાયણ થવું તે આપણા આત્મવિકાસ અને પૂર્ણ વિકાસમાં બાધારૂપ બને છે. આપણને જે કંઈ સારું ને સુંદર લાગે તે આપણે વહેંચીને ભોગવીએ. તેને ત્યક્તેને ભુંજીથા, એટલે જે વસ્તુ મેળવીએ છીએ તે વહેંચીને લેવાથી તેનું આસ્વાદ મૂલ્ય અનેક ગણું વધી જાય છે. આપણું આયુષ્ય મર્યાદિત છે. રાત થોડીને બેસ જાજા જેવો આપણા હાલ હોય છે. મેળવવા જેવું તો અપાર છે, પણ એ બધું આપણે આ નાનીસી જિંદગીમાં કંઈ મેળવી શકવાના નથી. તેથી જ જે મેળવવાનું છે તેમાં સમજણ અને વિવેક વાપરીએ તે અત્યંત જરૂરી છે. આપણને જે રૂચે પચે, જે સદે, તે જ મેળવવાનું રાખીએ. એવું મેળવીએ કે જે આપણને આસુરી બળો સામે ટકવાની, એમને પરાસ્ત કરવાની તાકાત આપે. આપણે તો દૈવી સંપત્તિથી આપણી મિરાત વધારીએ અને એમ કરતાં આપણામાં અને સૌનામાં રહેલા પરમતત્વના વરેણ્ય ભર્ગના દર્શન પામીએ.
1: ચિંતન શ્રેણી અમૃતધારા અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાપ્તિ, એ વિષય પર ડોક્ટર ચંદ્રકાંત શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ. અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે શ્રી રામચરિત માનસ કાન. આજની પ્રસ્તુતિ ભાગ 205. આજની પ્રસ્તુતિના કલાકાર અનુપ ચલોટા અને ઉત્તરા કેલકર. સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન ભાગ 205. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા અનુપ ચલોટા અને ઉત્તરા કેલકર. સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. 6:45 થઈ છે. પ્રસ્તુત કરીએ છીએ જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. સુર સરિતા આજે આ કાર્યક્રમમાં યાદ કરવા છે અબરાર અલ્વીને. 1927માં આજના જ દિવસે 1 જુલાઈએ જન્મેલા અબરાર અલ્વી એટલે વીતેલા જમાનાના ફિલ્મ લેખક, દિગ્દર્શક અને અભિનેતા. 1962માં તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ આવી હતી સાહબ બીબી ઓર ગુલામ, જેમાં તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. અને આ સાથે સાથે 10મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આ ફિલ્મને હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો

રાષ્ટ્રપતિનો રજત ચંદ્રક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. તો આવો અબરાર અલ્વીની યાદમાં સાહબ બેબી ઓર ગુલામ ફિલ્મનું ગીત આપના સુધી મોકલીએ. ગીતા દત્તનો સ્વર, સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર શકીલ બડાયુણી.

1957માં એક ફિલ્મ આવી હતી પ્યાસા, જેનું લેખન કર્યું હતું અબરાર અલ્વીએ. પ્યાસા આ જ ફિલ્મનું ગીત હવે આપના માટે પસંદ કર્યું છે. ગીતા દત્ત અને મોહમ્મદ રફીનો યુગલ સ્વર, સચિન દેવ બર્મનનું સંગીત અને સાહિલ લુથિયાનવીના શબ્દો.

0: અને આ સાથે શ્રોતામિત્રો, જૂનો ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 6:55 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્ પ્રવાચિકા નિધિ ઝા. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः ईरानस्य राष्ट्रपतिना डॉक्टर मसूद पेजेश्कियन इत्यनेन सह दूरभाषमाध्यमेन सम्भाषणम् अकरोत्. सम्भाषणावधौ राष्ट्रपतिना पेजेश्कियन इत्यनेन पश्चिमेशियायाः घटनाक्रमस्य विषये प्रोदीरितम्. प्रधानमन्त्रिणा उभयोर्देशयोर्मध्ये सञ्जातं सहमतिं स्वागतीकृतम्. सहैव तेन भारतस्य निरन्तरनीतिः पुनः प्रतिपादिता यत् सर्वेषां समह्वानानां समाधानं केवलं संवादेन

સદાબહાર ગીતમાં હવે આપ સાંભળશો 16 સાલ ફિલ્મનું ગીત, હેમંત કુમારનો સ્વર, સચિન દેવબર્મનનું સંગીત અને મઝરૂહ સુલતાનપુરીની શબ્દરચના.

સોલવા સાલ આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા. હેમંત કુમારનો સ્વર હતો, સચિન દેવ બર્માનું સંગીત હતું અને મસરૂફ સુલતાનપુરીની શબ્દરચના હતી. અને આ સાથે શ્રોતા મિત્રો, સદાબહાર ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી20 મેચ આજે ચેસ્ટર લેસ્ટ્રીટ ખાતે રમાશે. સમાચાર વિગતવાર.

રાજ્યમાં સ્વચ્છતાના સંદેશને વ્યાપક બનાવવા માટે આજથી 7 જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગર સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમમાં આ અભિયાનના શુભારંભમાં જિલ્લાના અનેક અગ્રણીઓ અને મહાનુભવો હાજર રહીને સ્વચ્છતા અભિયાનને વેગ આપશે, જેમાં સાંસદ ચંદુસિંહ હોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્યો તેમજ મેયર અને જિલ્લા પંચ

0: રહીને સ્વચ્છતા અભિયાને વેગ આપશે, જેમાં સાંસદ ચંદુસિંહ હોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્યો તેમજ મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ખાસ હાજર રહેશે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, વરસાદ ખેંચાતા પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ વાવણી માટે પિયત પાણીની પરિસ્થિતિને લઈને સમીક્ષા, સાથે જ આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ગઈકાલના સમાપન સત્રને સંબોધતા રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રસાયણો, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં અખૂટ ક્ષમતાને કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. સંરક્ષણ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન, જે 2014માં લગભગ 46,000 કરોડ રૂપિયા હતું, તે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1.78 લાખ કરોડ રૂપિયાનું થયું છે.
1: ગુજરાત કે પાસ વો પૂરા ઇકોસિસ્ટમ મૌજૂદ હૈ જિસકી એક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ કી આવશ્યકતા હોતી હૈ ઓર યે ગુજરાત डिफेंस मैन्युफैक्चरिंग का एक मेजर हब बन सकता है, ऐसा मेरा पूरा विश्वास है. बस जरूरत है इस मौजूदा ताकत को एक नई दिशा देने की. गुजरात के पास उद्योग की ताकत तो है ही, युवाओं की ऊर्जा है और साथ ही साथ गुजरात के लोगों में ने देखा है कि उनके अंदर इनोवेशन की क्षमता भी है और यही तीनों मिलकर भारत को डिफेंस मैन्युफैक्चरिंग में नई ऊंचाइयों तक ले जा सकते.
0: સમાપન સત્રમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3.34 લાખ કરોડના સમજૂતીના કરાર થયા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં 1.97 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થશે. વડોદરાની જીએફએસસી યુનિવર્સિટીમાં યોજાયેલી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલ જિલ્લાના 2 ઉદ્યોગ સાહસિકોને રાજ્યકક્ષાના એમએસએમઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલોલને ગોધરાના વિજેતા બંને ઉદ્યોગ સાહસિકોને ટ્રોફી, 2 લાખ રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે અમદાવાદમાં પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જોઈન્ટ ડીસીપી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પરના જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમુદાયના નેતાઓએ રથયાત્રા રૂટ પર પોલીસ અધિકારીઓનું સ્વાગત પણ કર્યું હતું અને શાંતિ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપ્યો હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: આગામી ભગવાન જગન્નાથજી કી રથયાત્રા કે લીએ જો પોલીસ બંદોબસ્ત હૈ ઉસકી તૈયારી કે ભાગ સ્વરૂપ મેં પોલીસ કે દ્વારા મંદિર સે લેકર રાયપુર ચોકી તક એક વિશાલ ફૂટ પેટ્રોલિંગ કા આયોજન કિયા ગયા હૈ ઓર પૂરે રૂટ કો આને વાલે સમય મેં કવર કિયા જાયેગા. हमारे द्वारा जो स्थानीय पुलिस और क्राइम ब्रांच के द्वारा जो रूट है उसके ऊपर जितनी भी जो मकान के रूफ टॉप है, ढाबा है, उन सब की चेकिंग करी जा रही है ड्रोन के द्वारा और पूरे विस्तार को पुलिस के द्वारा चेक किया जा रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ABDને ફોલો કરશો. રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ વરસવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ અને તાપી સહિતના વિસ્તારો માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. રાજ્યભરમાં ફરી ચોમાસું સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે આજે સવારે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે નવસારી તાલુકામાં 4.5 ઇંચ, જ્યારે જલાલપોરમાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો 1.5 ઇંચ વરસાદ અંકલેશ્વર, રાજકોટ, રાણાવાવ, તારાપુર અને પાદરામાં નોંધાયો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌથી વધારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં આવેલ નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા. સાવરકુંડલા

0: ના લુવારા, ગોરડકા, વંડા, પીઠવડી, વીજપડી સહિત અનેક ગામોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજુલા તાલુકાના દેવકા, ખેરાળી, ગોવિંદડી, ખારી સહિત ગામડામાં વરસાદ પડ્યો છે, જ્યારે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલભીપુરમાં પણ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ અને ધરમપુર તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જ્યારે પારડી, વાપી, નાના પોંઢા અને ઉમરગામ તાલુકામાં 2.5 ઇંચ તો કપરાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ફોરેન પોસ્ટ ઓફિસમાં અમદાવાદ ખાતે 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું. પાર્સલમાં લાકડાના બ્લોક્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે પાર્સલ કાર્ટોન બોક્સ હતું, જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત ગાંજાથી ભરેલા 2 પોલિથીન પેકેટ હતા. પોલિથીન પેકેટ સાથે શંકાસ્પદ ગાંજાનું કુલ વજન 467.50 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે 1 કિલો ગાંજાની કિંમત 1 કરોડ ગણવામાં આવે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને 5મી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સર્કલને કારણે શહેરની શોભામાં વધારો થશે.
1: અંદાજિત ₹24 લાખ અને 51,000ના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે.
0: સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે AMC દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ સામૂહિક સ્વચ્છતા સંકલ્પ પણ લીધો. આ પ્રસંગે મેયર રીતેશ બારોટે શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌને સક્રિય સહભાગી બનવા પણ અપીલ કરી હતી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતો કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ તુષાર શુક્લની રચના આપ સાંભળશો, નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના સ્વરમાં. સંગીત નયનેશ જાનીનું.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમ ગુજરાતી ગીતો. કાર્યક્રમમાં આગળ વધી ઉજ્જવલ ધોળકિયાની રચના હવે આપના સુધી. સચિન લેમે અને સ્વર શશાંક ફડનીસનું સંગીત.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. ભાગ્યેશ ઝાની રચના હવે આપના સુધી. સ્વર અને સંગીત સોલી કાપડિયાનું.

મેઘ બિંદુની રચના સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:45 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 45 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ પેઝેશિયાને શ્રી મોદીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિવિધ પક્ષો વચ્ચે થયેલી હાલની સર્વસંમતિનું સ્વાગત કર્યું હતું અને વાતચીત તથા રાજદ્વારી માધ્યમો દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાના ભારતના વલણનો પુનરૂચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ

0: શાંતિ, સ્થિરતા અને સલામત પરિવહન માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇરાનના રાષ્ટ્રપતિએ શાંતિ, સ્થિરતા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિએ ભારતમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકના સફળ આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇરાનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા ઇરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક વારસા અને પરસ્પર આદર પર આધારિત છે. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આવતીકાલે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન બંને દેશોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવાની અને તેને મજબૂત કરવાની તક પૂરી પાડશે. આ સાથે બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: अगले वर्ष दोनों देशों के बीच राजनयिक संबंधों की स्थापना के 75 वर्ष पूरे होने वाले हैं. इस अवसर की ओर बढ़ते हुए दोनों देशों के बीच व्यापार और निवेश, आर्थिक सुरक्षा, रक्षा एवं सुरक्षा, विज्ञान एवं प्रौद्योगिकी, संस्कृति तथा जन से जन संपर्क सहित विभिन्न क्षेत्रों में सहयोग लगातार गहरा हो रहा है. पिछले वित्तीय वर्ष में दोनों देशों के बीच द्विपक्षीय व्यापार 27 अरब डॉलर से अधिक रहा. अप्रैल 2000 से मार्च 2026 के बीच 48 अरब डॉलर से अधिक के निवेश के साथ जापान भारत में निवेश करने वाला 5वां सबसे बड़ा निवेशक है. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ કાયદો વીબીજી રામજી આજથી અમલમાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે વીબીજી રામજી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારી આપવાની ખાતરી આપવામાં આવશે, જે ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાના અમલીકરણ માટે 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
2: વીબીજી રામજી અધિનિયમને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. ઇસ નયે કાનૂન કા ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારો કો એક વિત્તીય વર્ષ મે મિલને વાલે રોજગાર કી કાનૂની ગેરંટી કો 100 દિનો સે બઢાકર 125 દિન કરના હૈ. ઇસ બડી હુઈ રોજગાર ગેરંટી કા મકસદ ગ્રામીણ વિકાસ કી તેજ રફતાર કો બઢાવા દેના હૈ, લોગો કી આય કો અધિક સુરક્ષિત બનાના ઔર ગ્રામીણ પરિવારો કો આર્થિક રૂપ સે સશક્ત કરના હૈ. વીબીજી રામજી એક વ્યાપક કાનૂન હૈ જિસકા ઉદ્દેશ્ય વર્ષ 2047 તક વિકસિત ભારત કે રાષ્ટ્રીય લક્ષ્ય કે અનુરૂપ ગ્રામીણ ક્ષેત્રો મે રોજગાર કે અવસર બઢાના હૈ. અમન યાદવ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્ર સરકારે વીબીજી રામજી એક્ટ હેઠળ સુધારેલા મહેતાણા દરો સૂચિત કર્યા છે. આ દરો આજથી લાગુ પડશે. મંત્રાલયે જણાવ્યું કે પ્રથમ વખત 300 રૂપિયા પ્રતિ દિવસનો વચગાળાનો આધાર મહેતાણું દર લાગુ કરવામાં આવ્યો છે. મનરેગા હેઠળ રાષ્ટ્રીય સરેરાશ વેતન 298 રૂપિયા 80 પૈસા પ્રતિ દિવસથી વધીને વીબીજી રામજી હેઠળ 327 રૂપિયા 45 પૈસા પ્રતિ દિવસ થયું છે. આ સરેરાશ 10% થી વધુ વેતન વધારો દર્શાવે છે. નવા દરો હવે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સુધારાને ગામડાઓની સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને ગ્રીસ વચ્ચે નાણાકીય સેવાઓ, નાણાકીય ટેકનોલોજી, ડિજિટલ પેમેન્ટ્સ અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. ગ્રીકના નાણામંત્રી સાથેની મુલાકાતમાં બંને પક્ષોએ સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગ્રીક સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગની સંભાવનાઓ પર પણ વિચાર વિમર્શ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નિગમની આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા, તબીબી શિક્ષણનું વિસ્તરણ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા અને સેવામાં સુધારો કરવાના હેતુથી કેટલાક નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. વીમાધારક વ્યક્તિઓ માટે બેરોજગારી ભથ્થું યોજના, અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના આગામી વર્ષના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. વધુમાં નવી ESI હોસ્પિટલો હવે સીધા કોર્પોરેશન દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓનો પહેલો જથ્થો

0: આવતીકાલે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલ મનોજ સિંહ આવતીકાલે સવારે 4 વાગે પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપશે. 57 દિવસની આ યાત્રા 3 જુલાઈના રોજ પરંપરાગત નુનવાન પહેલગાંવ રૂટ અને બાલતાલ રૂટ દ્વારા શરૂ થશે. સલામત, સરળ અને અનુકૂળ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય રેલવેએ લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ પૂર્વ રેલવેમાં બાકીના 48 ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવાની મંજૂરી આપી છે, જે રેલવેના ડિજિટલ સંચાર નેટવર્કને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ દક્ષિણ પૂર્વ રેલવેના 4 મુખ્ય વિભાગોમાં 1600 કિલોમીટરથી વધુ 48 ફાઇબર ઓએફસી કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઉત્તરપ્રદેશ સરકારે સેવારત શિક્ષકો માટે અલગ શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. યુપી ટેટ 2026 સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગને સેવા આપતા શિક્ષકો માટે અલગ ટેટ લેવાનો નિર્દેશ આપ્યો હતો. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈ 10571 થઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણી આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે. શ્રેણીની પહેલી મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટોલમાં અને પાંચમી અંતિમ મેચ 11 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રવિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. અને હવે આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં રાજ્યમાં પડેલ વરસાદ, યુરોપમાં આગ ઝરતી ગરમીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, આ રાજ્યમાં આખરે મેઘરાજાની મહેર, સુરતમાં 5 ઇંચ. આત્મનિર્ભર ભારત માટે સુધારા જરૂરી, વડાપ્રધાન મોદીનું સચિવો સાથે મંથન. ફુલચાબ લખે છે, થીજતું યુરોપ દાઝ્યું, સડકો અને સિગ્નલ લાઇટો ઓગળ્યા, ભારત પાસે ફક્ત 5 દિવસ માટે એટલો અનામત ઓઇલ ભંડાર. ગુજરાત સમાચારના પ્રથમ પાનાના સમાચાર જોઈએ તો વિશ્વમાં ડોલર ડામાડોળ, નવા વિકલ્પની શોધ, યુરોપ બાદ હવે અમેરિકા ભઠ્ઠી બનશે, અનેક કોલેજો બંધ, તંત્ર એલર્ટ કરાયું. સંદેશની હેડલાઇન છે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું પાકનું કાવતરું.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.
3: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં આગળ વધીએ તે પહેલા આવો સાંભળીએ એક સંદેશ. આજનો સંદેશ છે અમારા ખેડૂત ભાઈઓ બહેનો માટે. સંદેશ કહો કે એક ખુશખબર કહો. મિત્રો, આજે આપના સુધી વાત વહેંચી રહ્યા છે મેઘદૂત એપની. મેઘદૂત એપ એટલે ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ એક મોબાઈલ એપ્લિકેશન જે ખેડૂતોને સ્થાનિક હવામાનની આગાહીની સાથે સાથે પાક વિશિષ્ટ કૃષિ સલાહ પણ પૂરી પાડે છે. આઈએમડી, આઈસીએઆર અને આઈએમટીએમ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરાયેલ આ મેઘદૂત એપ્લિકેશનનો ઉદ્દેશ્ય ખેડૂતોને વાવણી, સિંચાઈ અને જંતુનાશક દવાઓના ઉપયોગ અંગે સમયસર માહિતી આપવાનો છે અને આ સાથે સાથે હવામાન વિશેની જાણકારી પણ આપને સમય રહેતા મળી રહેશે અને સંવેદનશીલ નિર્ણયો લેવામાં આ એપ્લિકેશન આપને મદદ કરશે. હવામાનની વાત કરીએ તો વરસાદ, તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ આ બધી જ જાણકારી રિયલ ટાઈમ ડેટા માટે 5 દિવસની પૂર્વ આગાહી તરીકે પણ આપને મળી શકે છે. તમારા ચોક્કસ જિલ્લા અને બ્લોકને આધારે દર મંગળવાર અને દર શુક્રવારે કસ્ટમાઇઝ્ડ પાક અને પશુધન સલાહ પણ આપના સુધી પહોંચાડવામાં આવે છે. આ જ એપ્લિકેશન એટલે કે મેઘદૂત એપ્લિકેશનના માધ્યમથી સલાહ અને દરેક ડેટા 27 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવે છે, જે સમગ્ર દેશમાં વ્યાપકપણે આ એપ્લિકેશનને સુલભ બનાવે છે. ચેતવણીઓ, હવામાનની જાણકારી અને ખેતીનું માર્ગદર્શન આ બધું જ આપ સીધું સોશિયલ મીડિયા પર એટલે કે વોટ્સએપ, ફેસબુક અને યુટ્યુબ પર પણ સરળતાથી વહેંચી શકો છો. બસ તો હવે રાહ કોને જુઓ છો? મેઘદૂત એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો. ગૂગલ પ્લે સ્ટોર દ્વારા એન્ડ્રોઇડ માટે આ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી શકો છો અને આઈઓએસ માટેની એપ્લિકેશન એપલ એપ દ્વારા આપ ડાઉનલોડ કરી શકો છો. યાદ રાખો, ખેડૂતો માટે એક સહાય એટલે મેઘદૂત એપ્લિકેશન.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशंस लाइव मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે। સવારના 8 થવાની તૈયારીમાં છે। થોડી ક્ષણમાં એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત રિલે કરીશું। 8:15 આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ। તો પ્રતીક્ષા કરીએ સમાચારની, ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે। આ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ।

0: સવારે સવારે
1: મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 9 થયા છે. પ્રસ્તુત કરીએ છીએ માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.
0: સવારે સવારે

સવારે સવારે કાર્યક્રમ સાંભળનારા સૌ શ્રોતા મિત્રોને આપની રેડિયો દોસ્ત આસ્થાના સાદર પ્રણામ. પ્રેમભર્યા અભિવાદન સાથે આવો કરીએ કાર્યક્રમની શરૂઆત. મિત્રો, આજે કાર્યક્રમનો પહેલો વિષય છે આર્ટ ઓફ સેલ્ફ ઇવોલ્યુશન, સ્વમૂલ્યાંકનની કળા. અને આજે આ વિષય એટલા માટે પસંદ કર્યો છે કારણ કે આજે છે 1 જુલાઈ. વર્ષ 2026ના 6 મહિના પસાર થઈ ગયા છે મિત્રો, અને હવે પછી આવનારા 6 મહિનાનો સમય આપણી સામે ઊભો છે. તો આજે ફરી એકવાર એક ઘરકામ આપને આપવું છે. યાદ છે 1 જાન્યુઆરીએ, એટલે કે વર્ષના પહેલા દિવસે, તમે બનાવ્યું હતું તમારું ન્યૂ યર રિઝોલ્યુશન્સનું લિસ્ટ. બસ, તો ડાયરીનું એ પાનું શોધી વળો, અથવા લેપટોપના બુકમાર્કમાં કે મોબાઈલની નોટ્સમાં જ્યાં પણ ત્યાં અમે એ લિસ્ટ બનાવ્યું હોય, એ સૂચિ બનાવી હોય, એ સૂચિને શોધી નાખો. તમને ત્યાં મળશે કેટલાક એવા લક્ષ્યાંકોની વિગતો જે તમારે 2026માં પાર પાડવા હતા. તમને ત્યાં મળશે એવા નિયમો, ધારાધોરણો જે તમે તમારા માટે આ વર્ષ દરમિયાન બનાવ્યા હતા. કેટલાક એવા ઉદ્દેશ્યો જેને આ વર્ષે સફળતાથી તમારે હાંસલ કરવા હતા. તો આ લિસ્ટનું આજે તમારે જાતે જ મૂલ્યાંકન કરવાનું છે. તમારી જાતને ખુલ્લા મને પ્રામાણિકતાથી પૂછો, તમે કેટલા નિર્ધાર, કેટલા રિઝોલ્યુશન

એક્શન્સ કેટલા પ્રમાણમાં પાર પાડ્યા છે. જીવનની આ ગાડી તમારા નક્કી કરેલા માર્ગ પર દોડી રહી છે, તમારી વિચારેલી ગતિ પર દોડી રહી છે કે નહીં? એક કામ કરો, આ નિર્ધારની સફળતાની ટકાવારી તમે જાતે જ નક્કી કરો. જે રિઝોલ્યુશન્સ 70%થી વધુ સફળ થવાની તમને ખાતરી હોય, તે રિઝોલ્યુશન્સ પર એટલા જ ખંતથી, એટલા જ ઉત્સાહથી વળગ્યા રહો. જે રિઝોલ્યુશન્સને જોઈને તમને એમ લાગે કે આમાં સફળ થવાના સરેરાશ ચાન્સીસ 50% આજુબાજુ છે, તેમને થોડાક મોડિફાય કરો, થોડાક અપડેટ કરો અને ફરીથી એની પાછળ મહેનત કરીને મંડી પડો તમારા સપનાને સાકાર કરવા માટે. પણ જે રિઝોલ્યુશન્સને પાર પાડવાની સંભાવના આ વર્ષે 20%થી પણ ઓછી છે, ભાઈ મારું માનો તો આ રિઝોલ્યુશન્સને હાલ પૂરતા પડતા મૂકો. કારણ કે ન ઉકેલાતા કોયડાના તણાવ કે સ્ટ્રેસમાં જીવવાને બદલે ખુશ મિજાજી સ્વભાવ સાથે મસ્તીમાં જીવવું એ વધુ જરૂરી છે. બસ તો આટલું છે આપનું જુલાઈ મહિનાની 1 તારીખનું ઘરકામ.

0: પહેલી તારીખ આ ફિલ્મનું શીર્ષક ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. કિશોર કુમારનો સ્વર હતો, સંગીતકાર હતા સુધીર ફાળકે અને ગીતકાર હતા કમાર જલાલબાદી.
1: દસ લાખ ની લોટરી મને, વાવ,
2: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
5: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
4: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: સવારે સવારે કાર્યક્રમ અંતર્ગત હવે જે વિષય પર વાત કરવી છે મિત્રો, એ છે રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ ઉત્સવ. આપણો દેશ જુલાઈના પહેલા અઠવાડિયામાં એટલે કે પહેલી જુલાઈથી સાતમી જુલાઈ સુધી દર વર્ષે ઉજવે છે રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ મહોત્સવ. દેશના હરિત આવરણને વધારવા, માટીનું ધોવાણ અટકાવવા અને વન સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા 1950માં કેન્દ્રીય મંત્રી કમા મુનશીએ આ પહેલની શરૂઆત કરી હતી. અને મિત્રો, તમે તો જાણો જ છો કે દેશના મોટાભાગના વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ સમયે જામે છે, એટલે કે નૈઋત્યના મોસમી પવનોને કારણે દેશના મહત્તમ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળે છે અને તેને કારણે જ આ સમયગાળો વૃક્ષારોપણ માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આમ જોવા જઈએ તો વૃક્ષો એ કુદરતી કાર્બન સિંક તરીકે કામ કરતા હોય છે. ગ્રીનહાઉસ અસરને, ગ્લોબલ વોર્મિંગની અસરને વૃક્ષો ઘટાડે છે અને સ્થાનિક તાપમાનને વૃક્ષો નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સાથે સાથે વૃક્ષોને કારણે સ્થાનિક પક્ષીઓ, જંતુઓને આવશ્યક રહેઠાણ મળે છે અને એ રીતે જોવા જઈએ તો વૃક્ષો એ લોકલની, એ વિસ્તારની જૈવિક વિવિધતાનું એક આધાર પૂરો પાડે છે. તો વન મહોત્સવ નિમિત્તે આપણે પણ વરસાદ પડે કે તરત જ એક વૃક્ષ વાવવાનો નિર્ધાર કરીએ. અરે કંઈ વધારે નહીં તો સમયના વાણા વાઈ જાય એ પહેલાં જે વૃક્ષો આપણે વાવી ચૂક્યા છે તેના ઉછેર અને સંવર્ધનનું બીડું ઝડપીને આપણી ધરતીને હરિયાળી બનાવવાનો એક નમ્ર પ્રયાસ જરૂરથી કરીએ.

0: દો બીઘા જમીન, આ ફિલ્મનું ગીત આપ હમણાં જ માણી રહ્યા હતા લતા મંગેશકર, મન્નાડે અને સાથીઓના સ્વરમાં. સલીલ ચૌધરીની ધૂન અને શૈલેન્દ્રનું હતું શબ્દાંકન.
1: વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. અને કાર્યક્રમમાં હવે યાદ કરવા છે શ્રી પુરુષોત્તમ દાસ ટંડનને. મિત્રો, 1961માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત પુરુષોત્તમ દાસ ટંડન એટલે ભારતના એક અગ્રણી સ્વતંત્રતા સેનાની, એક ઉમદા રાજકીય નેતા અને એક વિશિષ્ટ શિક્ષણવિદ્. રાજાશ્રી અને યુપીના ગાંધી તરીકે ઓળખાતા પુરુષોત્તમ દાસ એટલે પોતાની સરળ જીવનશૈલી અને અનન્ય દેશભક્તિથી લોકોના દિલમાં વસનારા મોઠી ઉંચેરા માનવી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા હતા. વ્યવસાય વકીલ એવા ટંડનજીએ દેશની આઝાદીની લડતમાં સંપૂર્ણ સમય આપવા પોતાની સફળ કારકિર્દીનો ત્યાગ કર્યો. અસહકાર આંદોલન, મીઠાનો સત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન જેવી ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધો. તેઓ ખેડૂતોના કલ્યાણ માટે એટલા બધા પ્રતિબદ્ધ હતા કે તેમણે ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટા પાયે ખેડૂત આંદોલનોનું આયોજન અને નેતૃત્વ કર્યું. 1937-1950 એમ 30 વર્ષ સુધી યુપીના વિધાનસભા સ્પીકર તરીકે પણ તેમણે સેવા આપી. ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાઈને તેમણે દેશના બંધારણ ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો. ખાસ કરીને ભારતીય બંધારણમાં દેવનાગરી લિપિમાં લખાયેલ હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવો, આ વિષય પાછળ તેમનો સિંહ ફાળો રહ્યો. 1962માં આજના દિવસે એટલે કે 1 જુલાઈએ તેઓએ અંતિમ શ્વાસ લીધા. આજે તેમની પુણ્યતિથિએ માં ભારતીના આ સપૂતને શ્રદ્ધાવંદન કરીએ. ઉપકાર ફિલ્મનું આ સુપ્રસિદ્ધ સદાબહાર ગીત આપના રેડિયો સેટ પર મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં, કલ્યાણજી આનંદજીની ધૂન અને ગુલશન બાવરાના શબ્દો.

કે 1961માં ભારત રત્નથી સન્માનિત થયા હતા પુરુષોત્તમ દાસ ટંડન. તો બિલકુલ એ જ રીતે બરાબર એ જ વર્ષે 1961માં જ ભારત રત્નનું સન્માન જેમના ફાળે ગયું હતું તે બીજા વ્યક્તિ એટલે ડૉક્ટર બિધાનચંદ્ર રોય. લંડનથી ખૂબ જ ટૂંકા ગાળામાં MRCP અને FRCS એમ બંને પ્રતિષ્ઠિત ડિગ્રીઓ મેળવનારા ડૉક્ટર BC રોય એટલે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી, ભારતના પ્રખ્યાત ચિકિત્સક, સ્વતંત્રતા સેનાની કે જેમને લોકો આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા તરીકે આજે પણ ખૂબ લાડ અને ગર્વથી યાદ કરે છે. તેમણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. IIM કલકત્તાની સ્થાપનામાં તેઓ નિમિત્ત બન્યા અને દુર્ગાપુર, કલ્યાણી અને સોલ્ટ લેક જેવા આધુનિક શહેરો પણ તેમણે વસાવ્યા. આજે પણ ભારતમાં તબીબી ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર તેમના નામ પરથી અપાય છે અને પુરસ્કાર છે ડૉક્ટર BC રોય નેશનલ એવોર્ડ. 1882માં આજના જ દિવસે જન્મેલા અને 1962માં આજના જ દિવસે એટલે કે 1 જુલાઈએ પોતાના અંતિમ શ્વાસ લેનારા ડૉક્ટર BC રોયની યાદમાં આજનો દિવસ આપણે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે નિસ્વાર્થ સેવા અને સમર્પણનું ક્ષેત્ર એટલે ડૉક્ટરનો વ્યવસાય. 1991થી આજના દિવસને ડૉક્ટરના અનન્ય વિશેષ યોગદાન માટે આજનો દિવસ એટલે નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. આ ઉજવણીની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે બિહાઇન્ડ ધ માસ્ક, હુ હિલ્સ ધ હિલર્સ. એટલે બીજાને નવજીવન આપનારા ડૉક્ટરોના સ્વાસ્થ્યની સંભાળ કોણ રાખશે. આ અંતર્ગત એક પ્રયાસ છે કે ચિકિત્સકો પોતાના માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે. ભારે તણાવ, થાક અને કામના દબાણથી ડૉક્ટર્સ પોતાને મુક્ત રાખે, પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારીને નજરઅંદાજ ન કરે. ડૉક્ટર BC રોયની પરમચેતનાને વિનમ્ર નમન અને આપ સૌને નેશનલ ડૉક્ટર્સ ડેની શુભકામનાઓ. મિત્રો, ભારતીય સિને જગતે પણ આ દર્દી અને ડૉક્ટરના સંબંધને આબાદ રીતે ઝીલ્યો છે. ખામોશી, ડૉક્ટર કોટનીસ કી અમર કહાની, મુન્નાભાઈ MBBS, વિકી ટોનર, ડૉક્ટર જી, ડિયર જિંદગી, એક ડૉક્ટર કી મોત, અનુરાધા, દિલ અપના ઓર પ્રીત પરાઈ, તેરે મેરે સપને, બેમિસાલ, બંદેની, ને 1941માં આવેલી ફિલ્મ જેનું નામ જ હતું ડૉક્ટર. સમયાંતરે આવી કેટલીય ફિલ્મોમાં ડૉક્ટર અને તેમના જીવન અને દર્દી સાથેના તેમના સંબંધ, સમાજમાં તેમના યોગદાનની વાતો થઈ ચૂકી છે. એ બધામાં જ એક ફિલ્મ છે આનંદ. એ જ ફિલ્મનું ગીત હવે આપના રેડિયો સેટ પર. મન્ના ડેનો સ્વર, સલીલ ચૌધરીની ધૂન અને યોગેશના શબ્દો.

મિત્રો, થોડાક સમય પહેલાં આપણે વાત કરી હતી નેશનલ ડોક્ટર્સ ડે વિશે, અને જેમ ડોક્ટર આપણા સ્વાસ્થ્યની ચિંતા કરે છે, બિલકુલ એ જ રીતે દેશના આર્થિક સ્વાસ્થ્યની ચિંતા કરતો વર્ગ એટલે છે સીએનો વર્ગ. સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એટલે દેશની અર્થવ્યવસ્થાના મજબૂત આધારસ્તંભ. દેશની નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વાસ જાળવી રાખીને દેશના આર્થિક વિકાસ અને જીડીપીની વૃદ્ધિમાં મોટો ફાળો આપનાર સમુદાય, એટલે રાષ્ટ્ર નિર્માણના ખરા ભાગીદાર સીએ. મિત્રો, વાત એમ છે કે 1949માં આજના દિવસે, એટલે કે 1 જુલાઈએ, આઈએસએઆઈ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી, અને એટલે જ આજનો દિવસ સીએ ડે તરીકે ઉજવીએ છીએ. પોતાની ચોકસાઈ અને કર્તવ્યનિષ્ઠાને પ્રામાણિકતાથી કામે લગાડીને દેશના વિકાસને ગતિ આપનારા એ દરેક અનામી હીરોને, દરેક સીએને આજે નેશનલ સીએ દિવસની, નેશનલ સીએ ડેની શુભકામનાઓ. તો આ હતો માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. જો તમે પણ બરાબર આ જ રીતે દિન વિશેષની સાંપ્રત સમયની વાત જાણવા માંગતા હો તો અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. સમય દરરોજ સવારે 9 કલાકે, કાર્યક્રમ સવારે સવારે. અને હવે આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા, આપનો દિવસ મંગળમય રહે. માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે, કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે, અને ગીત સંગીત માહિતી મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં હવે સમય થઈ ચૂક્યો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. ક્યારે વિચાર્યું છે દોસ્તો કે વાતાવરણના પલટાવાની જ્યારે આપણે રાહ જોતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ, એક વાત, એક વિચાર મારા મનમાં એ આવે છે કે વાતાવરણ જેમ બદલાય છે ક્યારેક ક્યારેક બિલકુલ એ જ રીતે વ્યક્તિ પણ બદલાતા હોય છે, વ્યક્તિત્વ પણ બદલાતું હોય છે, વ્યક્તિના વિચારો, વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ પણ બદલાતા હોય છે. અને જીવનને જોવાનો અને જીવનને જીવવાનો અભિગમ, એ જ વ્યક્તિનું ખરું વ્યક્તિત્વ ઘડતું હોય છે. ક્યાંક વાંચ્યું હતું કે રસ્તામાં એક મોરપીચ પડેલું દેખાય તો કોઈને લાગે કે અહીંયાથી મોર પસાર થયો હશે, અને કોઈ બીજા વ્યક્તિને લાગે કે બની શકે અહીંથી માધવ ગયા હોય. બસ, તો આ જ કમાલ છે વ્યક્તિનો, વ્યક્તિત્વનો અને જીવનના અભિગમનો. તો ચાલો મોરપીચના શુકન સાથે શરૂ થયેલી આ યાત્રાને આગળ વધારીએ. રમેશ પારેખની રચના આપના સુધી મોકલીએ છીએ વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયનો સ્વર.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાના સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: હવે મારી આંખમાં છે વૃંદાવન આખું, હવે મારી આંખમાં છે વૃંદાવન આખું. મેં તો બસ માત્ર એક મોરપી જ જોયું હતું.

0: કવિ દયારામની આ રચના આપ માણી રહ્યા હતા. વિરાજ અને બીજલ ઉપાધ્યાયનો સ્વર હતો અને સંગીત હતું પુરુષોત્તમ ઉપાધ્યાયનું. ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: ડરીએ જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: સ્વાભાવિક છે કે મોરની વાત નીકળી છે, મોર પીચની વાત નીકળી છે, તો માધવની વાત નીકળશે, વૃંદાવનની વાત નીકળશે, યમુનાના એ જળની વાત નીકળશે અને ગોકુળના એ સ્થળની પણ વાત નીકળશે. માધવ રામાનુજની રચના હવે આપના રેડિયો સેટ પર. મિતાલી સિંઘનો સ્વર, શ્યામલ તથા સૌમિલ મુનશીનું સંગીત.

0: મોરપીંછને માનું હું શ્યામનું સરનામું, મોરપીંછને માનું હું શ્યામનું સરનામું, ટહુકે ટહુકે એને મળવાનું ટાણું. આપને પણ મોરના અને મોરપીંછના સાથે એને મળવાનું ટાણું મળે એ વિશેષ વિચાર સાથે જ આજના કાર્યક્રમને અહીં વિરામ આપીએ.
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.
0: તો શ્રોતા મિત્રો, આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણમાં એટલે કે બરાબર 10 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે આકાશવાણી અમદાવાદ વડોદરા.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો. સેન્સેક્સમાં 150 અંકનો વધારો, જ્યારે નિફ્ટી 23,900ની સપાટી પર પહોંચ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગતા 7 લોકોના મોત, 12 લોકો ઘાયલ. ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલોગ્રામના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજથી ભારતની 3 દિવસની મુલાકાતે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન વીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. લાહોરમાં એક ખાનગી ટ્યુશન સેન્ટરની છત તૂટી પડતા 14 બાળકોના મોત, 8 બાળકો ઘાયલ. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો, જ્યારે ઘાયલોની સંખ્યા અંદાજે બમણી થઈને 10,571 થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધીમાં 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વાપીમાં 4 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. અને હોકી ઇન્ડિયાએ બેલ્જિયમ પ્રવાસ માટે 22 સભ્યોની જુનિયર અંડર 21 મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

0: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. મિત્રો, પ્રસ્તુત કરી છે કાર્યક્રમ વિજ્ઞાન જગત. કાર્યક્રમ અંતર્ગત આજે પ્રોફેસર પ્રદીપ આચાર્ય વાત કરશે આપણું શરીર વિષય પર. તેમની સાથે વાતચીત કરી રહ્યા છે નેહા ભટ્ટ.
1: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
2: નમસ્કાર પ્રિય શ્રોતાઓ, સ્વાગત છે આપનું વિજ્ઞાન જગતની એક અન્ય રસપ્રદ અને જ્ઞાનવર્ધક આવૃત્તિમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે આપણું સતત સાથી છે, પણ જેના વિશેની ઘણી માહિતીથી આપણે અજાણ છીએ. જી હા શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ વિષય પર જે આપણા સૌનું ખૂબ જ નજીકનું સાથીદાર છે, આપણા જીવનના દરેક સુખ દુઃખનું સાક્ષી પણ છે, એ છે આપણું શરીર. આપણું શરીર એ માત્ર હાડકા, માંસ અને રક્તનું બંધારણ નથી, પરંતુ એક ઈશ્વરે ઘડેલું વ્યવસ્થાતંત્ર છે. આ શરીરને જાળવવું, તેની સાથે સંયમપૂર્વકનો વ્યવહાર કરવો એ આપણા સૌની ખૂબ જ મોટી જવાબદારી છે. પણ રોજબરોજના જીવનની ઘટમાળમાં કામનો બોજ, સંપર્કો, વિવિધ ગેજેટ્સનો ઉપયોગ, આ બધાને લીધે અને એની સાથે સ્ટ્રેસ, આ બધાની વચ્ચે આપણે અવારનવાર એ ભૂલી જઈએ છીએ આ શરીર આપણી સૌથી મોટી મૂડી છે. જો એને સ્વસ્થ રાખીશું તો આપણે પણ હંમેશને માટે સ્વસ્થ રહીશું. મિત્રો, આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં વાત કરશું આ અણમોલ શરીરના વિવિધ તંત્રો વિશેની. એ તંત્રો કેવી રીતે કાર્ય કરે છે તેની વિસ્તૃત જાણકારી પણ મેળવશું આપણા નિષ્ણાત પાસેથી. આજે અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત વિદ્યાપીઠના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર માઇક્રોબાયોલોજી વિભાગના ડોક્ટર પ્રદીપ આચાર્યજી. નમસ્તે સાહેબ, આપનું અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ અમારા શ્રોતા મિત્રોને આપ એ જણાવો કે આપણા શરીરનું સૌથી નાનું પણ સૌથી મહત્વનું અવયવ એટલે હૃદય, આ હૃદય અને તેની સાથે સંકળાયેલ રુધિરાભિસરણ તંત્ર, આ અંગેની વિસ્તૃત જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો.
3: ચોક્કસ, બહુ સુંદર મજાનો આ આજનો વિષય છે. આપણા શરીરમાં સતત દેહધાર્મિક ક્રિયાઓ જે ચાલે છે, અવનવી દેહધાર્મિક ક્રિયાઓ, જેવી કે શ્વાસોશ્વાસ માટે શ્વસન તંત્ર છે, લોહીના પરિભ્રમણ માટે રુધિરાભિસરણ તંત્ર છે, ખોરાકના પાચન માટે પાચન તંત્ર, શરીરના હલનચલન માટે કંકાલ તંત્ર, શરીરની તમામ ક્રિયાઓનું નિયંત્રણ અને સંવેદનાઓની પ્રતિક્રિયા માટે ચેતાતંત્ર, જનીન અને આનુવંશિકતા માટે પ્રજનન તંત્ર, એમ જ શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોના નિકાલ માટેનું ઉત્સર્જન તંત્ર, તો આવા વિવિધ તંત્રોની વાત સાથે આપણી જે ઇન્દ્રિયો છે, પંચ ઇન્દ્રિયો જે કહીએ છીએ, તો એમાં દ્રષ્ટિ માટે આંખ, શ્રવણ માટે કાન, સુગંધ માટે નાક, સ્વાદ માટે જીભ, સ્પર્શ અને સંતુલન માટેની ઇન્દ્રિયો પણ એટલી જ મહત્વની છે. તો મિત્રો, આજે શરૂઆત આપણે આપણા હૃદય અને રુધિરાભિસરણ તંત્રથી.
2: બિલકુલ બિલકુલ.
3: આપણા શરીરમાં મિત્રો રુધિરને તમામ અંગ અને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય એ હૃદય જ કરે છે, જે રક્તવાહિનીઓ મારફતે થાય છે. આ માટે કાર્યરત તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહે છે. હૃદય એ સ્થિતિસ્થાપક સ્નાયુઓનું બનેલું, પંપની જેમ કામ કરતું, પાંસળીઓની નીચે ડાબી બાજુએ આવેલું સુરક્ષિત અંગ છે. તે આપણી મુઠ્ઠી જેવડું હોય છે. હૃદયના પ્રત્યેક ધબકારાની સાથે રક્તકણો તથા જીવન જરૂરી તત્વ ઓક્સિજન, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, તે રક્ત દ્વારા આપણા પ્રત્યેક કોષ સુધી પહોંચાડે છે. અંતે કોષમાં ઉર્જા ઉત્પન્ન થઈ કોષના વિવિધ કાર્યો માટે મદદરૂપ થાય છે. તે જ રીતે કોષમાં પોષક તત્વોના દહનને અંતે ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ, એના જેવા નકામા વાયુરૂપ પદાર્થને રક્ત દ્વારા હૃદયમાં થઈને અંતે ફેફસા અને શ્વાસનળી મારફતે હવામાં મુક્ત કરવાનું કાર્ય થાય છે. મિત્રો, હૃદયની આંતરિક રચના જોઈએ તો તેમાં ચાર ખંડ છે. સંવેદનશીલ અને સતત કાર્ય રહેતી

0: એ રચના છે જેના દ્વારા લોહીનું પરિભ્રમણ થાય છે. હૃદયમાં ઉપરની તરફના બે ભાગ જે છે તેને કર્ણક, જ્યારે નીચેના બે ભાગને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે.
1: બરાબર.
0: રક્તના પ્રવાહને નિશ્ચિત દિશામાં નિયંત્રિત રૂપે પ્રવાહિત કરવા માટે હૃદયમાં વાલ્વની પણ રચના હોય છે. હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી જે ધમનીઓ છે, રક્તવાહિનીઓ, એ પ્રમાણમાં શિરાઓ કરતા જાડી અને મોટી હોય છે. હવે હૃદય સંબંધની કેટલીક આશ્ચર્યજનક બાબતો કહું તો, આપણું હૃદય સામાન્ય રીતે વિશ્રામની સ્થિતિમાં 1 મિનિટમાં 70 વખત અને સમગ્ર જીવનકાળ દરમિયાન લગભગ 2.5 અબજ વખત ધબકે છે. પ્રત્યેક ધબકારા સાથે 16 ઇંચ પ્રતિ સેકન્ડની ઝડપે અંદાજે 30-35 મિલીલીટર લોહીને પ્રવાહિત કરે છે. રક્ત લઈ જતી ધમનીઓમાં જો કોઈ રૂકાવટ આવે તો રક્તને શરીરના અંગો તરફ વધુ દબાણથી પહોંચાડવા માટે સંકોચન વિકોચનની પ્રક્રિયા ઝડપી બનાવવી પડે છે. અને ઝડપથી થતી આ ક્રિયા દરમિયાન ક્યારેક હૃદયના સ્નાયુઓ મૃત્યુ પામે છે. આને હૃદયરોગનો એક પ્રકાર પણ કહે છે. હવે આપણા હૃદયમાં આ ધબકારાનું નિયંત્રણ કઈ રીતે થાય છે એવો સવાલ થાય તો, આપણા હૃદયના જમણા કર્ણકની દિવાલ ઉપર એક સાઇનો આર્ટિરિયલ નોડ નામની એક ગાંઠ, જેને ગ્રંથિ કહી શકાય, એ આવેલી છે, જેના દ્વારા હૃદયના ધબકારા થાય છે. આ ધબકાર, જેને પેસમેકર પણ કહે છે, તે હૃદયના સ્નાયુઓને વિદ્યુત સંદેશો આપે છે અને તેના જવાબરૂપે હૃદયના સ્નાયુઓ સંકોચન પામે છે અને હૃદય સંકોચાય છે. હૃદયની અંદરના વાલ સતત ખોલબંધ થવાથી નાડીઓમાં ધબ ધબ જેવો અવાજ સંભળાય છે,
1: જેને આપણે ધબકારા કહીએ.
0: શ્યોર. એ જ શરીરમાં પેદા થતો એપિનેફ્રિન નામનો અંતસ્ત્રાવ, જેને આપણે હોર્મોન કહીએ છીએ, એ પણ હૃદયના ધબકારાની ગતિ અને શક્તિને પ્રભાવિત કરે છે. હોસ્પિટલમાં દર્દીના હૃદયના ધબકારાને સામાન્ય લયમાં લાવવા માટે એક કૃત્રિમ વિદ્યુતીય પેસમેકર પણ લગાડવામાં આવે છે.
1: જી, બિલકુલ.
0: હવે આપણને એમ થશે તો આપણું લોહી શાનું બનેલું છે? તો મિત્રો, આપણા રુધિરમાં 2 પ્રકારના ભાગ કહી શકાય. એક રક્તકોષો, જે 45% જેટલું એનું પ્રમાણ છે, જ્યારે બીજું પાતળા પીળા રંગના પ્રવાહી, જેને પ્લાઝમા કહે છે, તેનું 55% પ્રમાણ છે. સામાન્ય રીતે એક પુખ્ત વયના મનુષ્યના શરીરમાં 4-5 લિટર જેટલું લોહી હોય છે. રુધિરમાં રહેલા રક્તકોષ 3 પ્રકારના છે, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ.
1: જી,
0: આ ત્રણેય કોષના પ્રમાણ અને કાર્ય જુદા જુદા હોય છે. રક્તના એક નાના ટીમ્પામાં અંદાજે 5 લાખ રક્તકણ, 10,000 શ્વેતકણ અને 3 લાખ જેટલા ત્રાકકણ હોય છે. જ્યારે પ્લાઝમામાં પોષક તત્વો, ગ્લુકોઝ, હોર્મોન્સ તથા લાખોની સંખ્યામાં અન્ય તત્વો તથા રક્તકોષો કાલીલ રૂપે, એટલે કે તરતી અવસ્થામાં હોય છે, નીચે બેસી જતા નથી. રક્તકણ, જેને આપણે એરિથ્રોસાઇટ કહીએ છીએ, તેઓ ફેફસામાંથી પ્રાપ્ત થયેલ ઓક્સિજનને શરીરના વિવિધ અંગ અને સ્નાયુઓ સુધી પહોંચાડે છે. જ્યારે શ્વેતકણ ને, જે વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો લ્યુકોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ જીવાણુઓ તથા બીમારી સામે લડવાનું કામ કરે છે.
1: ખૂબ જ મહત્વનું કાર્ય છે.
0: હાજી. એ જ રીતે ત્રાકકણ જે છે, જેને થ્રોમ્બોસાઇટ કહે છે, તેમનું કાર્ય, જ્યારે પણ આપણને ઈજા થાય અને ઈજાને કારણે આપણા શરીરમાંથી લોહી વહી જતું હોય તો એ લોહીને જાળીદાર રચના બનાવીને અટકાવવાનું કામ કરે છે અને એમાં આશરે 30 જેટલા રસાયણો લોહીને જામી જવામાં મદદ કરે છે.
1: જી.
0: બીજી વાત, જ્યારે આપણું શરીર બીમાર થાય ત્યારે એની સામે લડવા માટે કુદરતે આપણને રક્ષણાત્મક તંત્ર, એટલે કે ડિફેન્સિવ સિસ્ટમ, આપણા જન્મતાની સાથે જ આપી છે. એમાં લિમ્ફોસાઇટ્સ, એટલે કે શ્વેતકણોનો એક પ્રકાર જ છે, મેક્રોફીજ અને સ્પ્લીન મહત્વનો ભાગ ભજવે છે.
1: આપે જે માહિતી આપી એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હૃદયની ખૂબ જ મહત્વની કામગીરી આપણા શરીર માટે રહેલી છે.
0: હાજી.
1: હૃદય અને રુધિરાભિસરણ તંત્રની વાત કર્યા બાદ આપણે શ્રોતા મિત્રોને હવે આપણું એવું જ મહત્વનું બીજું અંગ છે, ફેફસા અને શ્વાસોશ્વાસની ક્રિયા, જેને આપણે કહીએ છીએ, તો એ અંગે આપ જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો.
0: મિત્રો, આપણા શરીરને ખોરાક અને પાણી વિના થોડોક સમય પણ ચાલી શકે, પણ હવા વિના બિલકુલ ન ચાલી શકે. આ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલ તંત્રને શ્વસન તંત્ર કહે છે. મિત્રો, આ તંત્રમાં નાક, નાસિકા ગુહા, શ્વાસનળી, ઉપશ્વાસનળી અને ફેફસાનો સમાવેશ થાય છે. હવે આપણને સવાલ થાય કે આ શ્વાસોશ્વાસની ક્રિયામાં કયા સ્નાયુઓ મહત્વનો ભાગ ભજવે છે? તો એમાં ઉદરપટલ અને પાંસળીઓની વચ્ચે આવેલા ઇન્ટરકોસ્ટલ સ્નાયુ

મહત્વનો ભાગ ભજવે છે. મધુમાં આ બંને સ્નાયુઓનું નિયંત્રણ આપણા મગજમાં આવેલા શ્વસન કેન્દ્રના સંકેત અનુસાર થાય છે. રક્તમાં જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય અને ઓક્સિજન ઓછો થાય તો આ સ્નાયુઓને ઝડપથી કાર્ય કરવાની સૂચના મળે છે અને એના ભાગરૂપે એ હાંફી જાય છે. બીજું કે ફેફસાના આંતરિક ભાગ એ વાયુકોષ્ઠનો બનેલો છે અને એ આ લાખોની સંખ્યામાં વાયુકોષ્ઠો આપણી બે મોટી થેલી

0: પણ વાયુકોષમાં પ્રવેશે છે અને શરીરની બહાર નીકળી જાય છે. મિત્રો, બીજો સવાલ છે રજકણોનો, પરાગ રજ કીટાણુઓ અને ભેદને દૂર કરવાનો. તો આપણા નાકની અંદર આવેલા નાના નાના વાળ અને નાસિકા ગૃહની અંદર દિવાલ ઉપર આવેલા મ્યુકસ જેવા ચીકણા પ્રવાહીનું આવરણ છે, જે દ્વારા એને દૂર કરવામાં આવે છે. બીજું કે શ્વાસમાં લીધેલી હવામાં થોડો ભેદ પણ હોય છે, તો એ ભેદને દૂર કરવામાં રક્તવાહિનીઓની અંદર વહેતા રક્ત એ પ્રમાણમાં ગરમ હોય છે અને એના કારણે ભેજ પણ દૂર થાય છે. આ રક્તવાહિનીઓ ખૂબ જ કોમળ હોવાથી સામાન્ય રીતે જો નાનકડી ઈજા થાય તો પણ તૂટી જાય છે. પરિણામે નાક વાટે રુધિર બહાર આવે છે, જેને આપણે નસકોરી ફૂટી એવું પણ કહેતા હોઈએ છીએ. હવે તમને સવાલ થશે કે આપણને છીંક કેમ આવે છે, ઉધરસ શા માટે આવે છે? તો શ્વાસમાં લેવાતા વાયુમાં મેં અગાઉ કહ્યું એમ ધૂળના રજકણો, પરાગરજ, કીટાણુઓ અને કેટલાક ગંધકો, એડોરન્સ, જાત જાતના વિવિધ પ્રકારની સ્મેલ જેને કહીએ છીએ વગેરે હોય છે, જે નાકમાં જયારે પ્રવેશે ત્યારે નાકની આંતરિક દિવાલ ઉપર એની એક ઉત્તેજના પેદા થાય છે. પરિણામે ગળાનો ભાગ, છાતીના સ્નાયુઓ તથા ડાયાફ્રામ ઝડપથી સંકોચન પામે છે. આથી હવા ઉપર દબાણ ઉત્પન્ન થાય છે અને તે ધક્કા સાથે બહાર આવે છે. આ હવા સાથે ઉત્તેજના ઉત્પન્ન કરનારા રજકણો અને મ્યુકસના અસંખ્ય ડ્રોપલેટ્સ, જે કણો કહીએ, એ બહાર આવે છે, જેને આપણે છીંક કહીએ છીએ. જ્યારે શ્વસન તંત્રના નીચેના ભાગમાં રહેલી શ્વાસનળી, ઉપશ્વાસનળી અને ફેફસામાં ઉત્તેજના જો થાય તો તે કફ ગળામાં આવી ઉધરસના રૂપમાં દૂર થાય છે. હવે બીજી કેટલીક રસપ્રદ બાબતો આ સંદર્ભમાં જણાવતો, જ્યારે આપણને છીંક આવે ને ત્યારે આપણી આંખો હંમેશા બંધ થાય છે.
1: જી બિલકુલ.
0: બીજું, એક છીંક દરમિયાન અંદાજે 40,000 જેટલા મ્યુકસ અને રજકણોના ટીમ્પા, જેને આપણે ડ્રોપલેટ્સ કહીએ, નાકમાંથી બહાર નીકળે છે અને એની સાથે સાથે નાના સૂક્ષ્મજીવો પણ જો અંદર ગયા હોય તો એ પણ બહાર નીકળી જાય છે. આથી કુદરતી એક રક્ષાત્મક બાબત છીંક અને ઉધરસ છે. મારું એટલું જ કહેવું છે કે જ્યારે પણ છીંક અને ઉધરસ ખાતા હોઈએ ત્યારે આપણે આપણું મોં અને નાકને રૂમાલથી ઢાંકવા જોઈએ.
1: શ્રોતા મિત્રો, આ સાહેબે ખૂબ જ મહત્વની જાણકારી આપી છે. આપણે સૌએ આ બાબતને ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણને છીંક કે ઉધરસ આવે ત્યારે આપણું મોઢું અચૂક ઢાંકીને રાખીએ. આપણા શરીર માટે સૌથી મહત્વની જરૂરિયાત એટલે ભોજન. આપણા સૌનું ધ્યાન એની ઉપર સૌથી વધારે કેન્દ્રિત હોય છે. સાહેબ, આગળ આપણે શ્રોતા મિત્રોને આપણા ભોજન સાથે, આપણા શરીર સાથે સંકળાયેલા મહત્વના તંત્ર, પાચન તંત્ર વિશેની જાણકારી આપીએ.
0: ચોક્કસ. પહેલો તો સવાલ એ થાય કે આપણને ભોજનની જરૂર શા માટે છે?
1: જી,
0: તો આપણા સ્નાયુઓને, આપણા શરીરમાં લાખોની સંખ્યામાં સ્નાયુઓ છે.
1: જી,
0: એને કાર્યાન્વિત રાખવા માટે તથા તમામ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ જે ચાલે છે, શ્વાસોશ્વાસથી માંડીને મગજના વિચારવાથી માંડીને મૂત્રનો ત્યાગ કરવાથી માંડીને અનેકવિધ ક્રિયાઓ માટે જરૂરી શક્તિ પણ આપણને આહારમાંથી મળે છે.
1: જી,
0: બાળક તથા શિશુઓની વૃદ્ધિ માટે જરૂરી ઉર્જા આહારમાંથી પ્રાપ્ત થાય છે. આહાર સ્વાદિષ્ટ પણ હોય છે અને આપણને પ્રસન્નતા પણ આપે છે. આપણા મુખમાં ખોરાકનો કોળિયો મૂકીએ ત્યાંથી લઈને શરીર દ્વારા ઉત્પન્ન થયેલા જે બિનજરૂરી નકામા પદાર્થો છે એના નિકાલ કરવા સુધીનું જે તંત્ર, જેને પાચન તંત્ર કહે છે, જેમાં મુખ, અન્નનળી, જઠર, નાનું અને મોટું આંતરડું, મળાશય અને ગુદા સહિતના અવયવો ઉપરાંત લાળગ્રંથિ, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય વગેરે ખોરાકના પાચન માટે જરૂરી ઉત્સેચક ઉત્પન્ન કરતી ગ્રંથિઓનો પણ સમાવેશ થાય છે. મિત્રો, આ પાચન ક્રિયામાં પણ મગજ બહુ મહત્વનો ભાગ ભજવે છે. મગજનો એક ભાગ, જેને આપણે હાઇપોથેલેમસ કહીએ છીએ, તે આપણને ભૂખ અને તરસનો અનુભવ કરાવે છે. ચેતાદન અને મેરુરજ્જાની મદદથી પેટમાં ચાલતી પાચન સંબંધી ક્રિયાઓનું નિયમન અને બિનજરૂરી પદાર્થના નિકાલને નિયંત્રણ પણ કરે છે. હવે તમને એમ થશે કે આ આહારના જે વિવિધ ઘટકો, પોષક તત્વો આપણે આહાર ખાઈએ છીએ એમાં હોય છે, એનું શું કાર્ય હોય છે? તો મિત્રો, પોષક તત્વો આપણા શરીરમાં વિવિધ પ્રકારના કાર્ય કરી શકે છે. જેમ કે કાર્બોહાઈડ્રેટ શરીરને જીવંત રાખવા જરૂરી ઉર્જા આપે છે. પ્રોટીન દ્વારા નવા કોષોનું નિર્માણ અને તૂટેલા કોષનું સમારકામ થાય છે. વિટામિન અને ખનિજ દ્વારા શરીરના કાર્યોને ઠીક રાખે છે. આહારમાંના રેસા, જેને ફાઇબરસ કહીએ છીએ, જે શાકભાજી અને ફળો અને અનાજમાંથી મળે છે, તે આંતરડાની સફાઈ કરી સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. જ્યારે પાણીનો ઉપયોગ શરીરના બિનજરૂરી પદાર્થોને રક્તમાંથી નિકાલ કરવા, થોડું પાણી પરસેવાના રૂપે તથા થોડું પાણી

0: શ્વસન ક્રિયાના બાષ્પના ભાગરૂપે પણ નીકળી જાય છે. હવે આ પાચનતંત્રના માર્ગમાં ખોરાકનું પચવું, એનું શોષણ થવું અને નકામા પદાર્થોનો નિકાલ કઈ રીતે થાય છે એ પણ એક સવાલ આવે. તો મુખની અંદરની લાળ ગ્રંથિઓ દ્વારા ખોરાકનું સ્ટાર્ચમાં રૂપાંતર થાય છે. ત્યાંથી ખોરાક અન્નળી મારફતે જઠરમાં આવે છે. જઠરમાં આવેલો ખોરાક 3-4 કલાક રહે છે. તેમજ જઠરની દિવાલોમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ તથા પાચક રસોનો સ્ત્રાવ થાય તે ખોરાકને અત્યંત બારીક રૂપમાં ફેરવે છે. ત્યારબાદ આ ખોરાક નાના આંતરડામાં આવે છે. તેમાં યકૃત અને સ્વાદુપિંડમાંથી આવેલા અનુક્રમે પ્રોટીએઝ, લાઇપેજ જેવા ઉત્સેચક તથા ઇન્સ્યુલિન અને ગ્લુકોન નામના હોર્મોન નો સ્ત્રાવ થાય છે, જે ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે. અને આ પાચન થયેલો ખોરાક અવશોષણની ક્રિયા આંતરડામાં થાય છે, નાના આંતરડામાં, જેની અંદર વીલી જેવા આંગળીઓના વેઢા જેવા ઉપસેલા ભાગ છે એ એના દ્વારા થાય છે. એની આસપાસ મિટાયેલ રક્તવાહિનીઓ વડે આ પોષક તત્વયુક્ત પદાર્થ રુધિર મારફતે આપણા દરેક અવયવ અને કોષ સુધી પહોંચે છે.
1: શ્રોતા મિત્રો, પાચન તંત્ર એ ખૂબ જ મહત્વનું બની રહે છે આપણા શરીરની સામાન્ય તંદુરસ્તી માટે. અને એટલા માટે જ સાહેબે જે રીતે જણાવ્યું આપણને, એ પ્રમાણે આપણે આપણા ભોજનનો ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. શ્રોતા મિત્રો, ખૂબ જ મહત્વની જાણકારી સાહેબ આપણને આપી રહ્યા છે. વધુ બે તંત્રો વિશેની જાણકારી આપણે મેળવવાની છે. હજી સૌથી પહેલા આપણે સાહેબને કહીએ કે કંકાલ તંત્ર વિશેની થોડી જાણકારી આપણને આપે.
0: ચોક્કસ. માનવ શરીરમાં બધા જ અસ્થિઓ એટલે કે હાડકાઓ ના સુવ્યવસ્થિત માળખાને આપણે કંકાલ તંત્ર અથવા અસ્થિતંત્ર તરીકે ઓળખીએ છીએ. તેની સાથે વિવિધ પ્રકારના સાંધાઓ અને સ્નાયુઓનો પણ સમાવેશ થાય છે. આપણા શરીરમાં કાર્યની જરૂરિયાતને આધારે અસ્થિઓના આકાર અને પ્રકાર જુદા જુદા હોય છે. જેમ કે હાથ અને પગના અસ્થિઓ લાંબા અને નળાકાર હોય છે, જ્યારે ખભા અને કમરના અસ્થિઓ પહોળા અને ચપટા હોય છે. આ જુદા જુદા અસ્થિઓના કાર્યો શું હોય એ આપણને સવાલ થાય તો મિત્રો કહું તો, સૌથી પહેલું કાર્ય તો શરીરને સીધું ને ટટ્ટારને રાખવાનું ને આધાર આપવાનું કામ હાડકા કરે છે. બીજું, સાંધાઓ અને સ્નાયુઓની મદદથી શરીરને હલનચલન કરવાનું કામમાં પણ એ જવાબદાર છે. ત્રીજું, શરીરના જે કોમળ અંગો છે જેમ કે મગજ, હૃદય, ફેફસા, આપણા મૂત્રજનન માર્ગો, કરોડરજ્જુ, એનું રક્ષણ કરવા માટે પણ હાડકાની બનેલી સરસ મજાની સુગ્રથિત રચના હોય છે. ચોથું જોઈએ તો અસ્થિઓ સ્થિતિસ્થાપક હોય છે, એટલે આપણે વળી પણ શકીએ છીએ, એની ક્ષમતા ધરાવીએ છીએ. હાડકાના પોલાણમાં રહેલ જે અસ્થિમજ્જા છે, જેને બોન મેરો કહે છે, એ આપણા રક્તકણોના નિર્માણ કરવાનું કાર્ય કરે છે. હાડકાની મજબૂતાઈ વધે એ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસનું સંગ્રહ કરવાનું પણ કામ કરે છે. અને છેલ્લું કામ કહું તો, કોઈ વસ્તુને ધક્કો મારવા કે ખેંચવા દરમિયાન પેદા થતા દબાણ તથા તણાવને અસ્થિઓ સહન કરી શકે એ માટે સ્નાયુઓ વસ્તુને મજબૂતાઈથી પકડી રાખીને સ્થિરતા આપે છે. આ વિવિધ કાર્યો છે.
1: સાહેબ, આપે આ કંકાલ તંત્રની જાણકારી આપતા બોન મેરોનો ઉલ્લેખ કર્યો.
0: હાજી હાજી.
1: બોન મેરો આપણે ઘણીવાર મોટા રોગો સામે રક્ષણ આપવા માટે ઉપયોગી બની રહે છે, તો એ અંગે થોડીક જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો.
0: ચોક્કસ. બોન મેરો જે છે એ હાડકાના પોલાણની અંદર રહેલો જાળીદાર રચના છે. અને તેની અંદર રક્તકણોનું નિર્માણ થાય છે. આ રક્તકણો, મેં અગાઉ પણ કહ્યું એમ, ઓક્સિજન અને પોષક દ્રવ્યો એ રક્ત દ્વારા પહોંચાડે છે. હવે એમાં જોઈએ તો અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યોનું બનેલું છે બોન મેરો. એમાં અકાર્બનિક દ્રવ્યોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસના સંયોજન હોય છે, જે હાડકાને તૂટી જતા, બટકાઈ જતા અટકાવે છે. અને એ રીતે કાર્બનિક દ્રવ્યોમાં જે આપે કહ્યું એમ રક્ષણ માટેનું કામ, તો એમાં મુખ્યત્વે કોલાજન નામનું પ્રોટીન ઉપરાંત મ્યુકોપોલીસેકેરાઇડ્સ, લિપિડ્સ, વિટામિન અને કોષીય ઘટકો હોય છે, જે શરીરને રક્ષણ આપવાનું મહત્વનું કાર્ય કરે છે.
1: એટલે આપના કહેવા પ્રમાણે બોન મેરો પણ ખૂબ જ મહત્વનું બની રહે છે.
0: એ ઉપરાંત સાંધાઓ જે છે, આપણા શરીરની અંદર 350 જેટલા જ વિવિધ સાંધાઓ આવેલા છે. જેમ કે શરીરને વાળવાની ક્ષમતા તો પૂરી પાડે છે, પણ હાથના કાંડાના સાંધા, આંગળીઓના સાંધા, કમરના પ્યાલા આકારના સાંધા, ઘૂંટણના મિજાગરા જેવા સાંધા, કરોડરજ્જુના સાંધા વગેરે વગેરે, ગરદનમાં પણ, અને એવી જ રીતે સ્નાયુઓ પણ છે. એ 650 પ્રકારના, આમ તો લાખોની સંખ્યામાં છે, પણ એ શરીરના ક્યારેક વધારે પડતી આપણું કામ કરીએ, કસરત કરીએ.

0: પડીએ તો ઈજા પણ પામે છે અને એ ફાટી જતા હોય છે. ત્યારે ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. વધુ પડતી કસરત કરવાથી કે ચાલવા કે દોડવાથી શરીરમાં ગ્લુકોઝમાંથી શક્તિ ઉત્પન્ન થવાને બદલે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એના કારણે સ્નાયુઓમાં દુખાવો થાય છે, થાક લાગે છે, સ્પાઝમ પણ કહે છે.
1: શ્રોતા મિત્રો, આપણને ભૂખ લાગી છે, આપણે બહાર ફરવા જવું છે, આપણને બાથરૂમ જવું છે, આપણને સૂઈ જવું છે, આ બધું આપણને યાદ કોણ રખાવે એવો પ્રશ્ન આપણા મનમાં ચોક્કસ થાય. તો આ જે યાદ રાખવાની પ્રક્રિયા જે તંત્ર દ્વારા થાય છે એ છે ચેતાતંત્ર. સાહેબ, આપ ચેતાતંત્ર વિશેની થોડી જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો.
0: હા, આપણી યાદશક્તિ, સતત આવતા વિચારો અને દેહધર્મી ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરતું કાર્ય છે ચેતાતંત્ર.
1: જી,
0: એની અંદર મગજ, લાખોની સંખ્યામાં સૂક્ષ્મદર્શક ચેતાતંતુઓ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે.
1: જી,
0: મગજની અંદર મુખ્યત્વે ચાર ભાગ છે. ઉપરનો ભાગ સેરેબ્રમ, કે જે આપણા વિચાર, આપણી ભાવનાઓ અને કલ્પનાઓને રજૂ કરે છે. એની નીચેનો મધ્ય ભાગ આપણી જે જાણકારીઓ છે, જે આપણે જોઈ શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, અનુમાન અને નિરીક્ષણ કરીએ છીએ, એનું નિયમન કરે છે. એની અંદર હાઇપોથેલેમસ પણ છે, જે આપણને ભય, ડર, આશ્ચર્ય અને ક્રોધનું કેન્દ્ર છે, અને ભૂખ અને તરસ પણ એનાથી જ લાગે છે.
1: જી,
0: મગજના પાછળના અને નીચેના ભાગમાં કરચલી વિનાનો એક ભાગ છે, જેને સેરેબેલમ કહે છે, જે સૂચનાઓને કોષો સુધી પહોંચાડે છે. આ ભાગ આપણી ક્રિયાઓને સરળ અને કલાત્મક બનાવે છે. મિત્રો, ચેતાતંત્રની વાત કરીએ તો આપણા શરીરમાં 10 અરબ જેટલી સૂક્ષ્મદર્શક ચેતાકોષો અથવા ચેતાતંત્ર તંતુઓ આવ્યા છે, જે વિદ્યુત તરંગોના રૂપે માહિતીનું આદાન પ્રદાન કરે છે. જ્યારે આ જ સંદેશાને, ચેતાતંત્રની સૂચનાઓને નું પ્રસારણ રાસાયણિક થાય છે, તેને ન્યુરો ટ્રાન્સમીટર પણ કહે છે. આપણી પાંચે ઇન્દ્રિયો જે છે, એની ક્રિયાઓ અને ગતિશીલતાનું સંયોજન પણ તે જ કરે છે. વળી તે આપણી વિચાર ક્ષમતા અથવા સામાન્ય ચેતના અને જ્ઞાનનું મુખ્ય કેન્દ્ર હોય છે. શ્વસન ક્રિયા, હૃદયનું ધબકવું, પાચન ક્રિયા, ગ્રંથિઓમાંથી અંતઃસ્ત્રાવનો થતો સ્ત્રાવ વગેરે આ અનૈચ્છિક ક્રિયાઓનું સ્વચાલિત ચેતા દ્વારા નિયંત્રણ થાય છે, જે આપણા બસમાં છે નહીં.
1: જી જી સાહેબ, આપે આખા શરીરનું સંચાલન જે વિવિધ તંત્રો કરી રહ્યા છે તે ખૂબ જ રસપ્રદ અને સરળ શૈલીમાં અમારા શ્રોતા મિત્રોને સમજાવી. આપણે કાર્યક્રમના અંત તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ ટૂંકમાં શરીરની કાળજી માટે અમારા શ્રોતા મિત્રોને આપ શું ટીપ્સ આપશો?
0: ચોક્કસ. મારે તો ખાસ એ કહેવું છે કે આજકાલ મોટાપા, ઓબેસિટીનો સવાલ મોટો છે. બીજું કે ફેટી લીવર એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે, જે આપણી જીવનશૈલી અને ખાવા પીવાની આદતો સાથે સંકળાયેલી છે. આ બીમારી ગંભીર હોઈ શકે છે, પરંતુ યોગ્ય પગલાં લઈને તેનું નિયંત્રણ પણ કરી શકાય છે. જેમ કે લીવરને રસાયણોની ઝેરી અસરથી બચાવવા યોગાસનો ખૂબ જ જરૂરી છે. એમાં પણ ત્રિકોણાસન, ભુજંગાસન અને ધનુરાસન એ એવા આસનો છે, એનાથી કરોડરજ્જુ, કમર અને હિપ્સને મજબૂત બને છે, આપણું પાચન ક્રિયા અને શ્વસન ક્રિયામાં સુધારો કરે છે, રક્તના પરિભ્રમણને સુધારે છે, અને જ્યારે અર્ધ મત્સ્યાસન છે એ તો આપણો તણાવ પણ ઓછો કરે છે, અને લીવર તથા પાચનતંત્રના આંતરિક અવયવો સક્રિય થાય છે. ટૂંકમાં કહું તો દૈનિક જીવનમાં આપણને અનુભવાતા તણાવને દૂર કરવામાં કસરત અને યોગ આપણને 1.5 ગણી વધુ અસરકારક છે.
1: જી જી, આ ખૂબ જ મહત્વની જાણકારી સાહેબ આપે આપી છે. શ્રોતા મિત્રો, આશા છે કે આજના આ સંવાદમાં આપને આપણા શરીર વિશેની ઘણી નવી વાતો જાણવા મળી છે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર આપે આપનો કિંમતી સમય અમારા શ્રોતા મિત્રો માટે આપ્યો.
0: આભાર.
1: વિજ્ઞાન જગતના સથવારે શ્રોતા મિત્રો, આપણે ફરી વખત નવા વિષય સાથે અને નવી માહિતી સાથે મળતા રહીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, સજાગ રહો અને હા, વિજ્ઞાન સાથે જોડાયેલા રહો.
2: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વિજ્ઞાન જગત. કાર્યક્રમ

0: અંતર્ગત આજનો વિષય હતો આપણું શરીર. આ વિષય પણ પ્રોફેસર પ્રદીપ આચાર્ય સાથે નેહા ભટ્ટની વાતચીત આપે સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી છે, શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયા છો. સવારના 10:30 થઈ ચૂકે છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ. જી હા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ હવે આપ સાંભળશો. કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ તેરે ઘર કે સામને, આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીનો સ્વર, એસ ડી બર્મનનું સંગીત અને હસરત જયપુરીની શબ્દરચના.

ઘર ફિલ્મનું આ ગીત આપવાણી રહ્યા હતા. લતા મંગેશકરનો સ્વર હતો, આર ડી બર્મનનું સંગીત હતું અને ગુલઝારની શબ્દરચના હતી. અને હવે કાર્યક્રમ ફિલ્મ સંગીતની અંતિમ પ્રસ્તુતિ, આપકી કસમ ફિલ્મનું આ ગીત કિશોર કુમારનો સ્વર, આર ડી બર્મનની ધૂન, આનંદ બક્ષીના શબ્દો.

અને આ સાથે શ્રોતા મિત્રો માફ કરશો, ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરે છે કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીત અંતર્ગત આજે આપ સાંભળશો ભાલચંદ્ર શુક્લને, જેઓ સર્વપ્રથમ રજૂ કરી રહ્યા છે કૈલાશ પંડિતની રચના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સુગમ સંગીત અંતર્ગત આજે આપ મળી રહ્યા છો ભાલચંદ્ર શુક્લના અવાજમાં કેટલાક સુમધુર ગીતો, અને હવે તેઓ રજૂ કરશે પ્રફુલ દેસાઈની રચના.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમમાં હવે શૂન્ય પાલનપુરીની રચના ભાલચંદ્ર શુક્લના સ્વરમાં.

શૂન્ય પાલનપુરીની આ રચના આપી રહ્યા હતા ભાલચંદ્ર શુક્લાનો સ્વર હતો અને આ સાથે સુગમ સંગીતના કાર્યક્રમ અહીં પૂરો થયો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો. સેન્સેક્સમાં 340 અંકનો વધારો, જ્યારે નિફ્ટી 23,970ની સપાટી પર પહોંચ્યો. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBG રામજી કાયદો આજથી અમલમાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. રાજસ્થાનમાં દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગતા 7 લોકોના મોત, 12 લોકો ઘાયલ. લાહોરમાં એક ખાનગી ટ્યુશન સેન્ટરની છત તૂટી પડતા 14 બાળકોના મોત, 8 બાળકો ઘાયલ. કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ અને કિરેન રિજિજુ આજે અરૂણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઇટાનગર પહોંચ્યા. એર માર્શલ આશુતોષ દીક્ષિતે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે એમ 2 દિવસ ભાવનગર જિલ્લાની મુલાકાતે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાઓ મંજૂર કરાઈ. જૂન મહિનામાં UPIના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 23% વધુ છે. વ્યવહારોનું કુલ મૂલ્ય 28 લાખ કરોડને પાર. અમદાવાદ સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ. નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન, સલામત રીતે ઉતારાયા. ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32 મેચમાં મેક્સિકોએ એક્વાડોરને 2-0થી હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3 લાખ કરોડના સમજૂતી કરાર 34 થયા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસ વહીવટીતંત્ર હાઇએલર્ટ પર, અને અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે અને મોહમ્મદ રફીએ ગાયેલા કશ્મીર કી કલી ફિલ્મના ગીતથી.

0: કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલું આરાધના ફિલ્મ ગીત.
1: અચ્છા તો યે બતાઓ બાગો મેં બહાર હૈ? મેને પૂછા બાગો મેં બહાર હૈ? કલિયો કે નિહાર હૈ? તો તુમકો મુઝસે પ્યાર હૈ?

0: सोमवार है,
1: है
0: आज सोमवार है,
1: है
0: तुमको मुझसे प्यार है,
2: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું સોનુ નિગમે ગાયેલી સમીરની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન બીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ્સમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે. કેન્દ્ર સરકારે આજથી 15 દિવસ માટે પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન બળતણ પર નિકાસ ડ્યુટી દરમાં સુધારો કર્યો. પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો. દેશમાં જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા. દિલ્હીની ઇલેક્ટ્રિક વાહન ઇવી નીતિ 2026 આજથી લાગુ થઈ. ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. વરસાદ, ખેડૂતોના મુદ્દા સહિતની ચર્ચાઓની શક્યતા. આજે સવારે રાજસ્થાન અને પંજાબમાં સર્જાયેલા 2 અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે એએમસી દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયાએ બેલ્જિયમ પ્રવાસ માટે 22 સભ્યોની જુનિયર અંડર 21 મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. અને અમદાવાદ સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ. નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન સલામત રીતે ઉતારાયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકર અને સાથીઓએ ગાયેલી દાસી જીવણની રચનાથી.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને. મિત્રો, આજે 1 જુલાઈ, આજથી શરૂ થાય છે વન મહોત્સવ. આ એક વૃક્ષારોપણનો વાર્ષિક ઉત્સવ છે. તેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
2: વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌ પ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ 1947માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃત્તચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
0: તો શ્રોતા મિત્રો, આપણે આપણાથી શક્ય પગલાં લઈએ, વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. બસ આ વિચાર સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં પહેલો પત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈનો, GIDC મુકામ વઢવાણી, જિલ્લા સુરેન્દ્રનગરથી. આકાશવાણીના તમામ કર્મચારીશ્રીઓને વંદન સાથે તેઓ લખે છે કે આકાશવાણી એટલે નાના મોટા સૌને જીવન ઉપયોગી દરેક પ્રકારની માહિતી અને જ્ઞાન આપવાનું જ્ઞાન મંદિર. સાથે સાથે એમણે એક સૂચન પણ કર્યું છે કે ચેતનભાઈ જાની નિવૃત્ત થઈ ગયા છે, પણ એમને ક્યારેક આકાશવાણીમાં મહેમાન તરીકે પણ બોલાવીને અમને એમનો સંવાદ, એમનો અવાજ સંભળાવશો. મૌલિનભાઈ મુનશી માટે પણ આ જ સૂચન છે. જી જેઠાભાઈ, ચોક્કસથી. આપ ચેતનભાઈને, મૌલિનભાઈને યાદ કરો છો અને આકાશવાણીના માધ્યમ થકી અહીંના ઉદ્ઘોષકો, અહીંના કર્મચારીઓ આપના સ્મરણપટમાં જીવંત રહે છે તે અમારા માટે ખૂબ આનંદની વાત છે. આ જ તો આપણો અતૂટ સંબંધ દર્શાવે છે ને. તો આગળ આપે જણાવ્યું છે કે 3 જૂનના રોજ કાર્યક્રમમાં પર્યાવરણ વિશે આપે જે પણ વાતો કરી તે ખૂબ ગમી. જેઠાભાઈ, આપનો પત્ર અમને ખૂબ જ ગમ્યો અને અવારનવાર આપના પત્રો મળતા રહે તેવી અમારી ઈચ્છા.
2: અને હવે આ પત્ર છે વીંછિયા રાજકોટથી સહિયર સાથી એવા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે અમારા પત્રોના પ્રત્યુત્તર રેગ્યુલર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને અમોને ખૂબ આનંદ થાય છે. આગળ તેઓ જણાવે છે કે મારા ઘરની પાસે ભરતભાઈ માથુકિયા રહે છે. તેમણે સૈયદની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને સાથે વીંછિયા આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે. અરે વાહ ભરતભાઈ, આપના આ ભાવપૂર્વકના આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ શાંતિભાઈએ કેટલીક માર્મિક વાતો લખી મોકલી છે. કેન્સરની ગાંઠ એક ભાવ બગાડે, જ્યારે વેર ભાવની ગાંઠ ભવો ભવ બગાડે. સંસાર સ્મશાનથી પણ વધારે ભયંકર છે. સ્મશાનમાં મરી ગયેલાને બાળે છે, જ્યારે સંસાર તો જીવતાને પણ સળગાવે છે. મારા માર્યા પછી પાછળવાળાનું શું? આ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી સુધી પૈસા પાછળ દોડી રહેલ માણસને ગુરુ કરે છે. પણ દોસ્ત, મર્યા પછી પાછળવાળાનું શું થશે એની ચિંતા કરવાના બદલે મર્યા પછી આગળ તારું શું થશે એની

0: ચિંતા કર તો જો તારું જીવન અને મરણ બંને સુધરી જશે. વાહ શાંતિલાલજી, તમે તો સાંભળનાર બધાને ખરેખર વિચારતા કરી મૂક્યા. જોવા જઈએ ને તો એકબીજાની દેખાદેખી, ફેશન, એકબીજાથી ચડિયાતા દેખાવાની હોડ, આ બધાની પાછળ જ જિંદગીના કિંમતી વર્ષો પસાર થઈ જાય છે અને એમાં પોતાનો આત્મા કે પોતાનો મહેલો તો ક્યાંય ભૂલાઈ જાય છે.
1: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત એવા આપણા શ્રોતા મિત્ર મહેશભાઈ પ્રજાપતિનો. અરે વાહ મહેશભાઈ, કાર્યક્રમ સહિયરમાં તો આપનો પહેલો ઈમેલ છે. તો શ્રોતા મિત્રો, મહેશભાઈનું સ્વાગત થઈ જાય. સ્વાગત સ્વાગત સ્વાગત. શ્રોતા મિત્રો, મહેશભાઈ પ્રજાપતિની સાથે છે એમના મિત્ર મેહુલભાઈ ગોહિલ, સાથે સાથે સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્રો એવા જૂનાગઢના કિરીટભાઈ સોલંકી, ડેર પાટણના ધીરજભાઈ રબારી, ભુજના કલ્પાબેન ઉપાધ્યાય, અંજારના અલ્પાબેન નિર્મળ અને રણુજાના કરસનદાસ બાપુને એમણે યાદ કર્યા છે. ઇમેલમાં લખે છે કે સહિયર અમારો સૌથી પ્રિય કાર્યક્રમ છે, પણ આજે પ્રથમ વખત ઇમેલ કરી રહ્યો છું. જી મહેશભાઈ, કોઈ જ વાંધો નથી, જ્યારથી પણ શરૂઆત કરીએ તે સારી જ ગણાય. હવે નિયમિત રૂપે ઈમેલ કરતા રહેજો. હા, આગળ જણાવે છે કે આ ઈમેલ કરવા માટે હું આભારી છું જૂનાગઢના કિરીટભાઈ સોલંકીનો, કારણ કે હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, લખી શકતો નથી, પણ કિરીટભાઈએ આ ઈમેલ લખીને મોકલ્યો છે. મેં કિરીટભાઈને રિક્વેસ્ટ કરી હતી ઈમેલ કરવા માટે અને એમણે ખૂબ ખુશીથી આ રિક્વેસ્ટ સ્વીકારી, માટે એમનો ખૂબ ખૂબ આભાર. ઓહો હો હો હો, કિરીટભાઈ, તમારો તો કાર્યક્રમ સહિયર વતી પણ ખરેખર અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો. તો મહેશભાઈ આગળ જણાવે છે કે 19 જૂન શુક્રવારના રોજ નમ્રતાબેન મોદીએ લીધેલી પીનલબેન પટેલની મુલાકાતમાં યોગ વિશે ખૂબ જ સરસ જાણકારી મળી. આ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી બંને બહેનોની સુંદર રજૂઆત સાંભળીને આનંદ આનંદ થઈ જાય છે, અને એમાં પણ ઈમેલ અને પત્રોના જવાબ આપવાની શૈલી તો મન ભાવન છે. વાહ મહેશભાઈ, આપને કાર્યક્રમ સહિયર સાંભળવાની મજા આવે છે ને, એટલે અમારો તો આજનો દિવસ બની ગયો આ વાત સાંભળીને. આટલા સરસ મજાના ઈમેલ બદલ ખૂબ ખૂબ આભાર. તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે અંજારથી આપણા કવિત્રી શ્રોતા સહિયર સખી અલ્પા નિર્મળ, ભુજથી અત્યંત સંવેદનશીલ સખી કલ્પા ઉપાધ્યાય અને જેતપુરથી એમના ફઈબા દક્ષાબેન પડ્યાનો. ઈમેલમાં જણાવે છે કે ગરમીનો અંત હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ભીની માટીની મહેકમાં ઉઘડી જવાની મોસમ આવી રહી છે. આ આતુરતાનો અંત બસ હવે જલ્દી આવે. જી, આ વાત તો બિલકુલ સાચી છે અને આ વિશે અમે એક કાર્યક્રમ પણ કર્યો હતો કે હવે અત્યારથી જ આપણે ખૂબ જ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગળ આપ જણાવો છો કે આપણને સૌને કોયલના મીઠા ટહુકા સાંભળવા ખૂબ ગમે છે, પણ હકીકતમાં તો એની વેદના હોય છે. આ વેદના દર્શાવતું અલ્પાબેન નિર્મળનું એક કાવ્ય, એક કવિતા અહીંયા છે, આપણે સાંભળીશું. કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા, કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા.
0: અરે કોઈએ જાણી ક્યાં છે એની પાછળની તે વેદના?
1: લાગે કે એ તો વરસાદને કરે છે સાદ, પણ વાસ્તવમાં કરતી હોય છે વરસાદને ફરિયાદ રે.
0: તું આવવામાં ન કરજે જરા પણ મોડું, થાય છે જે પીડા તે હવે કેમ સંતાડું.
1: ઓ મેઘા, ઓ રે મેહુલિયા, સાંભળજે આ આજી જી તું મારી, મીઠા ટહુકાની પાછળ છુપી છે એક લાચારી. ફાલ પાવન, ખરેખર ખૂબ સુંદર કવિતા. કોયલની વેદના સમજીને આ પર્સપેક્ટિવથી આવું લખવાનો આપનો વિચાર જ ખૂબ સરસ કહેવાય. આગળ આપે જણાવ્યું છે કે જો કાર્યક્રમની સમીક્ષામાં જણાવું તો આદરણીય વડીલ શ્રી ધીરજભાઈ રબારી અને માનનીય કિરીટભાઈ સોલંકીએ આપેલી મુલાકાત ખૂબ સરસ હતી, તો વળી 16 જૂનના રોજ પ્રસ્તુત કરેલ પત્રો અને ઈમેલની સફર પણ ખૂબ સરસ રહી, સાથે સાથે નવા મિત્રો જોડાઈ રહ્યા છે તે ખૂબ આનંદની વાત છે, તો વળી 18 જૂનના રોજ પીનલ પટેલે આપેલી યોગ વિશેની માહિતી ખૂબ સરસ રહી. આ મુલાકાત રજૂ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજી એક ખાસ વાત, અમારી કવિતાનું પઠન આપ બંને બહેનો કરો છો તે તમામ કાર્યક્રમ સાંભળનારાઓ સુધી પહોંચે છે અને મને ખૂબ સારો પ્રતિભાવ આપીને આ બધા જ શ્રોતા મિત્રો પ્રોત્સાહન પૂરું પાડે છે, તે બદલ આ મિત્રોનો આ કાર્યક્રમ થકી ખૂબ ખૂબ આભાર. વાહ અલ્પાબેન, યસ, આપનો આભાર બધા જ મિત્રો સુધી, બધા શ્રોતા મિત્રો સુધી પહોંચી ગયો છે અને શ્રોતા મિત્રો અંદર અંદર એકબીજાને આટલું પ્રોત્સાહન આપે છે, એકબીજા સુધી પોતાના અભિપ્રાયો પણ પહોંચાડે છે, તે ખૂબ આનંદની વાત છે. સાચે સહિયર પરિવાર એક મજબૂત પરિવાર છે.
0: તો હવે આ સંદેશ છે અમદાવાદથી નીલાબેન પટેલનો. જણાવે છે કે 29 તારીખ સોમવારનું નાટક કેક્ટસ

0: સાંભળીને થયું કે દરેક સખીના જીવનમાં કેક્ટસ નહીં માત્ર ગુલાબ જ ઉગવા જોઈએ. વાહ નીલાબેન, એકદમ સાચી વાત છે. તમારું જીવનસાથી એવો હોવો જોઈએ જે તમને સ્વતંત્રપણે તમે જે પણ કરવા માંગો છો એમાં તમને સહકાર આપે, તમે જેટલી ઉડાન ભરવા માંગો છો એમાં તમને સપોર્ટ કરે.
1: તો હવે આ ઈમેલ છે વલસાડ થી આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો. લખે છે કે ટીવી અને મોબાઈલ ભલે આવ્યા પણ રેડિયો કેટલો જરૂરી છે તે ઘણાને હજુ પણ ભાન નથી. એ લોકો અભાગી છે જે લોકો રેડિયો રાખતા નથી. રેડિયો પર સંગીત, સમાચાર, કોમેડી વગેરે બધું જ સાંભળવા મળે છે. મારે ત્યાં તો 100 વર્ષથી રોજ રેડિયો વાગે. નસીબદાર લોકો રેડિયો પર સહિયર જેવો સુંદર માહિતીસભર કાર્યક્રમ સાંભળી શકે અને એનો આનંદ અનુભવી શકે. એ દુઃખની વાત છે કે કેટલીક જગ્યાએ રેડિયો રિપેરિંગની દુકાનો પણ બંધ થઈ ગઈ છે. ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણી, જિંદાબાદ. જી હોસંગભાઈ, આપની વાત 100% સાચી છે. હવે રેડિયો રિપેરિંગની દુકાનો અને સાથે સાથે ઘડિયાળ રિપેરિંગની દુકાનો પણ ઘણી જગ્યાએ બંધ થતી જોવા મળી રહી છે અને શોધવા જાવ તો પણ આવી દુકાનો નથી મળતી હોતી. લગભગ બધી જ વસ્તુઓનું સ્થાન હવે મોબાઈલે લઈ લીધું છે.
0: અને મિત્રો, હવે આ ઈમેલ આવ્યો છે ફ્લોરિડા યુએસએ થી. ઈમેલ મોકલનાર છે હરીશભાઈ શુક્લા અને એમની સાથે છે ગીતાબેન, હર્ષ, અતિથિ અને ઓમ. તેઓ લખે છે, આઈ લિસન ટુ સૈયર પ્રોગ્રામ રેગ્યુલરલી એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ માધુભાઈ એન્ડ ધીરજભાઈ ફોર સેન્ડિંગ મી પ્રોગ્રામ્સ. સૈયર ઇઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોગ્રામ ઇન ઓલ એસ્પેક્ટ. ઇટ ગીવ્સ નોલેજ એન્ડ પ્લેઝર ટુ ઓલ લિસનર્સ. વી વિલ બી રેગ્યુલરલી રાઇટિંગ ઇમેલ્સ નાવ ઓનવર્ડ્સ. અરે વાહ હરીશભાઈ, ખૂબ જ ખુશી છે અમને કે માધુભાઈ અને ધીરજભાઈ આ કાર્યક્રમ સાંભળવા આપને મદદ કરે છે. ઇન્ડિયા અને અમેરિકાનો ટાઈમ ઝોન અલગ છે અને છતાં પણ આપ આટલો બધો રસ લઈને આ કાર્યક્રમ સાંભળો છો અને સાંભળીને અમને પ્રતિભાવ પણ મોકલો છો. ચોક્કસથી સહિયર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ આ જ રીતે નિયમિત સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો.
1: તો હરીશભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે આપણા ગઝલ પ્રેમી નિયમિત શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈ નો. ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલી થી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી આખી ટીમ છે. ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, નવા પધારેલા મહેમાન ભત્રીજી, રીવાબેન. અમિતભાઈ લખે છે કે 8મી જૂનનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો નહોતો પરંતુ તે દિવસે નિવૃત્ત આકાશવાણી અધિકારી તુષાર શુક્લાનો દેવાંગભાઈ સાથેનો વાર્તાલાપ આવ્યો હતો. તે સાંભળવાની મજા આવી ગઈ. આ વાર્તાલાપ સરસ હતો. જૂના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ કરવાનું સૂચન એમણે આપ્યું તે ગમ્યું. જી અમિતભાઈ, આપને આ કાર્યક્રમ ગમ્યો અને તેની આપે જાણ કરી તે બદલ આપનો આભાર. આગળ આપ જણાવો છો કે 10મી જૂનના રોજ ઈમેલ્સ અને પત્ર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો. અમારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 12મી જૂનના રોજ શરીર તથા યોગ વિશે માહિતી સરસ હતી. પર્યાવરણની જાળવણી વિશે સારી જાણકારી આપી મીના શાહનો વાર્તાલાપ સરસ હતો. અમિતભાઈ, આપ નિયમિત રૂપે અમને ઈમેલ લખીને આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો તે બદલ અમે ખરેખર આપના આભારી છીએ.
0: તો અમિતભાઈનો બીજો પણ એક ઈમેલ આપણને મળ્યો છે લિપિ, જેમાં તેઓ લખે છે કે લખવાનો સમય નથી માટે માત્ર ઈમેલ કરું છું કે 3 દિવસના કાર્યક્રમ સરસ હતા. સોમવારે કાર્યક્રમ સરસ હતો તથા ગુજરાતી ગીત સરસ હતું. બુધવારે ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. અને શુક્રવારે કાર્યક્રમમાં શરૂઆતમાં યોગ વિશેની જે માહિતી આપી તે સરસ હતી. વાહ અમિતભાઈ, આપને માહિતી ગમી, કાર્યક્રમો ગમ્યા એ જાણીને ખૂબ જ ખુશી થઈ. સમય ન હોવા છતાં પણ સહિયર કાર્યક્રમને યાદ કરીને આપણે ટૂંકો પણ ઈમેલ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. લખે છે કે તારીખ 10મી જૂનના કાર્યક્રમમાં બંને બહેનોની પત્રો તથા ઈમેલ્સના જવાબ આપવાની શૈલી માટે 100 માંથી 100. આગળ તેઓ લખે છે, હાલમાં વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહે છે જેને કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાય છે, પણ રાત્રે ગોલા ખાવા તેમજ આઈસ્ક્રીમ તેમજ બાસુંદી વગેરે તરફ મન આકર્ષાય છે. કિરીટભાઈ, તમે રહ્યા સ્વાદના રસિયા, એટલે સરસ સરસ વાનગી તરફ તમારું ધ્યાન તો આકર્ષાય જ. જો કે હું તો સલાહ એવી આપીશ કે રાત્રે બાસુંદી ખાવાનું આપ ટાળો તો એ વધારે સારું છે. હા, અમને ઈમેલ આપ રાત્રે કરી શકો છો.
1: હવે કિરીટભાઈના ઈમેલ બાદ આ

0: ઈમેલ છે આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર નિયમિત ઈમેલ બડી રૂપેશ કુમાર એ ચુડાસમાનો મોચી બજાર પડધરીથી. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો, સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો પત્ર મિત્રોને એમણે યાદ આપી છે. ઈમેલમાં જણાવે છે કે 25મી મેના રોજ સુરત વિશે જે વાતો કરી, સુરત શહેર વિશે વાતો કરી તે ખૂબ સરસ હતી, સારી માહિતી મળી, મહેશભાઈ શાહની મુલાકાત ગમી, તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી સાંભળવાની મજા આવી. તો તારીખ 29મી મેના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1લી જૂનના રોજ કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ અને વરસાદની પ્રતીક્ષા વિશે વાત કરી તે ખૂબ ગમી. રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી અને પસંદગીનું ગીત ખૂબ ગમ્યું. તો 3જી જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ રીતે ઉત્તર અપાયા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તો 10મી જૂનના રોજ મિત્રોના પત્રો અને ઈમેલના ઉત્તરો સરસ લાગ્યા. બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક જવાબ આપ્યા અને અમારા ઈમેલનો ઉત્તર તેમજ પસંદગીનું ગીત પણ સંભળાવ્યું તે ગમ્યું. ખાસ કરીને અમિતભાઈએ પોતાના ઈમેલમાં મને તથા બીજા ઘણા બધા પત્ર મિત્રોને યાદ કર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. રૂપેશ કુમારજી, આપનો સંદેશો અમિતભાઈ સુધી પહોંચી ગયો હશે, તેઓ પણ અત્યારે કાર્યક્રમ સાંભળતા જ હશે તેવી આશા રાખીએ છીએ. ઈમેલમાં આપે એક સરસ મજાનો સુવિચાર પણ લખીને મોકલ્યો છે. મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે તે માટે પ્રાર્થના કરો. જી રૂપેશ કુમારજી, બિલકુલ સાચી વાત છે. મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આપણે સક્ષમ બનીએ તે પ્રાર્થના જ સાચી પ્રાર્થના. બાકી મુશ્કેલી વગરનું જીવન તો ઈશ્વર કોઈને પણ નથી આપતો.
1: તો હવે આ ઈમેલ, આને ઈમેલ તો નહીં કહી શકાય, મને લાગે છે કે આને મિની ઈમેલ કહી શકાય. તો આ મિની ઈમેલ છે ડેર પાટણ થી ધીરજભાઈ વી રબારીનો, અને તેમણે માત્ર તેમની ફરમાઈશ લખી છે કે તેમને પ્રભાબેન રબારીના સ્વરમાં લોકગીત સાંભળવું છે. અને ધીરજભાઈનો આ એક બીજો પણ ઈમેલ મળ્યો છે જેમાં તેઓ લખે છે કે સહિયર એટલે પ્રેરણાત્મક સટીક માર્ગદર્શન આપતો બહેનોનો લોકપ્રિય કાર્યક્રમ. સહિયર કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડનાર આદરણીય સેવાનિવૃત્ત શ્રી ત્રિલોકભાઈ સાહેબ તેમજ વર્તમાન કાર્યક્રમ અધ્યક્ષ આદરણીય શ્રી હિતેશભાઈ માવાણી સાહેબ તેમજ મીઠી વાણી અને પ્રેરક વાતચીત કરનાર બંને બેલડી બહેનોનું મહત્વનું યોગદાન રહેલું છે. આ સહિયર કાર્યક્રમની સુવાસ પ્રસારણ થકી છેક અમેરિકા સુધી ફેલાય છે. ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જેમણે કેટલાક વડીલ શ્રોતાઓને યાદ કર્યા છે, આદરણીય બુદ્ધિધનભાઈ, રમેશભાઈ, પોપટભાઈ, રમણીકભાઈ, પ્રદીપભાઈ મહેતા, જેઠાભાઈ, પ્રવીણભાઈ, જીકે પરમાર, કિરીટભાઈ, અમેરિકાથી શુક્લ સાહેબ, સેવાનિવૃત્ત કલેક્ટર શ્રી નલીન ઉપાધ્યાય સાહેબ, નંદુબેન બકાભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ તથા આદરણીય કરસનદાસ બાપુ, ક્યાંય કોઈના નામ રહી ગયા હોય એવા વડીલ તથા મારાથી નાના શ્રોતાઓને સહિયરના માધ્યમથી હૃદયના ભાવથી નમસ્કાર.
0: શ્રોતા મિત્રો, આપણા એક કાયમી શ્રોતા મિત્ર અને અનેક શ્રોતા મિત્રો જેમને એમના પત્રો અને ઈમેલમાં યાદ પણ કરતા હતા તેવા નવા રણુજાના વંદનીય સંત શ્રી કરસનદાસ બાપુ થોડા જ દિવસ પહેલા સ્વર્ગ સિધાવ્યા છે.
1: 85 વર્ષની ઉંમરે તેઓ શ્રી રામચરણ પામેલ છે. આપણા સૌ વતી એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પહોંચાડીએ. એમના ભક્તજનોને તથા સંત સમુદાયને ઈશ્વર આ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ.

0: ધીરજભાઈ પોતે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છે અને પર્યાવરણ માટે ખૂબ જ ચિંતા કરે છે, અને એટલે તેઓ કહે છે કે હવે તો કપડાની થેલી લઈને જાઓ, શાકભાજી તેમજ ઘરની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે નદી તળાવ નહેરમાં જે તે વસ્તુઓ નાખશો નહીં, વરસાદી પાણીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરીએ, જ્યાં જ્યાં વૃક્ષોની ડાળખીઓ વીજ લાઈનને અડતી હોય એ માટે વીજ કંપનીને જાણ કરીએ. જી ધીરજભાઈ, વર્ષા ઋતુ બસ હવે નજીકમાં જ છે અને આ યોગ્ય સમયે આપે ખૂબ જ યોગ્ય માહિતી બધાને આપી છે અને યોગ્ય ટકોર કરી છે.
1: તો હવે આ સંદેશો છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. નિયમિત રૂપે આપણા સુધી સહયર કાર્યક્રમના અભિપ્રાય પહોંચાડનાર આપણા આ શ્રોતા મિત્ર કહે છે કે 12 જૂન શુક્રવારે ગીત ખૂબ જ ગમ્યું. ભૂપિન્દરસિંહના સ્વરમાં એકલા જ આવ્યા મનવા આ ગીત સાંભળવાની મજા આવી ગઈ. ઘણા સમયથી આ ગીત

0: સાંભળવાની મારી પણ ઈચ્છા હતી જે આજે પૂરી થઈ. તો ડોક્ટર મીના શાહની મુલાકાત આપ બંને બહેનોએ ખૂબ સરસ રીતે લીધી. તો તારીખ 15મી જૂનના માવાણી સાહેબે રેખાબેન વ્યાસની જે મુલાકાત લીધી તે ખૂબ સરસ હતી. રેખાબેન શિક્ષિકા છે અને આધુનિક શિક્ષણ તથા પહેલાના શિક્ષણ વિશે એમણે જે વાતો કરી તે સરસ હતી. બંને બહેનોએ શરૂઆતમાં શિક્ષણ વિશે જે વાતો કરી તે સાંભળવાની પણ મજા આવી. કે શુક્રવાર 26મી જૂનના રોજ દાંતના રોગોની આધુનિક સારવાર વિશે ડોક્ટર ભાવિકા શાહે બહુ સરસ જાણકારી આપી. દાંતની સંભાળ કેવી રીતે લેવી એ પણ સમજાવ્યું. નશો વ્યસન એ ખરાબ છે, નુકસાન કરતા છે અને વ્યસન છોડવું જોઈએ એ વિશે બંને બહેનોએ શરૂઆતમાં જે વાતો કરી તે ખૂબ અસરકારક હતી. તો વળી 29મી જૂન સોમવારના રોજ નાટક કેક્ટસ ખૂબ ગમ્યું, મોજ કરાવી દીધી. એમનું કહેવું છે કે એ સૂચન કરવાના જ હતા કે દર મહિને એક દિવસ માત્ર નાટક સંભળાવો અને એમના સૂચન પહેલા જ છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમમાં માત્ર નાટક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહજી આજ તો વાત છે ને, હવે આટલા વખત થી આપના સંપર્કમાં છીએ આપના અભિપ્રાય થકી, તો હવે આટલું તો આપને ઓળખીએ ને, બાકી આપણો સંબંધ શું કામનો. આપને અમારા કાર્યક્રમ સાંભળવા ગમે છે તે જાણીને ખૂબ આનંદ થયો. ધર્મેન્દ્રસિંહજી આપ હર હંમેશા અન્યની ખુશીમાં પોતાનો આનંદ શોધી જ લો છો, આપની આ વાત ખૂબ ગમે છે અમને. અગાઉ પણ આપે જણાવ્યું છે કે પત્ર મિત્રોની પસંદગીનું ગીત એ મારી પણ પસંદગીનું ગીત હતું. આ જ રીતે આપ કાર્યક્રમનો આનંદ લો છો તે ખરેખર આનંદની વાત છે. આપના અભિપ્રાય અમારા સુધી નિયમિત રૂપે પહોંચાડતા રહેજો. અને શ્રોતા મિત્રો, આકાશવાણીની સાચી ઓળખ તો આપ જેવા શ્રોતાઓથી જ બને છે. જ્યારે આપ શ્રોતા મિત્રોમાંથી જ કોઈ એક સહિયર વિશે, આકાશવાણી વિશે અને એની સાથેના આપના સંબંધો વિશેની વાત કરે ને, ત્યારે અમને પણ એવું લાગે કે આપણી વચ્ચે લાગણીઓનું એક અનોખું બંધન છે. તો ચાલો શ્રોતા મિત્રો હવે સાંભળીએ, હમણાં જ જે શ્રોતા મિત્રોનો સંદેશ સાંભળ્યો ને એ આપણા કાયમી શ્રોતા મિત્ર જામનગરથી ધર્મેન્દ્રસિંહ રાઠોડના શબ્દોમાં આકાશવાણી પ્રત્યેનો એમનો સ્નેહ, સહિયર સાથેનો એમનો સંબંધ અને આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે.
1: નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ રાઠોડ ધર્મેન્દ્રસિંહજી, મહેન્દ્રસિંહ રાઠોડ, જામનગરથી બોલું છું. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવી અને મને વિશેષ આનંદ થયો છે. આકાશવાણી અમદાવાદ વર્ષોથી હું સાંભળું છું અને આકાશવાણી અમદાવાદ એક આગલી ઓળખ છે આપણા ગુજરાતની, એમ જ આખા ગુજરાતના સમગ્ર જે કોઈ સ્ટેશન છે તે પણ આપણા ગુજરાતની ઓળખ છે. અને ભારતની અંદર જે આકાશવાણીનું પ્રસારણ હાલની તકે રજૂ કરવામાં આવે છે એ મહત્વની વસ્તુ છે. હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, એટલે 100% બ્લાઇન્ડ છું, એટલે મારા માટે એક જ અવકાશ છે માત્ર સાંભળવાનો. મારા માટે આકાશવાણી એક મહત્વની વસ્તુ છે, કારણ કે આકાશવાણી થકી મને એટલી બધી માહિતી પ્રાપ્ત થયેલી છે કે જેની ગણતરી દિવસોમાં કે કલાકમાં તો થઈ શકે એવી નથી. આકાશવાણીના પ્રસારણમાં 90 વર્ષની અંદર જે કાંઈ રજૂ કરવામાં આવ્યું એમાં મારા સંભાળના છે હું પ્રસ્તુત કરું છું આ સહિયર પ્રોગ્રામ અમદાવાદના માધ્યમથી, કે આકાશવાણી દરેક વ્યક્તિને સાથે રાખી અને કામ કરે છે. એટલે જેનો મંત્ર આપેલો છે, ભોજન હિતાય ભોજન સુખાય. આકાશવાણી એક એવી વસ્તુ છે કે સાંભળવામાં કોઈ જાતનો બીજી વ્યક્તિને ડિસ્ટર્બ થતો નથી, કારણ કે રેડિયો સાંભળવું હોય તો ગમે તે જગ્યાએ જઈને સાંભળી શકાય છે. આજકાલથી નહીં પણ આ 90 વર્ષ દરમિયાન જ્યારે આકાશવાણી શરૂઆત થઈ 1936ની સાલમાં આકાશવાણી નામ પડ્યું ત્યારથી ઘણા માણસોના મહાનુભાવના વાર્તાલાપો, મુલાકાતો, ગીતો બધું રજૂ કરવામાં આવેલું છે આકાશવાણી થકી. આકાશવાણીનું પ્રસારણ મેં શરૂઆત કરી 1994 સાલથી સાંભળવાની. 1994થી આજ 2026 આ દરમિયાન મેં જે કાંઈ સાંભળ્યું છે એના પ્રમાણમાં જો જૂની નવી જે કાંઈ વાતચીત કરું એમાં બધાય કાર્યની અંદર આકાશવાણી પૂરેપૂરું સ્થાન મેળવી, શ્રોતા મિત્રોને સાથે રાખી, શ્રોતા મિત્રોની માંગ પૂરી કરી અને લાગણી અને માગણી અમારી જે કાંઈ રજૂ કરી એ બદલ આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીનું પ્રસારણ જે ક્ષેત્રમાં જે જે ભાષાને લગતું છે તે એક આનંદની વાત છે, કારણ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, અન્ય રાજ્યમાં જુદી જુદી ભાષા બોલવામાં આવે છે. તો આકાશવાણીનું એક જ માધ્યમ એવું છે કે જેમાં બધી ભાષાનું પ્રસારણ કરવામાં આવે છે. આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા વડાપ્રધાન છે એણે પણ મન કી બાતમાં આકાશવાણી પસંદ કર્યું છે. મન કી બાત શરૂ થઈ ત્યાર સુધી આજ સુધીમાં આકાશવાણીએ બહુ મોટી ભૂમિકા આપી છે અને 90 વર્ષના શાસનકાળ દરમિયાન આકાશવાણીએ બહુ સારામાં સારી ભૂમિકા આપી છે એમ કહી શકાય. એનું કારણ છે, યુવાનોના પ્રોગ્રામ હોય, બાળકોના પ્રોગ્રામ હોય, બહેનોના પ્રોગ્રામ હોય કે વડીલોના પ્રોગ્રામ હોય, દિવ્યાંગોના પ્રોગ્રામ હોય, એ એક પણ વ્યક્તિને છોડીને પ્રોગ્રામ આકાશવાણી નથી કરતું. આકાશવાણી જે કઈ પ્રસારણ કરે છે તે શુદ્ધ છે. મારા જૂના આકાશવાણીના અનુભવની વાત કરું તો 97-98 ની સાલમાં જયારે

0: વાવાઝોડું આવ્યું હતું ગુજરાત ઉપર, એ સમયમાં બધા જે કઈ નેટવર્ક હતા ટીવીના એ બધા થઈ ગયા બંધ. સાંભળવા માટે એક જ અવકાશ હતો, માત્ર આકાશવાણી. આ ઉપરાંત ત્યારે જયારે ભૂકંપ આપણે આવ્યો 26 જાન્યુઆરી 2001, તો એવા ક્યાં ક્યાં ભૂકંપ આવ્યો, ક્યાં રસ્તા ખુલ્લા છે, ક્યાં રસ્તા બંધ છે, ક્યાં તરફથી આવું, ક્યાં તરફથી જાઉં, આ બધે બધી માહિતી એકત્ર કરી અને આકાશવાણી ગુજરાતે તમામ પ્રસારણ અમને સંભળાવ્યું. એ બદલ પણ આકાશવાણીનો આભાર માનવા જેવો છે. આનાથી આગળ વાત કરું તો જયારે અતિવૃષ્ટિ થાય ત્યારે આકાશવાણીનું પ્રસારણ સતત ચાલુ રહે છે. જે કાંઈ પ્રસારણ કરવામાં આવે છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પબ્લિક સુધી શુદ્ધ પ્રસારણ પહોંચાડવામાં આવે છે. અતિવૃષ્ટિમાં કયા ડેમ ઓવરફ્લો થાય, કયા વિસ્તારમાં પબ્લિકે અવરજવર ન કરવી, કે કઈ નદીમાં ઘોડાપૂર આવવાનું છે તેનું સૌ પ્રથમ માહિતી પ્રાપ્ત થતી હોય તો આકાશવાણી તરફથી, કે વાવાઝોડું વરસાદ કાંઈ પણ આવે ત્યારે વીજ પુરવઠો ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ કરવામાં આવે છે, ક્યાં ક્યાં નદીમાં માણસે અવરજવર ન કરવી અને શું સાવચેતી રાખવી, એ પણ આકાશવાણીના માધ્યમથી આપવાના આવે છે. એટલે દરેક વ્યક્તિને આકાશવાણીનું પ્રસારણ પહોંચી જાય છે ઠેર સુધી. અમારા આ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે એક જ અવકાશ છે સાંભળવાનો. એટલે હું આ શહેરના માધ્યમથી એક જ વાત કરું છું કે 2019-20માં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે કોરોના કાળ શું હતો એ અમને ખબર નહોતી, પણ આકાશવાણીના માધ્યમથી અમને પૂરેપૂરી જાણકારી મળી, ડોક્ટરોના માધ્યમથી પૂરેપૂરી જાણકારી મળી કે કોરોના શું છે, કોરોના કેવી રીતે થાય, જનતાએ શું શું સાવચેતી રાખવી. તાજેતરમાં અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બધો ઉજવવામાં આવ્યો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા, તો અમને આકાશવાણીના માધ્યમથી અયોધ્યાનું પ્રસારણ છે ત્યાં સુધી સાંભળવા મળ્યું. 2 કલાક સુધી અયોધ્યાનું પ્રસારણ અમે સાંભળ્યું ને એનો અમે આનંદ લીધો આકાશવાણીથી. રાજ્યસભાની કાર્યવાહી થાય, વિધાનસભાની કાર્યવાહી થાય, તેની તમામ સમીક્ષા આકાશવાણી અમદાવાદ સમાચાર પ્રાદેશિક વિભાગ દ્વારા એકત્ર કરી અને સંસદ સમીક્ષા હોય દિલ્હીની તો એ પણ આકાશવાણી દિલ્હી દ્વારા એકત્ર કરી અને જે અમારા સુધી માહિતી પહોંચાડો છો એ અમારા માટે વિશેષ આનંદની વાત છે. કારણ કે પ્રજ્ઞાચક્ષુ મિત્રો જ ની વાંચી નથી શકતા, એ સાંભળી શકે છે. અને દર વર્ષે 4 જાન્યુઆરી લુઈન બ્લેનની જન્મ જયંતિ છે, પણ અમદાવાદ આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા દર વર્ષે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને અહીંયા બોલાવી અને એના મુઠેથી સમાચાર વંચાવે છે અને પબ્લિકને સંભળાવે છે, એ બદલ આકાશવાણી અમદાવાદની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક હાર્દિક આભાર. અને ખેતીવાડીને લગતા કોઈ પ્રશ્ન હોય, બહેનોને લગતા કોઈ પ્રશ્ન હોય, બીમારીને લગતા કોઈ પ્રશ્ન હોય, સરકારી યોજના કોઈને જાણવી હોય તો આકાશવાણીના માધ્યમથી શુદ્ધ પ્રસારણ કરવામાં આવે છે. ઘરે બેઠા બેઠા આકાશવાણી અમદાવાદ શહેર કાર્યક્રમ વિભાગ દ્વારા જે અમારા સુધી આટલી માહિતી પહોંચાડવામાં આવે છે તે બદલ આકાશવાણી અમદાવાદ વિભાગનો હું હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. યુવાનોનો પ્રોગ્રામ યુવાણી હોય એમાં પણ વિવિધ પ્રકારની મુલાકાતો આવે, ડોક્ટરોના વાર્તાલાપ આવે, સરકારી યોજના આવે, ગામનો ચોરો હોય તેમાં મોટા મોટા અધિકારીઓની મુલાકાત આવે, ખેતીવાડી વાળા ભાઈઓ બહેનો જે કંઈક ઉત્પાદક કરે છે એને શું શું માહિતી જોઈ છે એ ક્યાંય લેવા જવાની જરૂર નથી પડતી. એટલે આકાશવાણીનો તો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જામનગરથી આપણા શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહજી રાઠોડના આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે. આશા રાખીએ છીએ એમના જ શબ્દોમાં આ અનુભવો વિશે સાંભળીને આપ સૌને આનંદ થયો હશે અને એમનો આ વાર્તાલાપ સાંભળવાનો આનંદ આવ્યો હશે. બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો બુધવારનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આજના દિવસ માટે આપની બંને સહિયરો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: in a gesture of solidarity with the people of Venezuela. On the second day of the higher-level assessment tour, Union Minister Shivraj Singh Chauhan and Kiran Rijiju, accompanied by Arunachal Pradesh Chief Minister Pema Khandu, conducted an aerial survey of flood-hit areas in the state today. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે બીરેન પુરોહિત. સૌપ્રથમ તેમની પાસેથી ઇલિયા શેખની રચના સાંભળીએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજીરામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ સેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષના જૂન મહિના કરતા 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેનાથી નાગરિકોને પણ સશક્ત બનાવવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા પર શ્રી મોદીએ જણાવ્યું કે આ પહેલની અસર લોકોના જીવનના દરેક પાસામાં દેખાય છે. તેમણે કહ્યું કે ડિજિટલ ચૂકવણી અને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા સરકારી સહાય પારદર્શિતા સાથે લાભાર્થીઓ સુધી પહોંચાઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશના દરેક ખૂણામાં નવીનતા લાવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વેપાર અને સરકારી સેવાઓમાં પણ સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા પહેલે દેશભરના નાગરિકોને સરકારી સેવાઓ સાથે જોડાવાની, શીખવાની, વ્યવહાર કરવાની અને એક્સેસ કરવાની રીત બદલી નાખી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની સૌથી મોટી ડિજિટલ જાહેર માળખાગત ઇકોસિસ્ટમમાંથી એક બનાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: भारत बड़े पैमाने पर इस्तेमाल हो सकने वाले और नागरिकों पर केंद्रित डिजिटल गवर्नेंस प्लेटफॉर्म की मदद से डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर डीपीआई के क्षेत्र में एक ग्लोबल लीडर के तौर पर उभर रहा है. भारत ने इंडिया स्टैक और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर से जुड़े सहयोग के लिए 24 देशों के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए हैं. भारत तकनीक को समावेशी विकास, डिजिटल सशक्तिकरण और वैश्विक सहयोग का मजबूत माध्यम बनाने की दिशा में आगे बढ़ रहा है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા છે. ગત વર્ષના જૂન મહિનાની તુલનામાં આ 23% વધારો છે. આ વ્યવહારોનું કુલ મૂલ્ય 28,00,000 કરોડને વટાવી ગયું છે, જે પાછલા વર્ષની તુલનામાં 20% વધારો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર જૂનમાં દરરોજ સરેરાશ 75 કરોડ 70 લાખ યુપીઆઈ વ્યવહારો થયા હતા. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ હવે વિશ્વભરના 8થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ફ્રાન્સ, મોરિશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. દરમિયાન યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં પૈસા મોકલવા માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ સાથે યુપીઆઈ હવે ગ્રીસમાં પણ ઉપલબ્ધ છે. આજે રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજીરામજી માટે વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દિવસને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ચૌહાણે કહ્યું કે આ કાયદો લાખો ગ્રામીણ કામદારો માટે ગૌરવ, આત્મસન્માન અને સુરક્ષિત આજીવિકા સુનિશ્ચિત કરવામાં એક નવો અધ્યાય છે. તેમણે કહ્યું કે આ કાયદો ગ્રામીણ પરિવારોને 125 દિવસની રોજગારીનો વૈધાનિક અધિકાર પ્રદાન કરે છે. આ પહેલમાં વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે તે ગામડાઓમાં નવી આજીવિકાની તકો ઊભી કરશે, ટકાઉ સંપત્તિના નિર્માણને વેગ આપશે, મહિલાઓને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતના વિઝનને નવી ગતિ આપશે, તેમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું.
2: दिन ऐतिहासिक दिन है. विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई. हमारी कोशिश रही है कि ट्रांजिशन स्मूथ हो जाए. सभी राज्यों ने बजट में प्रावधान किया है. अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है. इसमें राज्यों का हिस्सा मिला लिया जाए तो ये 1,51,282 करोड़ रुपया होती है. इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गांव को बनाने में सहायक सिद्ध होगी.
0: नवनियुक्त आर्मी चीफ जनरल धीरज सेठे बदलाता सुरक्षा पड़कारों

નો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 31માં આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે મીડિયાને સંબોધતા જનરલ શેઠે ભાર મૂક્યો કે ભારતીય સેનાનો ઉદ્દેશ ટેકનોલોજી સક્ષમ ભવિષ્ય માટે તૈયાર સેનાનું નિર્માણ કરવાનો છે, જે દરેક રીતે સશક્ત હોય અને બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે સક્ષમ હોય. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIRnews_abid ફોલો કરશો. આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ જાહેર આરોગ્યના રક્ષણ માટે ડોક્ટરોના સમર્પણ અને અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે. આ દિવસ દર વર્ષે 1 જુલાઈએ ડોક્ટર બિધાનચંદ્ર રોયના જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટરોની સખત મહેનત અને પ્રતિબદ્ધતા એ દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાનો પાયો છે. શ્રી મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેઓ ભારતની આર્થિક યાત્રામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે. તેઓ દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ દેશના ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શુભેચ્છાઓ પાઠવી છે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈને 10,571 થઈ ગઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન એમિસ્તાદ હેઠળ વેનેઝુએલામાં રાહત કાર્યમાં રોકાયેલા ભારતીય ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની સેવા કરવા માટે ડોક્ટરોનું સમર્પણ પ્રેરણાદાયક છે અને તબીબી કર્મચારીઓ દરેક કટોકટીમાં ખૂબ જ નિષ્ઠાથી પોતાની ફરજો બજાવે છે. આજે સવારે રાજસ્થાન અને પંજાબ અને ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી 3 અકસ્માતની ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રાજસ્થાનના દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી. તેમાં 7 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યે બાંદીકુઈ નજીક તનવાડ ગામ નજીક થયો હતો. ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી અને ટક્કર બાદ તરત જ આગ લાગી ગઈ હતી, જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં પંજાબમાં ઘટી હતી. આજે વહેલી સવારે ભટિંડા ડબવાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજસ્થાનના 4 યાત્રાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાતા મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 8 લોકોને નાની ઇજાઓ પહોંચી. ત્રીજો અકસ્માત ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, જ્યારે આજે વહેલી સવારે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ફરીદાબાદથી બિહાર જઈ રહી હતી. બસ ચાલકે ઝોકું આવી ગયું, જેના પરિણામે બસ ડિવાઈડર ઓળંગી ગઈ અને એક કાર સાથે અથડાઈ. કારમાં 9 લોકો હતા, જેમાંથી 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 4ને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે. વસ્તુ અને સેવા કર જીએસટીથી સરકારને જૂન મહિનામાં 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધુ છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે જૂન મહિનામાં સ્થાનિક જીએસટી કલેક્શન 1,34,774 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષ કરતાં 6.5% વધુ છે. તે જ સમયે આયાત પર જીએસટી કલેક્શન 34.6% વધીને 60,038 કરોડ રૂપિયા થયું છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે કે તેના દળોએ પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે. અફઘાનિસ્તાનના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતોમાં આઈએસઆઈના લક્ષ્યો પર ગઈકાલે રાત્રે હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં આઈએસઆઈએસ અને તેના સમર્થકોને ભારે નુકસાન થયું છે, પરંતુ કોઈ નાગરિક જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 36 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય 163 ઘાયલ થયા હતા. પાસપોર્ટ સુધારા નિયમો 2026 હેઠળ પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો છે. આ નવા ફેરફાર હેઠળ 36 પાનાના નવા પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 2,500 હશે. 60 પાનાના સામાન્ય પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 3,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે તત્કાલ યોજના હેઠળ તેનો ખર્ચ 6,000 રૂપિયા થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષમાં જૂન મહિનામાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓએ વીજળીના થાંભલા અને જમીન સંપાદન વળતર અંગે નવી નીતિ અને વળતર જેવા મુદ્દા પર ચર્ચા કરી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી રાજ્ય પ્રવાસ તેમજ રાજ્યમાં વરસાદ ખેંચાતા પાક વાવેતર, પાણી અને ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા અને તેને આદત બનાવવા અનુરોધ કર્યો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આગામી 7 જુલાઈ સુધી યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે આજથી શરૂ થયેલ આ અભિયાનને માત્ર 7 દિવસ પૂરતું રાખવાનું નથી. તેમણે આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકને જાગૃત થવા પણ અપીલ કરી.
1: અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગળી દેખાવા ના જ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી, ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
0: ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ રાજ્યની અંદાજે 12,000 જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સફાઈ હાથ ધરાશે. હોસ્પિટલ પરિસર, અગાશી ઇમારતની સફાઈ, બિનઉપયોગી સામાનનો નિકાલ, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને આગ લાગે તેવી ઘટનાઓ સામે સુરક્ષાની સઘન ચકાસણી જેવી પ્રવૃત્તિ કરાશે. જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેયરે સ્વચ્છતાને દરેક નાગરિકની નૈતિક ફરજ ગણાવતા અભિયાન દર્દીઓ અને તેમના પરિવાર માટે અત્યંત લાભદાયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડાંગમાં આહવા જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે શ્રી પટેલે તમામ લોકોને આ અભિયાનમાં જોડાવા અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે. આજે બપોર બાદ તેઓ ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ સરતાનપર ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. આવતીકાલે સરતાનપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં દિવાલ ધસી પડતા 2 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પરની દિવાલ મકાન પર ધસી પડતા 1 જ પરિવારના 4 સભ્ય દબાયા હતા. ઘટનામાં પિતા પુત્રનું મોત, જ્યારે 2 મહિલાનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાંથી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. રાજ્યના 42 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા પાનવડ નજીક ધામની નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરમાં પણ આજે વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1,630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. વલસાડના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીના આ પ્રોજેક્ટ માટે 2,400 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, ત્યારે આગામી સમયમાં કચ્છમાં કોસ્ટલ કોરિડોરનું કામ વેગ પકડે તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે. તેની વહીવટી કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એનડીપીએસના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abad ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

સત્તામંડળે પહેલી મે માર્ગ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ ગોલ્ડન અવર દરમિયાન અસરકારક કામગીરી દ્વારા મૃત્યુદર ઘટાડવાનો છે. આ અંગે વિવિધ સંબંધિત વિસ્તારના મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગઈ. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન મહિલા સશક્તિકરણ અને દીકરીઓના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમ યોજી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામડા સુધી યોજનાઓ પહોંચાડી હતી. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત 172 કાર્યક્રમમાં 20,245 લાભાર્થીઓ ભાગ લીધો હતો. મહિલા સશક્તિકરણ માટે જિલ્લા કેન્દ્ર DHEW યોજના હેઠળ 98 કાર્યક્રમમાં 15,951 મહિલાઓને કાયદાકીય અને સામાજિક રીતે જાગૃત અને દીકરીઓને સન્માનિત કરવામાં આવી. આર્થિક સશક્તિકરણ માટે 3 સ્વરોજગાર મેળામાં 1,500થી વધુ મહિલાઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જરૂરિયાતમંદ મહિલાઓને એજ્યુકેશન કીટ અને દીકરી વધામણા કીટનું વિતરણ પણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના સેક્ટર 1 ખાતે 10,51,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આધુનિક બગીચાનું લોકાર્પણ કર્યું. આ બગીચો 19,038 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે અને સ્થાનિક નાગરિકોની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. કલોલ તાલુકાનું વડસર ગામ આધુનિક પર્યાવરણીય વિકાસનું આદર્શ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત થયેલું આનંદમ જેડવા તળાવ હવે ઇકો ટુરિઝમનું મોડેલ બન્યું છે. અહીં 4 વર્ષની મહેનત અને 18,74,00,000 રૂપિયાના ખર્ચે આકાર પામેલું તળાવ જળ સંગ્રહના સાધન સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન પણ બન્યું છે. આ પરિયોજનાની સૌથી મોટી વિશેષતા તેમાં અપનાવાયેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. 21 એકરમાં ફેલાયેલા આ તળાવની આસપાસ જાપાનની મિયાવાકી પદ્ધતિથી 31,000 વૃક્ષ વાવીને જંગલ તૈયાર કરાયું. અહીં આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પ્રકૃતિને નજીકથી સમજી શકે તે માટે વૃક્ષ પર ખાસ QR કોડ પણ લગાવાયા છે, જેને સ્કેન કરતા જ વનસ્પતિ અને જીવસૃષ્ટિ વિશેની તમામ માહિતી મળી રહેશે. ગાંધીનગરમાં PME બસ સેવા યોજના અંતર્ગત શરૂ થયેલી આધુનિક સુવિધાઓથી સજ્જ ઇલેક્ટ્રિક બસ સેવાને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં એક જ દિવસમાં 3 વાગ્યા સુધીમાં 3,500 મુસાફરોએ મુસાફરી કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ બસને લીલી ઝંડી આપી જાહેર પરિવહન ક્ષેત્રે નવી શરૂઆત કરાવી હતી. મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં 40 આધુનિક ઇલેક્ટ્રિક બસ વિવિધ માર્ગ પર કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને કાયદો વ્યવસ્થાને લગતી ફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સચિવાલયના બ્લોક નંબર 2 ખાતે વિશેષ જન ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરાશે, જ્યાં IG કક્ષાના અધિકારીઓ સીધા જ લોકોની ફરિયાદો સાંભળશે અને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે. તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. આ કેન્દ્રનો હેતુ પોલીસ તંત્ર સંબંધિત પડતર અને ગંભીર ફરિયાદનો ઝડપી નિકાલ લાવવાનો છે. વિવિધ જિલ્લાઓમાંથી આવતી અરજી અને રજૂઆત પર ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખશે. રાજ્યમાં પ્રાથમિક અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક પ્રાથમિક યોજનાના નિયમોમાં કેટલાક સુધારા જાહેર કર્યા. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારા ઠરાવ મુજબ જ્ઞાન સહાયક માટેની મહત્તમ વયમર્યાદા વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા, મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ અને ખાલી જગ્યાઓ ભરવાના નિયમમાં પણ ફેરફાર કરાયા. નવા સુધારા મુજબ હવે 48 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ નિર્ણયથી વધુ અનુભવી અને લાયક ઉમેદવારોને તક મળશે તથા શાળાઓમાં પણ ખાલી જગ્યાઓ ભરવામાં મદદ મળશે. સાયબર ગુનાઓ સામે રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ નોંધપાત્ર સફળતા મળી છે. આ અભિયાનમાં અત્યાર સુધી 92 FIR નોંધાઈ અને 182 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ સાથે 670 જેટલા મ્યુલ એકાઉન્ટ શોધી કઢાયા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 3,464 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. તેમાંથી 307 ગુના ગુજરાત સાથે સીધા જોડાયેલા હોવાનું જણાયું છે. ગાંધીનગરને વૈશ્વિક સ્તરની શહેરી ઓળખ આપનારા અને વર્ષોથી ચર્ચામાં રહેલી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પરિયોજનાના કામની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસંગ

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આશિષ દેસાઈએ ગાયેલી બાલુભાઈ પટેલની રચનાથી.

આશે દેસાઈએ ગયેલી સુરેન ઠક્કર મેહુલની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો નિગમ ઉપાધ્યાય અને અમી કોટીચાને શબ્દો ભાસ્કર વોરાના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

બાંધો પાતળો, રંગે ઘોરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, ચહેરો લંબગોળ, ભૂખરા કલરનું ટી શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ 5 ફૂટ. તેમની ઉંમર 18 વર્ષ. તારીખ 18 જૂન 2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર નિરાલીબેન જીતુભાઈ કાકલોતર, ઉંમર વર્ષ 18, બાંધો મધ્યમ, રંગે ઘોરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, ચહેરો લંબગોળ, પંજાબી ડ્રેસ પહેરેલ છે. તેમની ઊંચાઈ 5 ફૂટ. તારીખ 20 જૂન 2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: કે અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા, ફિલ્મનું નામ હતું ઓમ શાંતિ ઓમ.
1: ભાઈ તૈયાર સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
5: મહત્વ

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહી હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સૈયર મારી માડીએ ઓડની માટા કી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન. પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહત્વ

0: આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંહને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગુરુદેવ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મોન્સૂન વેડિંગ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા, સુખવિંદર સિંઘ અને સાથીઓના સ્વરમાં. તે પહેલાં આપણે સાંભળ્યું મેટ્રો ફિલ્મનું ગીત કેકેના સ્વરમાં. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું મહેન્દ્ર પ્રજાપતિ અને રણછોડભાઈ વસાવાના સ્વરમાં લોકગીતો. કાર્યક્રમના શરૂઆતમાં સાંભળીએ મહેન્દ્ર પ્રજાપતિને. રચના છે ગંગા સતીની.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મહેન્દ્ર પ્રજાપતિના સ્વરમાં મીરાબાઈની રચના આપ સાંભળી રહ્યા હતા.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

રણછોડ ભાઈ વસાવાના સ્વરમાં લોકગીતો આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: इंग्लैंड जो मुक़ाबिलो कॉन्गो सां थींदो। हिक ॿिए मुक़ाबले में सिएटल में बेल्जियम ऐं सेनेगल आम्हूं साम्हूं थींदा। बॉम्बे स्टॉक एक्सचेंज जो सेंसेक्स 444 पॉइंटू वधी 76,923 ते बंदि थियो। होॾां नेशनल स्टॉक एक्सचेंज जो निफ्टी 140 पॉइंटू वधी 24,006 ते पहुतो। आबुआ महकमे चयो आहे त ईंदड़ ॿिनि ॾींहनि में ॾखण ओलह मॉनसून जे दिल्ली, हरियाणा, चंडीगढ़ ऐं पंजाब तरफ़ अॻिते वधण जा इम्कान आहिनि। भरी फ़ौज वॾेरे जनरल धीरज सेठ चयो त बदिलजंदड़ हिफ़ाज़ती माहौल सां असराइते नमूने मुंहुं मुक़ाबिल थियण लाइ फ़ौज जो तेज़ीअ सां जदीदीकरण कयो वेंदो। 31 भरी फ़ौज वॾेरे जो उहिदो बद संभालण खां पोइ जनरल सेठ मीडिया खे ॿुधायो त भारतीय फ़ौज जो लक्ष्य अहिड़ी जदीद ऐं तकनीक सां सशक्त फ़ौज तयारु करणु आहे जेका मुस्तक़बिल जे ललकारनि जो सामनो करण में मुकमल नमूने सघियारी हुजे। आख़िर में अहम ख़बरुनि ते नज़र विझंदासीं। मर्कज़ी सरकार दिल्लीअ में NH-148AE ते 6 लेन जी सड़क सुरंग जे निर्माण खे मंज़ूरी ॾिनी आहे। डिजिटल इंडिया अभियान जा अॼु 11 साल मुकमल थिया आहिनि। प्रधानमंत्री नरेंद्र मोदीअ चयो डिजिटल इंडिया अभियान गुज़िरियल 11 सालनि जे दौरान मिसकिननि ऐं वांझलनि खे सशक्त बणायो। गृहमंत्री अमित शाह आदमशुमारीअ जे अभ्यास जी तब्दीलियुनि ते क़ाइमु कयल ऊच सतही कामेटीअ खे जल्द अज़ जल्द सिफ़ारिशूं पेश करण लाइ चयो। विकसित भारत रोज़गार ऐं आजीविका गारंटी मिशन जी राम जी एक्ट जे तहत पोरियत जे उज़ूरे जे नुर्ख में वाधारो अॼु खां लागू। भारत ऐं पाकिस्तान हिक ॿिए जी हिरासत में मौजूदु सिविल क़ैदियुनि ऐं मुहाणनि जी फ़हिरिस्त जी मटासट कई। आकाशवाणी तां सिंधी समाचारनि जो इहो अंग ते समाप्त थियो। नमस्ते।
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર।
2: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે।
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે।
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે।
2: અરે ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: પાપા મેરે આયેંગે ચોકલેટ ખૂબ લાયેંગે, ઘર અભી વો આયેંગે મેં ઉનસે ખેલૂંગી।

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
4: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
5: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
6: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
5: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
6: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી. નમસ્કાર મારા વાલા શ્રોતા મિત્રો, કેમ છો બધા? હું છું આપની દોસ્ત પ્રકૃતિ પટેલ. દોસ્તો, આજે સવારમાં મને મારી બાળપણની એક મિત્ર મળી. મેં પૂછ્યું, કેમ છે, ક્યાં ખોવાઈ ગઈ હતી, દેખાતી જ નથી? એણે લાંબો નિસાસો નાખી કહ્યું, અરે યાર, શું જ કહું, જરાય સમય નથી મળતો. મેં સ્માઇલ આપીને વિચાર્યું, આ સમય નથી નહીં એ વાક્ય છે કે પછી આપણું હથિયાર? સાચું કહેજો હો, જ્યારે આપણે કહીએ છીએ ને કે ટાઈમ નથી, ત્યારે અસલમાં તો સમય નથી નહીં, પ્રાથમિકતા નથી, ખરું ને? ચાલો એક નાનકડું ગણિત કરીએ. ભગવાન કે કુદરત, ગમે તે કહો, એણે સમયની બાબતમાં તો ફૂલ લોકશાહી રાખી છે. સફળતાના શિખરે બેઠેલા માણસ પાસે પણ 24 કલાક જ છે, અને આખો દિવસ સમય નથી કહેતા આપણા જેવા લોકો પાસે પણ 24 જ કલાક. તો આ લોચો ક્યાં થાય છે? લોચો એ છે કે આપણને રસ નથી, ત્યાં સમય નથીનું બોર્ડ મારી દઈએ છીએ. પણ જો કોઈ ખાસ મિત્રનો ફોન આવે કે આવને મસ્ત જગ્યાએ જમવા જઈએ, ત્યારે સમય પ્રગટ થઈ જાય છે, ખરું ને? તો આવો આ સાથે એક ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે જુબિન નોટિયાલે.

લોચો એ છે કે આપણને રસ નથી ત્યાં સમય નથીનું બોર્ડ મારી દઈએ છીએ. આપણે કહીએ છીએ ને કસરત કરવાનો સમય જ નથી, પણ સોશિયલ મીડિયા પર મીમ્સ જોવાનમાં ક્યારે 2 કલાક નીકળી જાય છે એની આપણને ખબર નથી પડતી, બરાબર ને? આપણે સ્ક્રોલિંગને રિલેક્સેશન સમજી બેઠા છીએ, પણ ખરેખર તો એ આપણી એનર્જી અને સમય બંને ચોરી રહ્યું છે. મિત્રો, આપણે ઘણીવાર વ્યસ્ત હોવાનું નાટક પણ કરીએ છીએ ને, કારણ કે આપણને એ ડર લાગે છે જો આપણે ખાલી બેસીશું તો આપણે આપણી જાત સાથે વાત કરવી પડશે, આપણને આપણી કારકિર્દી વિશે પણ વિચારવું પડશે, ખરું ને? આપણે કહેતા હોઈએ છીએ કે પ્રાથમિકતા નથી, પણ આ પ્રાથમિકતા ખરેખર છે શું? ચાલો એક ઉદાહરણ આપું. ધારો કે હાથમાં એક ટોપલી છે, એમાં મોટા ફળો અને નાના ફળો એ ટોપલીમાં રાખવા છે. જો પહેલાં નાના ફળો ભરીશું તો પછી મોટા ફળો માટે જગ્યા નહીં રહે, પણ જો પહેલાં મોટા ફળો ભરીશું તો નાના ફળો એની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જશે. આ મોટા ફળો એટલે આપણી જિંદગીની સૌથી મહત્વની વાતો, આપણું સ્વાસ્થ્ય, પરિવાર અને આપણું કરિયર, અને નાના ફળો એટલે ઓછી અગત્યની ચર્ચાઓ અને સોશિયલ મીડિયાની રમતોની માયાજાળ. જો જિંદગીમાં આપણે મોટા ફળોને પહેલાં સ્થાન આપીશું તો પછી સમય જ સમય છે, બરાબર ને? તો આવો મિત્રો, આ સમયે સાંભળીએ એક ગીત જેને સ્વર આપ્યો છે શ્રેયા ઘોષાલે.

મિત્રો, આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે ને, હું તો બહુ વ્યસ્ત છું યાર. તો મિત્રો, ખરેખર વ્યસ્ત હોવું અને સર્જનાત્મક હોવામાં ઘણો બધો ફરક હોય એવું લાગે છે ને તમને? ઘણીવાર આપણે સમય નથી, હું વ્યસ્ત છુંનું બહાનું કરતા હોઈએ છીએ. જેમ કે ઘણીવાર આપણો ઘણો બધો સમય સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા જતો રહે છે, જેથી આપણું અગત્યનું કામ બાજુ પર રહી જતું હોય છે, હે ને? તો મિત્રો, હવે આ બાબતનો ઉકેલ શું? તો તેનો ઉપાય છે, જો આપણને કોઈ બાબત કોઈકને હાનિકારક થશે એવી લાગે કે કંઈક તેમાં ખોટું છે,

0: वो भास थाय अथवा तो ते वस्तु के बाबत समाज ने नुकसान करे के क्षति पहुँचावे तेवी लागे अने आपणुं मन ते करवा न मांगतुं होय तो पछी ते माटे हा न पाड़वी। ए पछी ए आपणो कोई पण नजीकनो संबंधी होय के मित्र होय पण हा न पाड़वी। मित्रों आ रीते आपणे तकेदारीथी काम करी शकीए छीए, है ने? तमे नोंध्युं हशे आपणी आ व्यस्त जिंदगीमां पण ક્યારેક આપણને આપણા બાળપણની યાદ આવે ત્યારે આપણો ચહેરો કેવો મલકાઈ ઉઠે છે, હે ને? એ જ આપણે આપણો સ્કૂલ ટાઈમ, એ મજા અને એ યાદોનું અદ્ભુત સંભાળનું। તો મિત્રો, આવી જ યાદો લઈને આપણા એક યુવા મિત્ર માસુમ પંચોલી સ્કૂલ લાઈફ વર્સિસ કોલેજ લાઈફનો વાર્તાલાપ કરશે।
1: નમસ્કાર મિત્રો, એક મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો। સવારે 7 વાગે સ્કૂલ બસનો હોર્ન વાગી રહ્યો છે, હાથમાં ભારે બેગ અને મમ્મી પાછળથી બૂમ પાડી રહી છે, જલ્દી કર મોડું થઈ જશે। યાદ આવ્યું ને, હવે એકદમ દ્રશ્ય બદલો। સવારના 8 વાગે કોલેજનું લેક્ચર છે, પણ એલાર્મ 5 વખત બંધ કર્યા પછી પણ આપણે પથારીમાં બહાર નથી આવ્યા। ક્યારેક તો મિત્રનો ફોન આવે પછી ખબર પડે કે અરે યાર, આજે તો લેક્ચર હતું। મિત્રો, જીવનમાં 2 એવા સમય છે જે આપણે ક્યારેય ભૂલી નથી શકતા। એક છે સ્કૂલ લાઈફ અને બીજું છે કોલેજ લાઈફ। એક આપણને બાળપણની સૌથી સુંદર વાતોની યાદ અપાવે છે અને બીજું આપણને જીવન જીવવાનું શીખવે છે। તો ચાલો આજે આપણે થોડી મજેદાર, થોડી ભાવુક અને ઘણી બધી પોતાને લગતી વાતો કરીએ। કારણ કે મિત્રો, આ માત્ર 2 તબક્કા નથી, આ તો જીવનની 2 સૌથી સુંદર વાર્તાઓ છે જે સાંભળતા સાંભળતા કદાચ તમને પણ તમારી યાદોમાં ફરી એક વખત સફર કરી આવશો। સૌથી પહેલી વાત કરીએ સ્કૂલ લાઈફની, કારણ કે આપણા જીવનની ઘણી સુંદર યાદોની શરૂઆત ત્યાંથી જ થાય છે। સ્કૂલ એટલે માત્ર ઇમારત નહીં, સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં આપણે પહેલીવાર મિત્રો બનાવ્યા, પહેલીવાર સ્ટેજ પર ઊભા રહ્યા, પહેલીવાર જીતનો આનંદ મનાવ્યો અને ક્યારેક પહેલીવાર હારનો પાઠ પણ શીખ્યા। સ્કૂલના દિવસોમાં જીવન કેટલું સરળ હતું ને! સવારે ઉઠવું, ગણવેશ પહેરવો, દફતર લઈને સ્કૂલે જવું અને દિવસ ક્યારે પૂરો થઈ જાય એની ખબર જ ન પડે। એ સમયે એવું લાગતું હતું કે આ હોમવર્ક કોને શોધ્યું, આ પરીક્ષાઓ કોને બનાવી, પણ આજે જ્યારે પાછા ફરીને જોઈએ છીએ તો દિવસો ખાસ હતા તેમ સમજાય છે। સ્કૂલમાં એક અલગ જ પ્રકારની મજા હતી। જો કોઈ મિત્ર સ્કૂલ ન આવે તો આખો દિવસ ખાલી ખાલી લાગે। મિત્રતા એટલી નિખાલસ હતી કે કોઈ પાસે શું છે અને શું નથી એનાથી કોઈ ફરક પડતો ન હતો। ફરક માત્ર એટલો પડતો હતો કે રિસેસમાં સાથે રમવાનું છે કે નહીં। અને રિસેસ, વાહ, સ્કૂલનો સૌથી રાહ જોવાતો સમય! પોતાનો ડબ્બો ખોલતા પહેલા જે મિત્રનો ડબ્બો જોઈ લેવાનો, સ્કૂલના મિત્રો સાથે પસાર કરેલી એ ક્ષણો આજે પણ યાદ આવે તો હોઠ પર સ્મિત આવી જાય છે। હવે વાત કરીએ કોલેજની। કોલેજ એટલે જીવનનો એવો વળાંક જ્યાં આપણે પહેલીવાર ખરેખર પોતાની જાતને ઓળખવા લાગીએ છીએ। સ્કૂલમાં નિયમો આપણા માટે કોઈ બીજું બનાવતું હતું, કોલેજમાં નિર્ણયો આપણે પોતે લેવા પડે છે। કઈ દિશામાં જવું છે, શું બનવું છે, કઈ કારકિર્દી પસંદ કરવી છે, આ બધું હવે આપણા હાથમાં હોય છે અને એ જગ્યાએથી શરૂઆત થાય છે સ્વતંત્રતાની। કોલેજમાં કોઈ રોજ પૂછતું નથી કે હોમવર્ક કર્યું કે નહીં, કોઈ પાછળ પડીને અભ્યાસ કરાવતું નથી, અહીં જવાબદારી પોતાની હોય છે અને ધીમે ધીમે સમજાય છે કે સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે। અને મિત્રો, એક વાત તો માનવી જ પડશે, કોલેજનું કેન્ટીન એ માત્ર કેન્ટીન નથી હોતું, એ લાગણીઓનું એવું સરનામું હોય છે જ્યાં ચા સાથે સપનાઓ પીવાય છે, જ્યાં ભવિષ્યની યોજનાઓ બને છે, જ્યાં જીવનની મજેદાર ચર્ચાઓ થાય છે, મિત્રો સાથે ગમ્મત અને મજાક મસ્તી ચાલે છે અને ક્યારેક સૌથી ગંભીર સમસ્યાનો ઉકેલ પણ મળી જાય છે। મિત્રો, જ્યારે આપણે કોલેજના ગેટની અંદર પહેલીવાર પગ મૂકીએ છીએ તો નવું કેમ્પસ, નવા ચહેરાઓ, નવા શિક્ષકો અને મનમાં એક જ સવાલ, અહીં બધું કેવી રીતે હશે? સ્કૂલમાં તો દરેક ખૂણો પોતાનો લાગતો, પણ કોલેજની શરૂઆતના થોડા દિવસો જાણે નવી દુનિયામાં જ આવી ગયા હોઈએ એવું લાગે છે। સ્કૂલમાં બધું નક્કી હતું અને હા, કોલેજની વાત થાય તો લેક્ચર છોડવાની તૈયારી આખા દિવસની મસ્તીમાં બદલાઈ જાય છે। પણ મિત્રો, કોલેજમાં મજા કરવી ખૂબ જરૂરી છે, પણ એટલું જ જરૂરી છે પોતાના સપનાઓને ગંભીરતાથી લેવું, કારણ કે આ જ સમય છે આપણું ભવિષ્ય ઘડે છે। સ્કૂલમાં આપણા મિત્રો આપણા વિસ્તારના હતા, પણ કોલેજમાં અલગ અલગ શહેરમાંથી આવે છે, અલગ ભાષા, અલગ વિચાર, અલગ અનુભવ, અને આ જ તો વાત કોલેજને ખાસ બનાવે છે। અહીં આપણે પુસ્તકો જ નહીં પણ લોકો પાસેથી પણ ઘણું બધું શીખીએ છીએ। ક્યારેક કોઈક મિત્ર આત્મવિશ્વાસ શીખવે છે તો કોઈક ધીરજ, કોઈક મહેનત કરવાનું શીખવે છે તો કોઈક હસતા હસતા મુશ્કેલી સમય પસાર કરવાનું શીખવે છે। મિત્રો, સ્કૂલની એક વાત તો એવી છે જે કદાચ આપણે બધાને યાદ હશે, ક્લાસમાં 2 મિનિટ

0: મોડા પહોંચે તો દરવાજા ઉપર ઊભા રહીને ધીમેથી કહેવું, મે આઈ કમ ઇન સર, હું અંદર પ્રવેશી શકું? પણ કોલેજમાં જો 5-10 મિનિટ મોડા પહોંચે તો શિક્ષક કંઈ બોલે જ નહીં. હવે વાત કરીએ સ્કૂલના સૌથી ખુશીના સમાચારની, વરસાદની રજાઓ. વાહ, એ દિવસોની મજા કંઈક અલગ જ હતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૌથી પહેલાં જ મમ્મીને જઈને પૂછતા, આજે રજા પડશે ને? ટીવી ચાલુ, રેડિયો ચાલુ, બધાની નજર એક જ સમાચાર ઉપર, ભારે વરસાદના કારણે આજે તમામ શાળાઓ બંધ રહેશે. બસ આ જ એક વાક્ય સાંભળતા જે ખુશી થતી હતી તે ખુશી શબ્દોમાં સમજાવી શકવી મુશ્કેલ છે. સ્કૂલમાં એક પીરિયડ પૂરો થાય એટલે બીજા શિક્ષક પોતે જ ક્લાસમાં આવી જતા, આપણું કામ પોતાની બેન્ચ પર જ બેસવાનું. પણ કોલેજમાં ક્યારેક તો તે લેક્ચર પછી લેબ માટે બીજા ફ્લોર ઉપર જવું પડે. સ્કૂલમાં જો શિક્ષક કહે આજે સરપ્રાઇઝ ટેસ્ટ છે તો આખા ક્લાસના ચહેરા ઉતરી જાય અને બધા એકબીજાને પૂછતા, અરે તને ખબર હતી? પણ કોલેજમાં ક્યારેય સરપ્રાઇઝ ટેસ્ટ કરતાં પણ મોટા સરપ્રાઇઝ તો એસાઇનમેન્ટની છેલ્લી તારીખ હોય છે. પછી આખી રાત પુસ્તકો, લેપટોપ અને કોફીની મિત્રતા સાથે થઈ જાય છે. સ્કૂલમાં માતા પિતા રોજે પૂછતા, આજે સ્કૂલમાં શું શીખ્યો? તો આપણે આખા દિવસનો માતા પિતાને શું કર્યું તે બધું કહી દેતા. કોલેજમાં એક દિવસ પછી એસાઇનમેન્ટ, પ્રેઝન્ટેશન અને પરીક્ષાનું બધું એક સાથે આવીને આપણી કસોટી કરતી હોય. અને હા, કોલેજમાં એક શબ્દ એવો છે જે સાંભળતા દરેક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાઈ જાય, પ્લેસમેન્ટ. સ્કૂલમાં સૌથી મોટો પ્રશ્ન હતો આ વખતે કેટલા માર્ક્સ આવશે, પણ કોલેજનો પ્રશ્ન બદલાઈ જાય છે. આગળ શું કરવું, નોકરી, વધુ માસ્ટર માટેનું ભણવાનું, પોતાનો બિઝનેસ કે કંઈક નવું. એટલે જ કહેવાય છે સ્કૂલ આપણને પરીક્ષા માટે તૈયાર કરે છે, પણ કોલેજ આખા જીવન માટે તૈયાર કરે છે. મિત્રો, એક વાત કહું, જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે એક જ ઉતાવળ હતી, ક્યારે મોટા થઈ જઈશું, ક્યારે કોલેજમાં જઈશું. લાગતું હતું ને કે કોલેજમાં કોઈ રોકટોક નહીં હોય, યુનિફોર્મ નહીં હોય, હોમવર્ક નહીં હોય, મોજ જ મોજ. પણ આજે કોલેજમાં આવ્યા પછી સમજાય છે કે સ્કૂલ જેટલો નિરાંતે જીવેલો સમય કદાચ જીવનમાં ફરી ક્યારેય પાછો નથી આવતો. આજે પણ જૂની શાળાના ફોટો હાથમાં આવી જાય તો 2 મિનિટ માટે બધું અટકી જાય છે અને મન એકદમ પાછું દોડી જાય છે, એ જ ક્લાસરૂમમાં, એ જ બેન્ચ પર, એ જ મિત્રો વચ્ચે. અને પછી મનમાં એક જ વિચાર આવે છે, કાશ એક દિવસ માટે ફરી સ્કૂલ જઈ શકીએ. કેટલી નાની નાની વાતો હતી પણ આજે એ મોટી મોટી યાદો બની ગઈ. સવારની પ્રાર્થના, એસેમ્બલીમાં ઊભા રહેવું, જન્મદિવસમાં આખા ક્લાસમાં ચોકલેટ વેચવી, વાર્ષિક ઉત્સવની તૈયારી કરવી, સ્પોર્ટ્સ ડે અને પ્રવાસની યાદો, હંમેશા માટે આપણા મનમાં પળોની યાદો બનીને રહી ગયું છે. અને કોલેજ પણ ધીમે ધીમે યાદોમાં બદલાઈ જશે. અને આજે જે કલાકો સુધી બેસીએ છીએ તે કદાચ ત્યાં જ પસાર થઈશું અને મન કહેશે, અહીં તો આપણે કેટલી મજા કરી હતી. કાલે કદાચ બધા પોતાની નોકરી, પોતાના શહેર, પોતાના સ્વપ્નમાં વ્યસ્ત થઈ જશે. પણ યાદો ક્યારેય વ્યસ્ત નથી થતી, જ્યારે પણ યાદ કરીએ તો એ તરત પાછી આવી જાય છે. ખરેખર જીવનનું સૌથી સુંદર ગણિત પણ આ જ છે, જ્યારે સ્કૂલમાં હોઈએ ત્યારે કોલેજના સપના જોઈએ અને જ્યારે કોલેજમાં પહોંચીએ ત્યારે સ્કૂલના દિવસોને યાદ કરીએ છીએ. એટલે જ તો મિત્રો, સ્કૂલ હોય કે કોલેજ, દરેક દિવસને દિલથી જીવો, મિત્રો સાથે હસો, શિક્ષકો પાસેથી શીખો, નવી તકો સ્વીકારો અને ફોટા તો પાડજો, કારણ કે આજે જે ક્ષણ સામાન્ય લાગે છે કાલે એ જ સૌથી કિંમતી યાદ બનવાની છે. સમય ક્યારેય અટકતો નથી, પણ યાદો હંમેશા આપણી સાથે ચાલે છે. તો મિત્રો, આખી વાતનો સાર માત્ર એટલો જ છે, જીવનમાં સફળ થવું ખૂબ જરૂરી છે, પણ સફરમાં જે લોકો તમારા સાથે ચાલ્યા છે એ લોકોને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે મોટી સફળતા આપણને ખુશી આપે છે, પરંતુ જૂના મિત્રો સાથેની 5 મિનિટની મુલાકાત આખો દિવસ સુંદર બનાવી દે. આજે તમારા સ્કૂલના કોઈ મિત્રને અથવા કોલેજના કોઈ મિત્રને ફોન કરજો અને વાતની શરૂઆતમાં માત્ર એક શબ્દથી કરજો, યાર યાદ છે, મને ખાતરી છે. એ પછી વાતો ક્યાં શરૂ થશે અને ક્યાં સુધી પહોંચશે એનો તમને પણ અંદાજ નહીં હોય, કારણ કે યાદો જૂની થતી નથી, માત્ર આપણે તેને યાદ કરવાનું ભૂલી જઈએ છીએ. આજની આ સુંદર વાતો સાથે હવે આપણી પાસેથી રજા લઈએ, ફરી મળીશું નવી વાતો સાથે, નવી યાદો સાથે. ત્યાં સુધી હસતા રહો, શીખતા રહો અને જીવનની દરેક પળને માણતા રહો.
1: દોસ્તો, બીજો એક ઉપાય છે જે તમે જાણતા જ હશો કે આપણે દિવસના 20% જ એવા કામ કરતા હોઈએ જે આપણને 80% પરિણામ આપે. એવા મહત્વના કામો 20% જ હોય છે. તો એ 20% કામોને ઓળખીએ. સવારે ઉઠીને નક્કી કરો કે આજે મારે કયા કયા સૌથી મહત્વના કામ કરવા છે, આ મહત્વના કામને પૂર્ણ કરી દઈએ. એ રીતે સ્માર્ટ વર્ક કરી શકીએ. બાકીના સમયે જલસા

કરી શકીએ, બરાબર ને? મિત્રો, અંતે તો વાત એટલી જ છે કે જેમણે પોતાનું જીવન આપણા માટે વ્યતીત કર્યું છે તેવા આપણા માતા પિતા, ભાઈ બહેન કે આપણા મિત્રો માટે સમય આપવો એ આપણી મહત્વની ફરજ છે. આમ આપણા આપજનોને સમય આપીએ, તેમની વાત સાંભળીએ અને તેમની સાથે ખુશીઓ ને દુઃખ વેચીએ તો મજા આવશે, બરાબર ને? આ સમય કોઈના માટે રોકાતો નથી, એટલે જ આપણા જીવનમાં સમયનું મહત્વ અને નિયમિતતા હોવી ખૂબ જરૂરી છે. જેમ આકાશવાણી પર રોજ સવારે બરાબર 8 વાગ્યે સમાચાર આવી જ જાય છે, કોઈપણ વિલંબ વગર બિલકુલ નિયમિત રીતે, બસ એવી જ નિયમિતતા આપણે પણ આપણા જીવનમાં લાવવાની જરૂર છે, ખરું ને દોસ્તો? આ જ રીતે સમય સાથે વહેતું એક સુંદર ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે અરમાન મલિકે.

તો મિત્રો, હજી સુધી આ બાબતોનું અનુકરણ કરવાનું શરૂ ના કર્યું હોય તો કરી દેજો. હા, હું આપને રેડિયો મિત્ર પ્રકૃતિ પટેલ આપની રજા લઉં છું. ફરી મળીશું. ત્યાં સુધી સાંભળતા રહો અને હસતા રહો.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

રબ્બી શેરગિલને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. 1.5 કરોડ રૂપિયાથી વધુના પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના વિવિધ 51 કેન્દ્ર પર આ ખરીદી કરાશે.
1: 25-26 માટે ભારત સરકારે ઉનાળુ મગના ટેકાનો ભાવ 8,768 એક ક્વિન્ટલને જાહેર કર્યો છે. કારણ લગભગ 14,483 ખેડૂતો એના માટે નોંધણી થઈ છે. 51 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. 1500 કિલો એટલે કે 75 મણની મર્યાદામાં મગની ખરીદી કરવામાં આવશે. 7 જુલાઈથી આ ખરીદી શરૂ થવાની છે.
0: વીજપોલ વળતર અંગે શ્રી વાઘાણીએ કહ્યું, તમામ સંગઠનના અભિપ્રાય બાદ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો આખરી નિર્ણય લેવાશે.
1: અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણી અમારા સુધી પહોંચી છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે.
0: અન્ય નિર્ણયો અંગે શ્રી વાઘાણીએ કહ્યું, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની કચેરીમાં હવે દર રવિવારે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની કામગીરીનો અહેવાલ મંગાવ્યો હોવાનું પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય કરાયો છે. તેનાથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને

0: આત્મવિશ્વાસનો સંચાર થશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા જીઆરઆઈટી અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરાયેલા આ રોડમેપને રાજ્યની વિકાસયાત્રાનો નિર્ણાયક પડાવ ગણાવ્યો. શ્રી પટેલે ગુણવત્તાયુક્ત કામ કરવાની પણ શીખ આપી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું, સરકાર પાસે સંસાધનો અને નાણાંની કોઈ અછત નથી, હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત નિરીક્ષણ અને સમયસર સમીક્ષાની જ જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહવાન કર્યું છે. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા હોવાથી તેને જુદા પાડી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું, નવજાત બાળકોના તંદુરસ્ત વિકાસ માટે માતાનું અમૃત સમાન દૂધ અનિવાર્ય હોવાથી તેમની જાગૃતિ માટે રાજ્યવ્યાપી અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી.
1: ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણને બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમને રેડ કરીને અનેક અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો છે. છોટાઉદેપુરમાં આ પ્રસંગે સાંસદ જસુ રાઠવાએ 6 મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કર્યું, જ્યારે ખેડાની નડિયા સિવિલ હોસ્પિટલ ખાતે 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, અરવલ્લીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટમાં પીડીયુ હોસ્પિટલની નર્સિંગ કોલેજ, કચ્છમાં ગાંધીધામ જનરલ હોસ્પિટલ, ડાંગની આહવા જનરલ હોસ્પિટલ, વલસાડની મેડિકલ કોલેજ અને પાટણમાં ધારપુર મેડિકલ કોલેજ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા નાગરિકોને સુદ્રઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર કરવા પર ભાર આપ્યો હતો. અમદાવાદ પોલીસે 1,82,00,000 રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 લોકોની ધરપકડ કરી છે. આ અંગે ઝોન 7 DCP શિવમ વર્માએ કહ્યું, મોરબીથી એક વ્યક્તિ પાસેથી લવાયેલી આ એમ્બરગ્રીસ અમદાવાદ વેચવા આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
2: एनसीपी जोन 7 को कल इन्फॉर्मेशन मिला था कि एम्बरग्रिस जो कि व्हेल मछली की उल्टी है, जो कि वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट 1972 के अंदर उसका इलीगल पोजेशन और सेल दोनों इलीगल, उसको लेकर 3 लोग यहां सरकेज पुलिस स्टेशन विस्तार में इनको इसको बेचने के लिए यहां घूम रहे हैं. इसी इन्फॉर्मेशन थी, इसी इन्फॉर्मेशन को लेकर एक रेड ऑर्गेनाइज करी गई है. रेड में 3 लोगों ने धरपकड़ किया है.
0: કચ્છમાં ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS અદાલતે 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2,00,000 રૂપિયાનો દંડ કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર અંદાજે 575 કરોડ રૂપિયાના કેફી પદાર્થ ઘુસાડવામાં 3 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા પાકિસ્તાનના 18 અને અફઘાનિસ્તાનના 1 નાગરિકને અદાલતે સજા સંભળાવી છે. ન્યાયાધીશ VA બુદ્ધે ચુકાદો આપતા આરોપીઓના આ કૃત્યને દેશના યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 6 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક Dr. AK દાસે જણાવ્યું છે.
3: आज 1 जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. साउथ गुजरात की जो जिला है ये मेनली उस जिला में कवर हो रहा है।

0: आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, बालसाड़, दमन, दादरा नगर हवेली, वेरी हैवी रेनफॉल का संभावना रहेगा। भरूच, नर्मदा, तापी और दांग के लिए दिया गया है। हैवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ।
1: દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 5.25 ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 4 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદ આવતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી, જ્યારે તાપીના ડોલવણમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદર ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં કરંટને કારણે કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી છે. નૈમિષ

0: મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 5.25 ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 4 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદ આવતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી, જ્યારે તાપીના ડોલવણમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદર ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં કરંટને કારણે કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી છે. નૈમિષારણ્ય શાળાના 5 વર્ષના આ વિદ્યાર્થિનીએ ભાવનગરમાં યોજાયેલી સ્પર્ધામાં 11 અને 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં આ સિદ્ધિ મેળવી છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓએ રીવાબા ચુડાસમાને અભિનંદન પાઠવ્યા. તેઓ હવે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ સફળતાઓ મેળવે તેવી શુભેચ્છાઓ પણ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 10% પ્રોત્સાહક વળતર અને વ્યાજમાફી યોજનાની મુદત આગામી 31 જુલાઈ સુધી લંબાવાઈ છે. તેના કારણે ઓનલાઈન વેરો ભરનારા લોકોને વધારાના 2% સાથે 12% વળતરનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે મેયર મીરા પટેલે વધુ માહિતી આપી છે.
1: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાને આપવામાં આવતા 10% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજમાફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હવે 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં 1 સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજનો આપણો વિષય મકાઈની ખેતી કરતા તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વનો છે. મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું મકાઈના પાકને નુકસાન કરતી લશ્કર ઈયળ અને અન્ય જીવાતો સામે સંકલિત જીવાત નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ. મિત્રો, સેન્દ્રિય ખાતરો, પિંજર પાક અને મિત્ર કીટકોનો ઉપયોગ કરીને પાકને કઈ રીતે બચાવવો તેની વૈજ્ઞાનિક માહિતી આજે આપણે આપણા ગામના ચોતરે આવેલા નિષ્ણાંત પાસેથી માહિતી મેળવીશું અને આ વિષયની વિસ્તૃત માહિતી લેશે આપણા પ્રવીણ કાકા. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશેની.
2: નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, ગામના ચોરો કાર્યક્રમમાં આપણે ખેતી વિષયક વાતો કરતા હોઈએ છીએ અને આપણા નિષ્ણાતો એક્સપર્ટ હોય એ ખેતી વિશે માર્ગદર્શન આપતા હોય છે. મિત્રો, ચોમાસું લગભગ શરૂ થવાની તૈયારીમાં છે અને મિત્રો, ચોમાસામાં એક અગત્યનો પાક છે એના વિશે આજે આપણે વાત

0: કરીશું એ છે મકાઈ. અને મિત્રો, મકાઈ એ ધાન્ય પાક તરીકે અને પશુઓના દાણ તરીકે અને અત્યારે તો આપણે મકાઈનું તેલ પણ જોઈએ છે અને એમાંથી મૂલ્યવર્ધિત વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. તો મિત્રો, આ જે પાકમાં જો રોગ જીવાત નિયંત્રણ કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન થાય અને આપણા ખેડૂત મિત્રોને સારો એવો આર્થિક લાભ થાય. તો મિત્રો, આજે આપણે વાત કરીશું મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ. અને મિત્રો, આ વિષય ઉપર માહિતી આપવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નીરવજે ચૌધરી સાહેબ, કે જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક મકાઈ સંશોધન કેન્દ્ર ભિલોડા ખાતે પોતાની સેવાઓ આપે છે. ચૌધરી સાહેબ, અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો વતી આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: આજે આપણે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ એ વિશે વાત કરીશું, પણ એના પહેલાં મકાઈ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે મકાઈના પાક માટે કયા પ્રકારનું બિયારણ જોઈએ, કયા પ્રકારનું હવામાન અનુકૂળ આવે અને આપણા ગુજરાતના કયા વિસ્તારમાં એનો વાવેતર વિસ્તાર છે અને મકાઈનું શું મહત્વ એ વિશે વાત કરશો.
1: નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે મકાઈ વિશે જો વાતચીત કરીએ તો મકાઈ એક પ્રકારનો ચોમાસું તથા શિયાળુ તથા ઉનાળુ એમ ત્રણેય ઋતુમાં થતો પાક છે. એમાં જો વાત કરીએ તો ગુજરાતના અંદર, લગભગ આખા ગુજરાતના અંદર મકાઈનું વાવેતર થતું હોય છે. એમાં જો મુખ્ય વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, દાહોદ, એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા એવા એરિયામાં મકાઈનું સારું એવું વાવેતર થતું હોય છે. મકાઈને જોવા જઈએ તો બધી જ પ્રકારનું વાતાવરણ એને અનુકૂળ હોય છે અને આ પ્રમાણે જો યોગ્ય ખેતી પદ્ધતિઓ અપનાવીએ તો મકાઈનું સારું એવું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ.
0: ચૌધરી સાહેબ, મકાઈ અગત્યનો પાક છે અને આપણા ખેડૂત મિત્રોને મકાઈનું વધારે વધારે ઉત્પાદન મળે એમાં ઘણીવાર રોગજીવાતો આવતા હોય છે, તો એ રોગજીવાતોનું નિયંત્રણ, ખાસ કરીને આજે આપણે વાત કરીશું સંકલિત જીવાત નિયંત્રણ, તો પહેલાં અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જણાવશો કે મકાઈના પાકમાં મુખ્યત્વે કયા પ્રકારના જીવાતો પડતા હોય છે અને જેથી કરીને મકાઈના પાકને નુકસાન થતું હોય છે અને આપણા ખેડૂત મિત્રોને આર્થિક નુકસાન જતું હોય છે.
1: જો મકાઈના જીવાતની વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકારની જીવાતો આપણે જોતા હોઈએ છીએ. એક પાનમાંથી રસ ચૂસનાર પ્રકારની જીવાતો અને બીજી પાનને સીધું નુકસાન કરતી જીવાતો. એટલે વિશેષ વાત કરીએ તો રસ ચૂસનાર જીવાતોને આપણે સકિંગ ઓળખીએ છીએ. જેમાં થોડી વિશેષ વાત કરું તો ચૂસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મકાઈના અંદર મોલો એ નુકસાન કરતી જીવાત છે અને ઈયળ પ્રકારની જીવાતના અંદર આપણે વાત કરીએ તો મકાઈના અંદર ગાભમારાની ઈયળ, લશ્કરી ઈયળ એટલે કે ફોલ આર્મીવર્મ તથા થોડા વધતા ઘણા પ્રમાણમાં મકાઈના અંદર સામાન્ય પ્રમાણમાં ઉધઈનું પણ પ્રમાણ જોવા મળતું હોય છે. આ પ્રકારે મકાઈના અંદર નાની મોટી જીવાતો છે એ નુકસાન કરતી હોય છે.
0: ચૌધરી સાહેબ, તમે અલગ અલગ પ્રકારની જીવાતની વાત કરી તો આપણે પ્રથમ વાત કરીએ મકાઈના મોલોમસી વિશે, તો મોલોમસી વિશે માહિતી આપો અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરશો.
1: મકાઈના અંદર મોલો એ ખૂબ અગત્યની જીવાત છે. મોલોની જો વાત કરીએ તો મોલોને ઇંગ્લિશના અંદર એફિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીવાત દેખાવમાં પોચા શરીરવાળી, નાની અને આછા પીળા અથવા તો લીલા રંગની હોય છે. આ જીવાત એ મકાઈના અંદર પાકવાના થોડા સમય પહેલાં, એટલે કે મકાઈના અંદર નર માદા ફૂલ જ્યારે ખીલતા હોય છે ત્યારે આવતી હોય છે. આ જીવાતની જો વિશેષ વાત કરીએ તો એના બચ્ચા અને પુખ્ત એ બંને એ મકાઈના અંદર નુકસાન કરતા હોય છે. નુકસાનની જો વિશેષ વાત કરીએ તો મકાઈના અંદર પાનમાંથી રસ ચૂસવો, મકાઈના છોગામાંથી રસ ચૂસવો, આ પ્રકારે રસ ચૂસે છે અને ત્યાર પછી આ જીવાત એ મધ જેવો ચીકણો પદાર્થ એટલે કે હનીડ્યુ સિક્રેશન કરતું હોય છે. હનીડ્યુ સિક્રેશન થયા પછી મકાઈના પાન ઉપર કાળા કલરની ફૂગ લાગી જાય છે, જે ફૂગના લીધે મકાઈના અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને છોડનો જે વિકાસ હોય છે એ ધીમે ધીમે ઓછો થઈ જાય છે અને છોડ વીક પડે છે. આ પ્રમાણનું નુકસાનથી ઉત્પાદન ઓછું થતું હોય છે. જો એના સંકલિત નિયંત્રણની વાત કરીએ તો સંકલિત નિયંત્રણના અંદર એક જૈવિક નિયંત્રણ અને બીજું છે રાસાયણિક નિયંત્રણ.

0: વિશેષ વાત કરું તો મોલોના અંદર લાલ દાળિયા, ક્રાઇસોપા અને સિરફીડ ભમરી આ ત્રણ મુખ્ય પરભક્ષી તરીકેનો ખૂબ મહત્વનો રોલ ભજવે છે. કુદરતના અંદર જેમ જેમ ખેતરના અંદર એફિડનું પ્રમાણ વધતું જાય એમ એમ ધીમે ધીમે લાલ દાળિયાનું પણ પ્રમાણ વધતું જાય છે. ત્યાર પછી જો વાત કરીએ મકાઈના પાકમાં લીમડાના બીજનો અર્ક 5% અને બુવેરિયા બેઝિયાના નામની ફૂગ 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે તો મકાઈના અંદર મોલોનું નિયંત્રણ કરી શકાય છે. આમ છતાં જો મોલોનું નિયંત્રણ ના મળે તો પછી રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક પદ્ધતિના અંદર જોવા જઈએ તો થાયમિથોક્ઝામ નામની દવા 25 WG 4 ગ્રામ પ્રતિ 10 લિટર અથવા ઇમિડા ક્લોપ્રિડ નામની દવા 17.8 SL 4 મિલી પ્રતિ 10 લિટર અથવા ડાયમિથોએટ 30 EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં છંટકાવ કરવાથી મોલોનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
1: ચૌધરી સાહેબ, એક મહત્વની જીવાત છે કે જે ઘાબમારાની ઈયળ તરીકે ઓળખાય છે, તો એ વિશે પણ માહિતી આપશો અમારા ખેડૂત મિત્રોને?
0: ચોક્કસ. ખેડૂતોને જો મકાઈના અંદર ઈયળની વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકારની ઈયળ જોવા મળતી હોય છે. એક ઈયળ છે એ ઘાબમારાની ઈયળ કે જે સ્ટેમ બોરર તરીકે ઓળખાય છે, અને બીજી એક ઈયળ છે જેનું નામ છે ફોલ આર્મીવર્મ, જેને ખેડૂતો એમની ભાષામાં પૂંછડે 4 ટપકાવાળી ઈયળ તરીકે ઓળખતા હોય છે. વિશેષ વાત કરું તો ઘાબમારાની ઈયળના મુખ્ય બે પ્રકાર એટલે કે બે જાતો અલગ અલગ વિસ્તારમાં જોવા મળતી હોય છે. પ્રથમ જાત છે જેનું નામ છે કાયલોપાર્ટેલસ. આ જીવાત એ સફેદ રંગની એની ઈયળ મકાઈના ભૂંગળીના અંદર સરળતાથી આપણે જોઈ શકીએ છે. બીજી જાતની વાત કરીએ તો એનું નામ છે સિસેમિયા ઇન્ફેરન્સ, જે લાલાશ પડતી ઈયળ મકાઈના ભૂંગળીના અંદર જોઈ શકાય છે. જો આના નુકસાનની વાત કરીએ તો આ જીવાત એટલે કે આ ઈયળ મકાઈના ભૂંગળીમાં દાખલ થઈ પાનના અંદર સમાંતર છિદ્રો એટલે કે પિન હોલ ટાઈપના સિમ્પટમ્સ એટલે કે નુકસાન જોવા મળે છે. આ જીવાત ધીમે ધીમે મકાઈના અંદર મધ્ય ભાગ ખાઈ જાય છે એટલે કે મધ્ય ભાગ સુકાઈ જાય છે, જેને ડેડ હાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. મકાઈના પાછળની અવસ્થા એટલે કે ડોડાની અવસ્થામાં પણ આ જીવાતનું મહત્વનું નુકસાન એ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણની વાત કરીએ તો આ જીવાતના નિયંત્રણમાં ઉનાળાના અંદર ઊંડી ખેડ કરવી જોઈએ. મકાઈની સમયસર વાવણી 15 થી 30 જૂન દરમિયાન કરવાથી મકાઈના અંદર આ જીવાતનો ઉપદ્રવ લિમિટેડ રહે છે. મકાઈના અંદર જો લીમડા આધારિત દવા 1500 PPM 40 ML પ્રતિ 10 લિટર પાણીના અંદર છંટકાવ કરવામાં આવે, એ રીતના છંટકાવ ખેડૂત મિત્રો કરવો જોઈએ કે જે દવા છે એ ભૂંગળીના અંદર જાય, કારણ કે આ જીવાત એ મુખ્યત્વે ભૂંગળીના અંદર જ જોવા મળશે. જો આ પ્રમાણે સ્પ્રે કરવામાં આવે તો તેનું નિયંત્રણ થતું હોય છે. વિશેષ વાત કરું તો મકાઈના અંદર ફિરોમોન ટ્રેપ પણ ઇન્સ્ટોલ કરી આનું યોગ્ય નિયંત્રણ કરી શકાય છે. મકાઈના અંદર લાઇટ ટ્રેપ એટલે કે પ્રકાશ પિંજર પણ હેક્ટરે 1 લગાવવાથી આનું અસરકારક નિયંત્રણ થતું હોય છે. વિશેષ વાત કરું તો પ્રકાશ પિંજરમાં અત્યારે બજારના અંદર ખેડૂત મિત્રોને સોલર લાઇટ રેપ એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતા પ્રકાશ પિંજર પણ અવેલેબલ છે. તો જે જગ્યાએ લાઇટની ફેસિલિટી ના હોય તો એ ખેડૂત મિત્રો બજારના અંદરથી સોલર લાઇટ રેપ એટલે કે સૂર્યથી ચાલતા પ્રકાશ પિંજર લગાવી અને આ જીવાતનું નિયંત્રણ કરતા હોય છે. આમ છતાં જો નિયંત્રણ ના મળે તો પછી આપણે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રાસાયણિક પદ્ધતિના અંદર બજારમાં મળતી કાર્બોફ્યુરાન નામની કીટનાશક 33 કિલોગ્રામ પર હેક્ટર અથવા એબામેક્ટિન બેન્ઝોએટ નામની દવા 5 ગ્રામ પર 10 લિટર પાણીના અંદર ભેળવી મકાઈના ભૂંગળીના અંદર આપવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ આપણે કરી શકતા હોઈએ છીએ.
1: હવે મકાઈના પાકમાં બીજી એક મહત્વની જીવાત છે કે જે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ, તો એની ઓળખ અને એના નુકસાન અંગે અને એના નિયંત્રણ વિશે પણ વાત કરશો?
0: આ મકાઈની એક મુખ્ય જીવાત છે. આ જીવાત

ટૂંક જ સમયના અંદર આપણા દેશની જીવાત નથી, આ જીવાત મુખ્યત્વે અમેરિકા ખંડમાં જોવા મળતી હતી. આના જો વૈજ્ઞાનિક નામની વાત કરીએ તો આ જીવાતનું વૈજ્ઞાનિક નામ સ્પોડોપ્ટેરા ફુલજીપર્ડા છે, અથવા તો ફોલ આર્મીવર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ એક ખાવદ્રી પ્રકારની ઈયળ છે. આ ઈયળનું જો સમયસર નિયંત્રણ કરવામાં ના આવે તો ખેડૂત મિત્રો ખૂબ મોટું નુકસાન થતું હોય છે, અથવા તો ઘણા ખેડૂત મિત્રોને આ ઈયળ ખેતરના અંદર હોય અને જો એની કાળજી અથવા તો એના લક્ષણો જાણ્યામાં ન આવે અને એની ક્ષમ્ય માત્રા કરતાં વધી જાય તો આ જીવાતને કંટ્રોલ કરવી એટલે કે નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું પડતું હોય છે. આ જીવાતની ઓળખ વિશે વાતચીત કરીએ તો આ ઈયળના માથાના ભાગે ઊંધા આકારનું ચિહ્ન હોય છે, એટલે કે ઇન્વર્ટેડ વાય શેપ તમને જોવા મળતો હોય છે, તથા તેના પાછળની બાજુ પૂંછડે ચાર ટપકા દેખાય છે. એટલે ખેડૂતો પ્રચલિત નામ કે પૂંછડે ચાર ટપકાવાળી ઈયળ આ પ્રમાણે ખેડૂતો એને ઓળખતા હોય છે. જો એના નુકસાનની વાતચીત કરીએ તો આ જીવાત મેં આગળ જણાવ્યું એમ ખાવદ્રી પ્રકારની જીવાત છે. આ ઈયળ મકઈના અંદર શરૂઆતની અવસ્થાના અંદર દાખલ થાય છે, ત્યાર પછી એ ભૂંગળીના અંદર અંદરની બાજુ પાનના અંદર મોટા મોટા છિદ્રો પાડે છે અને ભૂંગળીનો તથા પાનનો ખાઈને નાશ કરે છે. અને જો પાછળથી જોવા જઈએ તો મકઈના ડોડાના અંદર પ્રવેશી એના દૂધિયા દાણા પણ ખાય છે. આ પ્રકારે મકઈના અંદર ખૂબ મોટું નુકસાન કરે છે. એના જીવનચક્ર વિશે વાત કરીએ તો ફોલ આર્મીવર્મનું જીવનચક્ર એ ચાર તબક્કામાં જોવા મળે છે. પ્રથમ અવસ્થા છે એ ઈંડા અવસ્થા, બીજા નંબરની અવસ્થા એ ઈયળ અવસ્થા છે, ત્રીજા નંબરની અવસ્થા એ પ્યુપા એટલે કે કોસેટો અવસ્થા છે, અને ચોથા નંબરની અવસ્થા પુખ્ત ફૂંદા એટલે કે એડલ્ટ જોવા મળતા હોય છે. જો આના વિશે થોડું જણાવું તો મકઈના અંદર ફોલ આર્મીવર્મ ઈંડા એ પાનના ઉપરની અથવા તો નીચેની બાજુ બંચમાં એટલે કે જથ્થામાં ઈંડા મૂકતી હોય છે. આ ઈંડા સમય જતાં તેમાંથી ઈયળ એટલે કે લાર્વા નીકળે છે, અને મુખ્ય નુકસાનકારક અવસ્થા જો હોય તો એ ઈયળ અવસ્થા છે. ઈયળ એના જીવનચક્રમાં આગળ વધતા એ પ્યુપાના અંદર એટલે કે કોસેટોના અંદર કન્વર્ટ થાય છે. જનરલી આના કોસેટો એ જમીનના અંદર જોવા મળતા હોય છે. ત્યાર પછી કોસેટામાંથી એડલ્ટ એટલે કે પુખ્ત ફૂંદા રાત્રિના સમયે ફરતા તમને જોવા મળતા હોય છે. આના નિયંત્રણની વાત કરીએ તો આ જીવાતના નિયંત્રણના અંદર યાંત્રિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ એમ કુલ ત્રણ પ્રકારે આનું નિયંત્રણ કરી શકાય છે. મુખ્યત્વે હેક્ટરડીટ એક પ્રકાશ પિંજર લગાવવાથી એના અંદર નર અને માદા કીટક આવે છે અને એનું પ્રજનન પ્રક્રિયા બ્રેક થાય છે અને એનું જીવનચક્ર ધીમે ધીમે આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છે. તો હેક્ટરડીટ એક પ્રકાશ પિંજર લગાવવાની ભલામણ હોય છે. મકઈના અંદર આ જીવાતના ઈંડાનો સમૂહ તથા ઈયળને હાથેથી વીણીને તેનો નાશ કરવાથી નિયંત્રણ થઈ શકતું હોય છે, તથા મકઈના અંદર સેક્સ ફિરોમોન ટ્રેપ પણ લગાવી આ જીવાતને નિયંત્રણ કરી શકાય છે. જો જૈવિક નિયંત્રણની વાત કરું તો જૈવિક નિયંત્રણના અંદર બુવેરિયા બેઝિયાના નામની કીટકનાશક 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં, અથવા તો લીમડાનું તેલ 30 મિલી વત્તા એટલે કે એના જોડે સાબુનો પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવામાં આવે તો એનું અસરકારક નિયંત્રણ મેળવી શકતા હોઈએ છે. જો બજારના અંદર તૈયાર કીટનાશક લીમડા આધારિત કીટનાશક 1500 PPM નીમ ઓઇલ 40 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી યોગ્ય સમયે સ્પ્રે કરવામાં આવે તો આ જીવાતનું નિયંત્રણ મળતું હોય છે. આ જીવાતના નિયંત્રણના અંદર રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો બજારના અંદર ઘણા કીટનાશકો જોવા મળે છે, પણ ભલામણ કરેલ કીટનાશક જેવા કે ક્લોરોફાયરીપોસ નામની દવા 20 EC 20 મિલી પ્રતિ 10 લિટર પાણી, અથવા સ્પિનોસાટ નામની કીટનાશક
45 SC

0: 4 ml પ્રતિ 10 લિટર પાણી અથવા ક્લોરાન્ટ્રા નિલીપ્રોલ 18.5 SC 3 મિલી પ્રતિ 10 લિટર પાણીના અંદર સમયસર છંટકાવ કરવામાં આવે તો આ જીવાતનું નિયંત્રણ મળતું હોય છે. પણ ખેડૂતોને એક વાત ચોક્કસ કહેવા માગીશ, આ બધી દવા જ્યારે આપણે સ્પ્રે કરતા હોઈએ ત્યારે દવા પાનના ભૂંગળીના અંદર, એટલે કે મકાઈની ભૂંગળીના અંદર જાય એ રીતના જો સ્પ્રે કરવામાં આવે તો ચોક્કસ એનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ.
1: હવે મકાઈમાં જોવા મળતા પરજીવી અને પરભક્ષી જીવો કયા છે એ વિશે પણ માહિતી આપશો.
0: મકાઈના અંદર આમ જોવા જઈએ તો ઘણા પ્રકારના પરજીવી અને પરભક્ષી જોવા મળતા હોય છે. પરજીવીની જો વાત કરીએ તો એ પેરોસિટોઇડ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. એમાં ટ્રાઇકોગ્રામા ચિલોનિસ નામની ભમરી, ક્લોટેશિયા ફેવિલિસ તથા ટિલોનોમસ રેમસ નામના પરજીવી જોવા મળતા હોય છે. આ જીવો એ મકાઈની કોઈકની કોઈક અવસ્થા, એટલે કે ઈયળ અવસ્થાના અંદર પોતાના ઈંડા મેકી અને પોતાનું જીવનચક્ર પૂરું કરતા હોય છે. અને આ પ્રકારે મકાઈની જીવાત, એટલે કે જો જોવા જઈએ તો ગાભમારાની ઈયળ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતી નથી. એટલે પરજીવી અને પરભક્ષી એક પ્રકારના આપણે ખેડૂતોના મિત્રો તરીકે પણ ઓળખીએ છીએ. બીજું જો પરપક્ષીની વાત કરું તો મકાઈના અંદર લાલ લાડિયા, એટલે કે લેડીબર્ડ બીટલ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. એ સિવાય ક્રાઇસોપલ્લા, કરોળિયો, ડ્રેગન ફ્લાય, ડેમ્સલ ફ્લાય, સિરફીડ ફ્લાય આ પ્રકારના ખેડૂતોની મિત્ર જીવાત પણ જોવા મળતી હોય છે. પણ જો ખેડૂત મિત્રો રાસાયણિક દવાનો આડેધડ ઉપયોગ કરશું તો આ જીવાતો કુદરતી રીતે જોવા મળતી હોય છે, પણ રાસાયણિક દવાના ઉપયોગથી આ જીવાતો મરી જાય છે, જેથી કુદરતી નિયંત્રણ ખૂબ ઓછું થઈ જાય છે અને મકાઈના અંદર જીવાતોનો ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે. તો ખેડૂત મિત્રોને એ ચોક્કસ કહેવા માગીશ કે જરૂર જણાય તો જ રાસાયણિક પદ્ધતિના અંદર જવું જોઈએ.
1: તો ડૉક્ટર ચૌધરી સાહેબ, મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશે સમજાવો.
0: મકાઈના અંદર સંકલિત જીવાત નિયંત્રણની વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. આ પ્રકારની પદ્ધતિના અંદર એક કરતાં વધુ પદ્ધતિનો સમન્વય કરી જીવાતને એની ક્ષમ્ય માત્રા કરતાં ઓછા પ્રમાણમાં રાખી અને એનું નિયંત્રણ કરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ, આ પદ્ધતિને IPM તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પદ્ધતિની જો વિશેષ વાત કરીએ તો એના અંદર કલ્ચરલ કંટ્રોલ, ફિઝિકલ કંટ્રોલ, મિકેનિકલ કંટ્રોલ તથા બાયોલોજિકલ કંટ્રોલ અને રાસાયણિક કંટ્રોલનો સમાવેશ થતો હોય છે. કલ્ચરલ પદ્ધતિની જો વાત કરીએ તો સમયસર વાવણી કરવી જોઈએ, સમયસર પાકની ફેરબદલી કરવી જોઈએ અને સંતુલિત ખાતર, એટલે કે ભલામણ કરેલ ખાતરનો જથ્થો જ નાખવો જોઈએ. જરૂર કરતાં વધારે ખાતર પણ જમીનને તથા પાકને નુકસાન કરતું હોય છે. જો યાંત્રિક પદ્ધતિની વાત કરીએ તો જીવાતના ઈંડા તથા ઈયળોને હાથેથી વીણી તેનું નુકસાન, એટલે કે હાથેથી વીણી તેને નાશ કરવાથી જીવાતનું નિયંત્રણ થતું હોય છે. ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો પ્રકાશ પિંજર અને સેક્સ ફિરોમોન ટ્રેપ આ બંને ભૌતિક પદ્ધતિના અંદર ઉપયોગ થતા હોઈએ છે. મેં જણાવ્યું એમ અત્યારે બજારના અંદર સૂર્યથી ચાલતા, એટલે કે સોલર લાઇટ ટ્રેપ પણ અવેલેબલ હોય છે અને ઘણા પ્રગતિશીલ ખેડૂતો એને અપનાવી રહ્યા છે. જૈવિક પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિના અંદર સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ તથા પરભક્ષી, પરજીવી આ બધાનો જેના અંદર સમન્વય થતો હોય તો એ જૈવિક પદ્ધતિ છે. એના અંદર જો વાત કરીએ તો ફૂગના અંદર બુવેરિયા બેઝિયાના નામની ફૂગ, વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગ, મેટારેઝિયમ એનિસોફલી નામની ફૂગ આ પ્રકારની ફૂગોનો જો સમયસર અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો જીવાતનું અસરકારક નિયંત્રણ મળતું હોય છે. ખેડૂત મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે

0: કે જેમ માણસના અંદર વાયરસનું પ્રમાણ જોવા મળતું હોય છે, તેમ કુદરતી રીતે આ પ્રકારની ઈયળોના અંદર પણ વાયરસ જોવા મળતો હોય છે. તો ઘણા ખરા અંશે કુદરતી રીતે આ પ્રમાણે પણ નિયંત્રણ થતું હોય છે. તથા આપણે બધા જાણીએ છીએ એમ લીમડા આધારિત દવાઓ તથા આપણા આજુબાજુ જોવા મળતા કુદરતી ઝાડના અંદર લીમડો છે, બાવળ છે, આકડા છે, આ પ્રમાણેનું પાન ભેગા કરી એની ચટણી બનાવી અને સ્પ્રે કરવાથી એનું અસરકારક નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. અને ખૂબ જ જરૂર જણાય તો પછી આપણે રાસાયણિક પદ્ધતિ એટલે કે બજારના અંદર મળતા રાસાયણિક દવાનો ઉપયોગ કરી અને આપણે એનું નિયંત્રણ કરતા હોઈએ છીએ. પણ એક વાત ચોક્કસ કહેવા માગીશ કે રાસાયણિક દવાનો ઉપયોગ કરતાં પહેલાં એની રેકોમન્ડેડ ડોઝ એટલે કે એની ભલામણ કરેલ માત્રા પ્રમાણે જ કરવો જોઈએ. જો એના કરતાં વધારે કરવામાં આવે તો ધીમે ધીમે જીવાતના અંદર એના સામે પ્રતિકારક એટલે કે રેઝિસ્ટન્ટ ડેવલપ થતો હોય છે. વધતા ઓછા પ્રમાણમાં રાસાયણિક દવાનો સ્પ્રે કરવાથી હવા તથા પર્યાવરણને પણ થોડા ઘણા અંશે નુકસાન થતું હોય છે. તો આ પ્રકારે જો યોગ્ય સમયે આ બધી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મકાઈના અંદર સારા એવા પ્રમાણમાં આપણે સંકલિત જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ.
1: ડૉક્ટર નીરવ ચૌધરી સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ એ વિષય પર ગામના ચોરો કાર્યક્રમમાં અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી પૂરી પાડી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: આપ સૌનો આભાર. નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, આપ સાંભળી રહેતા ગામનો ચોરો કાર્યક્રમમાં મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશેની આ માહિતી. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

મિત્રો, હમણાં આપણે સાંભળ્યો કાર્યક્રમ ગામનો ચોરો. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે આવતા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ રાજ્યના અન્ય સ્થળોએ છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવે છે. તો મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં બે માર્ગ પરિયોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાંકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આજે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેને નેલ્સન મંડેલા માર્ગના વસંત કુંજ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 148 AE માટે 6 માર્ગીય સુરંગના બાંધકામને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8 કિલોમીટરનો આ પ્રોજેક્ટ 6,969 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે વિકસાવાશે.
1: પહેલા પ્રોજેક્ટ 6 લેન દ્વારકા ટનલ દિલ્હી કે લી એક બહોત બડા વરદાન સાબિત હોગી. 8 કિલોમીટર કી યે ટનલ એક તરીકે સે કમ્પ્લીટ યે એક નયા કોરિડોર બન જાયેગા. યે રિજ હૈ, ઇસ રિજ કો બિના ડિસ્ટર્બ કિયે સારા કામ કરના હૈ. ઇસ રિજ કો, રિજ હમારે દિલ્હી કી એક તરીકે સે લંગ્સ ઓફ દિલ્હી હૈ, ઇસલિયે ઉસકો બિલકુલ ભી ડિસ્ટર્બ કિયે બિના ઇસકે નીચે સે હી ટનલ લેકે જાને કા હૈ. યે પ્રપોઝલ હૈ જો આજ કેબિનેટ મે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને અપ્રૂવ કિયા હૈ.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તરપ્રદેશમાં 7,145 કરોડ રૂપિયાના ખર્ચે કાનપુર કાબરાઈ સેક્શનના બાંધકામને પણ મંજૂરી આપી છે.
1: दूसरा प्रोजेक्ट है बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का. ये कानपुर से काबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: તેમણે ઉમેર્યું, આ પરિયોજનાથી કોરિડોર કાનપુર અને કાબરાઈ વચ્ચેનો મુસાફરીનો સમય 3.5 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ આશરે 1.2 કરોડ માનવ દિવસનું સર્જન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા હાંકલ કરી છે. મુખ્ય અતિથિ તરીકે અનંતપુર ખાતે આંધ્રપ્રદેશ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુવાનોની ઉર્જા, પ્રતિભા અને પ્રતિબદ્ધતા સર્વસમાવેશક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. શ્રીમતી મુર્મુએ સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 1,268 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 56 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસ્તી વિષયક ફેરફારો અંગેની ઉચ્ચસ્તરીય સમિતિને

0: વહેલી તકે તેમની ભલામણો રજૂ કરવા જણાવ્યું છે. શ્રી શાહે નવી દિલ્હીમાં સમિતિ સાથેની બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યો. સમિતિએ ગૃહમંત્રીને માહિતી આપી કે તેઓ વસ્તી વિષયક ફેરફારો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવવા અને વિવિધ વહીવટીતંત્રો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. તેઓ વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ મેળવવા માટે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે પણ પરામર્શ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ફાન્સના 4 દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. નાણામંત્રાલયે માહિતી આપી કે શ્રીમતી સીતારમણ ભારત ફાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, આર્થિક સહયોગ વધારવા અને રોકાણ, ટેકનોલોજી સહયોગ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે. તેઓ એક્સ એન પ્રોવેન્સ ખાતે તેમના ફ્રેન્ચ સમકક્ષ રોલેન લેસ્ક્યુર સાથે ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા પણ કરશે. વસ્તુ અને સેવા કર જીએસટીએ છેલ્લા 9 વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કરદરો અને પ્રમાણિત પ્રક્રિયાઓ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ લાવી છે. 1 જુલાઈ 2017ના રોજ શરૂ થયેલી ભારતની કર સુધારા યાત્રા એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઓળખાય છે. આ દિવસ એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવા માટે ભારતના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. જીએસટીએ 17 અલગ અલગ કર અને 17 સેસને એક સામાન્ય માળખામાં સમાવી લીધા છે. 2025ના આગામી પેઢીના જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો.
1: ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કોન્સ્યુલર એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતે તેની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનના 386 નાગરિક કેદીઓ અને 53 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 નાગરિક કેદીઓ અને 198 માછીમારોની યાદી ભારતને સુપરત કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ આજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીઓ યોજવાની શાસન મજબૂત થશે, વારંવાર મતદાનને કારણે થતા વિક્ષેપોમાં ઘટાડો થશે અને અર્થતંત્રને ફાયદો થશે. શ્રી ચૌધરીએ કહ્યું કે એક સાથે ચૂંટણીનો ખ્યાલ નવો નથી અને ચૂંટણી પંચ, કાયદા પંચ અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ દ્વારા વર્ષોથી તેની ભલામણ કરવામાં આવી છે. ભારત અને મલેશિયાએ આજે નવી દિલ્હીમાં 12મી સબ કમિટીની બેઠક દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર પાસાઓની સમીક્ષા કરી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નૌકાવહનની સ્વતંત્રતા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. લશ્કરી આદાન પ્રદાન, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટાઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ છે. સર્વોચ્ચ અદાલતે આજે મોટર અકસ્માતમાં મૃતક પીડિતો અથવા ઇજાગ્રસ્ત દાવેદારોની વાર્ષિક આવકવેરા રિટર્નના આધારે કેવી રીતે નક્કી કરવી તે અંગે માર્ગદર્શિકા નક્કી કરી છે. મોટર અકસ્માત વળતરમાં એકરૂપતા લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે પગારદાર વ્યક્તિઓ માટે વાર્ષિક આવક દર્શાવવા માટે ફક્ત પાછલા વર્ષનું આવકવેરા રિટર્ન પૂરતું રહેશે તેવું ઠરાવ્યું હતું. જો કે જ્યાં પ્રમોશન અથવા પગાર સુધારો અકસ્માતના થોડા સમય પહેલા થયો હતો અને નવીન રિટર્નમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થયો ન હતો ત્યાં કોર્ટ પ્રમોશન પત્રો અને અન્ય સમર્થન નાણાકીય રેકોર્ડ્સ પર પણ વિચાર કરી શકે છે. ક્રિકેટ. પુરુષ ક્રિકેટમાં આજે ચેસ્ટર લે સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાતે 10 વાગે શરૂ થવાની છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગત શ્રેણીમાં આયર્લેન્ડ સામે 2-0 મળેલા પરાજય બાદ

0: બાદ પાછા ફરવાનો પ્રયાસ કરશે. બધાની નજર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર રહેશે. ભારતના વિકેટકીપર બેટર ઈશાન કિશન આઈસીસી પ્લેયર રેન્કિંગમાં અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બન્યા છે. બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ભારતની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની હાર બાદ આજે જાહેર કરેલા નવા આઈસીસી રેન્કિંગ અપડેટ પછી કિશનને કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ વર્ષની શરૂઆતમાં આઈસીસી T20 વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેને 200ના સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 2 માર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કિશોર કુમારને સાંભળીએ, ફિલ્મનું નામ ગોલમાલ.

કિશોર કુમારના સ્વરમાં મંઝિલ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ લતા મંગેશકરને, ફિલ્મનું નામ લેકિન.

લતા મંગેશકર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ફિલ્મનું નામ હતું લમ્હે. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 8:30 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીતો. ગીતકાર ભરત આચાર્ય, સંગીત જ્વાલી મુખર્જી.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીત. ગીતકાર છે ભરત આચાર્ય.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીત. ગીતકાર છે ભરત આચાર્ય.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં અધિકાર ફિલ્મનું ગીત.

0: આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: પાપા મેરે આયેંગે ચોકલેટ ખૂબ લાયેંગે, ઘર અભી વો આયેંગે.
2: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: રાત્રિના 11 થઈ રહ્યા છે. સાંભળીશું હિન્દીમાં સમાચાર.
4: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં અરુણ કુમાર.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chesterlow Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30 વિષય સંકલ્પ, વક્તા ડોક્ટર ચંદ્રકાંત શેઠ. સુરસરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 6:45. 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00. 10

અને 2 મિનિટે લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું ઇન્દિરા શ્રીમાળીના સ્વરમાં પ્રાચીન ભજન, રાજેશ સોડાતરના સ્વરમાં સાંભળીશું લોકગીતો. 10:45 સુગમ સંગીતમાં સ્વાતિ વ્યાસના સ્વરમાં સુગમ સંગીત સાંભળીશું. 11:02 હિન્દી ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ, 12:30, 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 1:30, 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. લોકસંગીત સાંભળીશું 5:45 ખિમજીભાઈ વાળાના સ્વરમાં પ્રાચીન ભજન, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, વન મહોત્સવ સપ્તાહ અંગે વિશેષ વાતચીત સાંભળીશું, 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9:15 વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના. આવતીકાલે સાંભળીશું વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી સાથે અપર્ણા ખૂંટની વાતચીત. 10:00 ક્ષેત્રીય લોક અને સુગમ સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ 2026 અંતર્ગત સાંભળીશું અમલ એન્ટનીનું સુગમ સંગીત અને માર્ગી મધુનું લોકસંગીત. 10:30 આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2026 અંતર્ગત ધ ઓવલ લંડન ખાતે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર બીજી સેમીફાઇનલ મેચની રનિંગ કોમેન્ટ્રી સાંભળીશું મેચના અંત સુધી. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. સાંજના અથવા રાત્રિના સમયે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 63% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળ્યા. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. ત્યાં સુધી આપણે રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. કાર્યક્રમોની વિગતો પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:17 થઈ છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. શરૂઆત કરીશું સુગમ સંગીતથી, જેમાં ગાયક કલાકારો છે વિભા દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભવંશ ગાયક વૃંદ. 1 વાગ્યાથી વિવિધ નાટકો અને વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સાંભળીશું સૌપ્રથમ ગુજરાતી નાટક વેલકમ ઝિંદગી. 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં ગુજરાતી સુગમ સંગીત, પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયેલા સુગમ ગીતો રજૂ કરીશું. પરોઢિયે 5 વાગ્યા હશે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારા.

0: એ ભાઈ, પેલા અહીંયા ધ્યાન આપો જરા.
1: નમસ્કાર. રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
0: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી એક રેલગાડી છે.
2: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.
0: એટલે કહેવાનું શું થાય છે કે જિંદગી ની રેલગાડી છે ને એ અમુક વાર આડાપટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશને પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી હત્તર જાતના વાંચા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
3: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર.
4: અરે યાર, તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું કહે છે?
3: હેરી હેરી બેલોફોન.
0: એટલે ગણ કે નળના થયા 80 ને પ્લસની ટાંકીને 250 ને એમાંથી ગયા 75 ને બારણાનો ઉમેર 700 ને 700 માં 8% કન્સેશન. એટલે ગણને કે
5: આટલી બધી ગણતરી માં થૂપાકી ગયું મારું. આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમાં તમારી 8% છે ને ગણાત્રા પડીશ.
6: પપ્પા કેચ,
0: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારા સાવરકુંડલામાં ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઊભો હતો, એ પછી માઈક આગળ ઊભો રહેવાનો અમારો પહેલો
5: પ્રસંગ. ભાઈ બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાળે કે નંબર દો ના. ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.
7: આ કઈ ગાડી રે લઈ આવી, રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
8: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં ના. એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં હો, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઊભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂંછડું ઊંચું થયું તો ખીજાય. એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની, ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કાંઈ ધારતા નહીં. ઓલા જે ટુવાલ ને ટૂથપેસ્ટની બધા લાડ લડાવ્યા ને એ 24 કલાકમાંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ. બાકી ના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વહીઓ ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા 1 મિનિટ. ઓ આ ફોટો કેવા હશે જો. રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે.

0: એ ભાનુ ગઈ હો, ટ્રેન ગઈ.
1: આ તમે શું દર રવિવારે 12 થી 6 ને 20 ની ટ્રેન જતી જોતા હો?
0: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર નો હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
1: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે બે જણા 6 ને 20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
0: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી.
1: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6 ને 20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે, તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
0: હા તો જઈ આવતા અઠવાડિયે, મારો પાસ ને તારી કૂપન.
1: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જશે.
0: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
1: આમને આમના સાહેબોનું બહુ, 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આઈ આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કાંઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. પાવતા રવિવાર પાકું, અમે કેટલા દીથી ગેટવે નથી.
0: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન જવાનું છે. સિક્વેરામાં સફારી નખાવાનો છે.
1: શું સિક્વેરા?
0: અલ્યા સિક્વેરા ખબર નથી ડોબી? ઈ 150 વર્ષ જૂનો દરજી છે.
1: તેજી દોરો પરોવી શકે છો એમાં?
0: આ ચોથી પેઢી છે એની એમ બુરથલ. ઈ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. એ અમારા સાથે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
1: ઈ સાથેના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની, અત્યારે પહેરેશ કોઈ સફારી? તમાર ફેરવેલ નો ડ્રેસ નક્કી છે, રેમન્ડ વાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત, ન ઉપર બ્લેઝર.
0: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરે જ ન કમી.
1: અતે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
0: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
1: આ તો ન્યાથી ગેટવે જાશું. પણ મારે વડાપાઉ ખાવા કેટલા દીથી નથી. શું થયું, ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉ લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટુઆ વડાપાઉં લાવવાનું બંધ કરી દો, આ ચોથી વાર ભૂલી ગયા.
0: એ તો તારી પેન્ટ મુક બાજુમાં ના આવ્યા પેલા, એ ઓલા ઉધઈના ઇન્જેક્શન મારવાના, તેનું શું કર્યું તે?
1: એની ગંધ મારે હો કહી દઉં.
0: ભાઈ મને તો ખબર જ છે, જી લાજ સાહેબ માટે આ ઘર ટકાવીને રાખવાનું છે ને એ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ન્યા જતો રે. સૂતો છે હજી?
1: 6:40 થઈ.
0: ભાઈ તો મને ખબર છે, રાતના 2 વાગે સુધી પેલી મેચો જોશે ફૂટબોલ ની ક્લબો વાળી, પછી ઘોરશે અવારે 10 વાગ્યા. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેક્ચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટ માં ભૂલી ગયો છે. તમે કેતા હો જોઉં જરા?
1: આ તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
0: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
1: તો તમારો સેકન્ડ ક્લાસ નો છે?
0: તો ફોટા દે ને, જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દે. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
1: કોઈ દી ઉપાડતા છો નહીં?
0: અરે હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
1: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. ચા
0: એ ફોટા મૂકી દે પેલા.
1: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હશે ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભર ભાઈ પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીટ છે એની ના, એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
1: ને મારા વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીટ છે આપણી પાસે, પણ મૌખિકમાં કઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યુ આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલું આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયું હશે. એ બેટો આ કયો રાગ છે?
2: આટ મમ્મી ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડ્યો? હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
1: માર તો સવારમાં તમે બે જાઓ પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી વૈરાગ માટે નહીં, રાગ હોય એને જોગિયા કહેવાય, જોગિયા.
1: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ ન થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
2: આપણે ક્યાં ગયા છે?
1: તાર ફોટા લઈને ગયા છું. અતુલ ને આપશે.
2: મારા ફોટા કેમ?
1: તારો અવાજ એકદમ ઘેરો ક્યાં થઈ ગયો, હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
2: એવું તો બોલું છું યાર મમ્મી.
1: ના બાપાની વાત હોય, તારો અવાજ આમ ભૂંગળામાંથી આવતો ને એવો થઈ જાય.
2: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
1: તારો સેકન્ડ ક્લાસ

0: નો પાસ હતો ને એ ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
1: હવે એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
0: જલારામ બાપાએ. આજ બોર્નવીટા નથી બનાવવાનો મારો.
1: હા બનાવજો. હવે પણ
2: એ આ અઠવાડિયાથી હું તું ટીપોય પર બેસી જતી હોય નાના કિકલા ને જેમ ઉભીતા
0: ટીપોય બાપા.
2: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
0: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
1: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
0: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે બાર થી બહુ ખખડાવવાનું હશે, કઈ નઈ કરી દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
2: એ વિજયભાઈ નામ છે એનું. હવે
0: ખબર છે, હવે જો કે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે જો. આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હું બે જણા રવિવારે સામ સામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવાર નો મેટીની શો ચાલુ. ઓલા જૂના જમાના નોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે ને, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે ની, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવે નો બહુ વાંધો નહીં, પણ એક તો ઓલું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવોય બે ની સરખી જ છે. જો બે જણા સૌ પેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે. હવે શું પ્રેશર આવશે, સમજ્યા તમે? પ્રેશર એમાંય બે જણા છાપા લઈ જવા જોઈએ. નતું કીધું મેં ટેવો બે ની સરખી જ છે.
2: કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું તું, પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈને જ જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
1: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
1: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કહેતો તો કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી, અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જા, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળો, વગર રાંધવામાં શું કરવા છે સે, કયો તો સમજણ પડી. મેથી ના કોટા બનાવું એટલે શું હાક ના?
2: મને તું જાણ નહીં તો દઈશ એ ગડબોદ નહીં હમણાં તને.
1: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે
1: આ નિશાંત ની સાથે?
0: જો બેટા આમાં છે ને હું પપ્પા ને કઈ નહીં કહું. જી કેવો ની તારે જ કેવાનું.
1: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે?
0: મને બધીએ ખબર છે, પણ તને ખબર હોય કઈ કઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
1: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેયની. તારે પૈસા જોઈએ છે, એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે, હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો
2: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનો?
0: એમ નહી તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
1: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
2: શું થયું?
0: લે કઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
2: ના તું કઈ કઈ કહેતી હતી ને એટલે?
0: ના કઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં તો બધું સ્પીડ અપ કરવાની કઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
1: શું સ્ટાર્ટ?
2: બાનુ
1: મમ્મી,
2: બાનુ
1: મમ્મી, પપ્પા. મમ્મીએ એવું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
2: ઈ મારો પટ્ટો છે. મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
1: આમ પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર્સ અલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગને એક બે જગ્યાએ બાર્સ ને, આમ તો દારૂનું છે બધું. પણ હા એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને, એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
2: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો કંઈ મેનેજર ન બની શકે? કેટલો બધો પગાર હોય છે એમનો?
1: ના પપ્પા મારે નોકરી નથી કરવી.
2: જો મારું બાળપણ છે ને બહુ ગરીબી માં ગયું, તન તારી માએ

0: કીધું હશે. એટલે પહેલાં સાવરકુંડલામાં આપણે ત્રણ વાડીઓ ને નોકરો ને બધું જ હતું, પણ મારા કાકા ગીજુ કાકા એમણે ધંધો કરીને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ. ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝ્ડ રહેવું પડે ધંધામાં.
1: હા પપ્પા, હું ભણ્યો છું એનું MBA.
0: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
1: પણ પપ્પા, મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી. કારણ કે પપ્પા, મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
0: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દઉં આ મુંબઈ શહેરમાં? ઓલે નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દીધું કા?
1: ના પપ્પા, હું એવું બિલકુલ નથી કહેતો. પણ હા, ઘણીવાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનતનો બેનિફિટ કોને? પપ્પા, તમારી ફોર્મ ને.
0: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો નહીં, મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે? બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
1: ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી?
0: તને છે ને મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય ને તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી. એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાણીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા છે. તમે જોયો નથી એ સંઘર્ષ? અમે પહોંચવા નથી દીધો તમારે સુધી.
1: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને, જ્યાંથી જ્યાં પહોંચ્યા છો, એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું, હું ખેતવાડીમાં નથી. મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
0: અરે તું બેકવર્ડ જતો રહીશ.
1: તમે કેમ એમ ધારી લો?
0: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
1: પણ તમે એક ઉદાહરણ આપો છો 60 વર્ષ જૂનું, એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણ આપી શકું છું સક્સેસ ના.
0: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
1: પણ કેમ?
0: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
1: એમાં લોહી ક્યાંથી આવ્યું?
0: મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસમાં રિક્વાયરમેન્ટ હોય.
1: એટલે તમને
0: નાલાયકી જોઈએ, કમ્પલસરી.
1: પપ્પા, હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી, એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી, એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
0: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
1: પપ્પા, તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા, જો રીયલ વેરી નાઇસ પીપલ.
0: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
1: પપ્પા, હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
0: તું તું ઉપર પાછો આવી જા. ના, કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
1: જો પપ્પા, હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
0: લાગો.
1: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશીપ. એમની સોસાયટી, એમની લાઈફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ. તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
0: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
1: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
0: હવે હવે હવે હવે હવે પતી ગઈ એ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
1: હા પપ્પા.
0: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખેશ.
1: 4 લાખ.
0: કાગળિયા થઈ ગયા બધા?
1: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને.
0: તું એ કાગળિયા લઈ આવો, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
1: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
0: ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
1: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા. હું જઉં હવે.
0: આ આ તારો પટ્ટો લે. ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ.
2: બેસી જાઓ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા બારની, ઈ તમારે બે ની છે ને, તમારે બે કરવાની. એટલે આજ પછી તને તો ખબર જ હશે, પૂતપૂતાની મને કાંઈ ખબર નહીં. કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડી દઉં.
0: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો.
2: નિર્ણય તમારે લેવાનો.

0: તમારે બે જે નિર્ણય લેવો એ લ્યો, મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં, સમજી ગયા?
1: હા નિશાન, તું પપ્પા પપ્પા બોલું છે ના ના, ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા એટલે તું બહાર જવાનું છે કેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, તમે ધંધો કરશો?

0: ટેન્શન થઈ ગયું. 15 દી થઈ ગયા, ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ. એમાં શું થયું કે કઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે, એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જાતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડુશ થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું, ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાનું. બાકી કઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું એટલે અંદરની માથાકૂટ ઓછી.
1: પપ્પા નથી આવ્યા આજે?
0: હમણાં આવતા જશે.
1: મમ્મી આજે છઠ્ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
0: મેં તને કીધું તો છે હું કાઈ નહીં થાય.
1: મમ્મી તું જેને એકદમ મડી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને મેં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
0: આજ પણ એટલું જ કહેવા તે તું જ કહી દે ને.
1: તું કેમ આમ જડ જેવું કરે રે યાર?
0: લે હું જડ જેવું કરું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું ને તારો બાપ. આ તું જે કહે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તે કરી લીધી, એનો અર્થ શું બીજી વાર વાત ન થઈ શકે? આને જડતા કહેવાય, સમજ્યો?
1: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંતને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી, એવું કીધું એમણે નિશાંતને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
0: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવું તે કહેવાતું હશે?
1: હા તો પછી?
0: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
1: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
0: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવાય વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
1: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
0: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
1: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઊભી કરી.
0: એમણે ઊભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
1: હા નહીં.
0: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
1: નહીં? હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવે પે કે તો હું 6ઠામાં હતો ને 20 દિવસથી પપ્પાએ કાલે લાવું છું કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે, એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
0: એમના ચશ્મા પડી
1: ગયા. શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?
0: એમણે વાત કરવી જોતી હતી તારી સાથે.
1: હા તો પછી?
0: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો, એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત,
1: એક વાત તને મમ્મી આવી તો હજારો વાતો છે, તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
0: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું બોલથી રમવા માંડો તો ઈ બોલ આવ્યો ક્યાંથી તારી પાસે? એ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જ જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુમાં ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે મા ઓલી ટ્યુબ આવે ઓરેન્જ કલરની, ને એમાં 15 દાડે હવા પુરાવી પડે. એ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપું તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કા મારો તમે?
2: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કામ બહાર આવું?
2: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસથી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
0: અલા બાપા હું તો રોજ ફોન કરું છું પણ આવે તો એમાં હું શું કરું?
2: એ એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડીસ વિજય ભાઈ, મારે એકલાથી નહીં ઢસડાય.
2: હજી હજી મજાક સુજે ને તને ઉભી થા ને જાતે કરંટ ખાય ને ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
0: ના ના હવે તો ખાઈશ, એકદમ હળવો કરંટ આવે.

0: તો તને શું જોઈએ? હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે ફોન, આવ્યો તારથી 15 દિવસથી તો અત્યારે આવશે. હા ભાઈ, વિજયભાઈને આપો ને. હા, મારા રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસથી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી જમારી, તમે એસીપી એમસીપીની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડીનું પતાવો ને બાપા તમે.
1: લ્યો તમારું પેડિક્યોરનું પાણી.
0: આ 100 ડિગ્રી તાપમાન છે.
1: હાલો નાઈ ખૂબી જુ પાણી. ઓ તમને માફક આવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉં?
0: હા એ બાર તુલસી મને ઢોળ દઉં એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
2: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
0: લો આ રૂમમાં મૂકી દો.
2: બને તો આજે જ જોઈ લેજો ને.
0: એ નિશાનના પપ્પાએ અઠવાડી ન કરી તો મેં ક્યારે ના જોઈ કાઢ્યા.
2: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી, એટલા માટે. અને હમણાં ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
0: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા? ચીકણા હોય બધા ક્લાર્ક.
2: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
0: હા તમે શાક સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ ક્યાં કચરામાં પડ્યું હશે.
1: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તને તમે ફેંકું.
0: હું તો ફેંકું, પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
1: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાને ચિત્ર મુકાવવાનું
0: છે. એ અંદર હોય, લાવ અહીંયા. એ કાનમાંથી હાથ બહાર કાઢ પેલા. હવે સાંભળ. You are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatrao's retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
1: લે. હાય હાય. અને ચેર્ડ એટલે?
0: એટલે એ દિવસે તું ચીફ ગેસ્ટ.
1: પણ તો તમારે એમડી નો હોય.
0: વેન્યુ ગાંધી એસોસિયેટ સેમિનાર હોલ મરીન લાઇન્સ, 21 જુલાઈ 2009, 7:30 ઇન ધ ઇવનિંગ. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, એમડી ગાંધી એસોસિયેટ અને વિવેક ગણાત્રા.
2: પપ્પા 21મી તો કદાચ નહીં અવાય મારાથી.
0: હા તો નહીં આવવાનું પછી.
2: ના એટલે પપ્પા 21મી સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
0: તો નહીં આવવાનું. તને કીધું ખરું પણ.
2: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે, પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
0: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? ના લે, એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા એમડીનું હોય ને એક નામ જે રિટાયર થતો હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એવું ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એના. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે હું ધારી લઉં ને પછી આમંત્રણ આપતા રામ તારું નામ છપાવું ને એવો મૂર્ખો હું નથી ભાઈ.
2: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21મી પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું, કેન્સલ કરાવી દે બસ ખાલી.
0: એટલે તારું ફિક્સ છે?
2: એટલે મને કઈ ખબર નહોતી.
0: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી, પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
2: હું તમને આજે બધું
0: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની, એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
2: કઈ નથી.
0: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
2: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો છો?
0: વાત છે, એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે, એને માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
2: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
0: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
2: અચ્છા એટલે હવે નહીં?
0: ના, કારણ કે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી જ રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
2: ના એટલે પપ્પા તમે જ ને સમજતા નથી. તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. આઈ વુડ બી ધેર ઇન સમ અધર કેપેસિટી.
0: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે ની કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ, પણ ફંક્શનમાં નહીં આવે.
2: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો. તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલે કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે, અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવોઇડેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
0: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો. લાકડાના 2 દાદર ખડી ગયા હોય ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો. 1/2 કલાક સંગાસની લાઇનમાં ઉભો રહેતો હતો ને 1/2 કલાક પાણીની લાઇનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી. પછી એને બાળક આવ્યું એટલે એને વધારે મહેનત કરી. ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક 1.5 રૂમ ને ચોકડીવાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક MBA થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
2: હવે હું જોઉં?

0: बेटा हो जाओ, पानी पी जा, पानी पी। थई गयो पेडिक्योर, पग नो मेल निकली गयो बधोय, मगज नो मेल निकले न थतु काय। हूँ आम डोळा फाड़ी जोवो से खोटी टणी नहीं करवानी, समझ्या? ए हूँ तमने पूछूस, तमारे चस्की गयो, स्क्रू ढीला थई गया, काट खाई गयो बधुं। જી નીચે જો છો ન્યા જ જોઈ રાખો, કશું બોલતા નહીં, બોલું નહીં, સાંભળી લો। આ વિવેકે જી કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત।
1: હા, 100% સંમત, મને ખબર જ છે તું કાયમ એનો જ પક્ષ લેવાની ઓલવેઝ।
0: એ ખોટી પક્ષની વાત નહીં કરવાની, સમજ્યા? જો હું આમાં વચ્ચે પડવાની જ નહોતી, પણ આ વધારે પડતું થઈ ગયું ને એટલે બોલવું પડે છે। નિયે વિવેક ગયો ને એટલે કહું છું ને, એને જી કહેવાય ને કવચ છું તમારી પીઠ પાછળ। જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી વરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, એના કરતા 100 ગણો સારો છે। ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને, તો કોઈક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય ને। તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા। એક બાજુ તમારે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા, હા મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી। અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડમાંથી રાખીને ફરી આખી સોસાયટીમાં ને? બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે, એને બીજે દી મળતું એ બીજે દી ન લઈ આવત। તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ તો તૂટ્યો, એના માટે લઈ આવ્યો કાગળિયા। પછી ઉતાવળ હોય તો બાપાનું કે ઉતાવળ છે? અને આટલું ઓછું એમ તમે હદ તો એ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડી, તમે ઓળખો છે ને? નિશાંત એનો સ્કૂલનો ભાઈબંધ છે, વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે એને રિસ્પેક્ટ, અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે એ જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાંતનો પપ્પાનો પક્ષ લેવાનો?
0: લે આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને, તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાંતના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી, આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આવતી, પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારી સાવરણી ફેરવવી પડે છે। હવે છેલ્લી વાત,
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં,
0: લાસ્ટ જો આ તમે જે સંઘર્ષ કર્યો ને વિવેકને ખબર જ છે, જો આ તમારા બાપાથી થઈને સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવી, તમારથી થયેલું તૂટીને તમે વિવેકને MBA કરાવ્યું, એનાથી થયેલું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું। એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગયા છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગ્યો ને આજે નાજે કાગળિયા જોઈ લ્યો, ને કાલે વિવેક સાથે જે વાત કરો ને કરી લ્યો, હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે। નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો, અને લાવો હવે પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે। અને હું શું કહું, આ બધું આજે જોઈ લો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો, ચાલુ દિવસે શું તમારું ફટકેલ હોઈશ। અને આજે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી, તમે લ્યો છો મારું સોરી, સાંભળો?
1: હા હા સાંભળો હવે,
0: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને।
2: એ પ્રવીણભાઈ તમે શું કરો છો, આ પાટલું ને છોડો બાપા, અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનુ તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર, તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને ઈ તમને સોપતું નથી।
1: એ મૂર્ખી,
0: તમે મૂર્ખા,
1: હવે તું મૂર્ખી, ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ ગયો અને મારું માપ લઈ લીધું, એમાં બહુ ના પાડી પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે, અરે એ મને નીકળવા નતો દે તોય માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર।
0: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું। હાઈ તને હસવું આવે ને, તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ। એ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, એને મેં કીધું મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લે, મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું જ, તો એને 5 મિનિટ રગજક કરી મારી જોડે, દૂધ વાળા ને ધોબિયો ફોબિયો, અમને જ કઈ ગણે જ નહીં, મારું માપ લઈ લીધું।

0: એ મારું માપ કેમ લીધું પણ?
1: એને કાપડ દઈ આવીશું બ્લેઝરનું.
0: એ બ્લેઝર વાળી, આ જો આ સિક્વેરામાં ફાઇનલ ઓર્ડર દઈ આવ્યો. જો
1: એ તમે ટાઉનમાં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
0: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને તો મને એમ કે કામ પતે એમ ભાનું.
1: કા ત્યાંથી પછી મારે વડાપાઉં ખાવા નતું જવાનું?
0: તું વિષય નો બદલ, તું કાપડ કેમ લઈ આવી? અને એ ઓલા પ્રવીણ દરજી ને આપ્યું, બાળકોની ચડ્ડીઓ સીવે.
1: આઈ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનોના ચણિયા ચોળીએ સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને, એટલો સફારી જાવડે.
0: મારા ફંક્શનમાં હું સિકવેરાનો સફારી પહેરવાનો છું?
1: આઈ તો મને ખબર, ઓલા સાઠે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શનમાં.
0: એ તને બોલવાનું કઈ ભાન પડે નહીં, હા વલગર જેવું બોલે, નોનસેન્સ સારી.
1: અને આટલું બધું ફોર્મમાં શું આવી ગયા? હજી મહિનો બાકી છે, બતાવત ખરા શું લાવ્યા?
0: એ બતાવું છું એમ, તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને ચાર જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનું કેટલા બધા વખતે, એક આ દાઢીનું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉં ખા.
1: હા લઈ આવ્યા, પાછા બોલતા નથી હું ક્યારના.
0: હું હું શું કઉ ભાનું, કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે. ના એટલે વિવેકે કઈ કીધું 21મીનું? એ બીજું કઈ નઈ, આવવાનું હોય તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
1: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, એ ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
0: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
1: જૂતા ઈ જ લાવે, આપણને માપે ન ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા. કે
0: 10 નંબર છે એનો, બૂટ નો 10 નંબર છે.
1: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે, મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
0: હું કઈ મૂડ નથી બગાડતો, તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, ની તો હજી આવ્યો નથી 2 દિવસથી.
1: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે, ને અમે વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
0: હા તો આજે રવિવાર તો છે,
1: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ના એ દાળ ઢોકળી બનાવી છે ને પપ્પાએ, ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી? કઈ નહીં, તું આવી તો જાતર.
0: શું થયું? અરે બોલ ને શું થયું?
1: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાનને ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે એને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા

0: मम्मी तुम आ रहा हो, मम्मी तुम आ रहा हो, मम्मी तू क्या काम करे जी यार, मम्मी हमें मनाते सहन नहीं तो मम्मी मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हमें मनाते सहन नहीं तो तुम्हें केम पाछड़ पड़या जो मारी, अपने एक बार बात थी, अपने बीजी बार बात थी, वच्चे 15 दिवस थई गया, बधुं इम्पॉसिबल थई गयुं, एटले मने लाग्युं के आ माथाकूट मारे घर में नहीं जोईती। मैं शांति दीजे ने ना पाड़ी दीधी, 2 दिवस रिलैक्स थई आव्यो, अने आज ए वात ने सहज पण मगज में राख्या वगर अहींया आव्यो, तो हवे तमे केम पकड़ी राखो छो ए वात ने? दिस इज एक्जेक्टली व्हाट आई वांटेड टू अवॉइड, मारे घर में शांति जोईती थी बस।
1: विवेक गणात्रा, तमने शांति नो पुरस्कार आपवो जोईए, કારણ કે તે એકદમ શાંતિથી એક બાપ ને નાલાયક નપાવટ ને નકામો સાબિત કરી દીધો.
0: શું સાબિત કર્યું છે? મેં
1: અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો.
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે, મને નથી સમજાતું આ બધું.
1: ના સમજાતો હોય તો સમજી લે. આ જો આ કાગળિયા ને આ ચેકબુક ને આ કાગળિયા મેં ક્યારે જોયા ખબર તને? તે અહીંથી જઈને ઓલાને ના પાડી દીધી ને પછી તું રિલેક્સ થવા માંડ્યો ને ત્યારે.
0: હા એ મારી ભૂલ થઈ ગઈ, મારે તમને કોલ કરી દેવાનો હતો.
1: તું ક્યાંથી મને કોલ કરે? ઇન ધેટ ગ્રુપ ઓફ યોર્સ જેની સાથે તું રિલેક્સ થતો હતો એના માટે અરુણ ગણાત્રો તો વિલન હતો. વિવેક નો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું બોલતા તને બધા. બોલ, વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન?
0: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ, ફોર્મ્યુલા 1, બૂઝ એન્ડ ગર્લ્સ.
1: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો.
0: હા હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને, એની સાથે વર્લ્ડ ના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા. અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે, મને નહીં. પણ મને તમારી પહેલી વાત તો જવાબ આપવા દો. તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં. આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ, એ બધા કોમ્પ્લેક્સ તમારા છે, મારા નહીં. હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, હું એની બાજુમાં જ બેઠેલો.

0: એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ. સેજ સેજ એક ઇંચ માટે માણસ મરતા બચી ગયો. નિશાંત નો જ વાંક હતો તો એને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો જો જો બુઢો જો કે એ ફાટી ગઈ એની. એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો. મેં કીધું બાસ્ટર્ડ તારો આજનો વિસ્કી ઓકાવું ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું. એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું. પપ્પા મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે. એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ન હોઈ શકે. હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે. એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો. એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ. હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું. ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો લગાવ્યો. પપ્પા હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
1: સર લાવ હું તને ચેક પર સહી કરી આપું. લાવ
0: કઈ સાઈન? પપ્પા સાઈનની વાત પતી ગઈ છે. અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાઈ તમને? કરજો પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે. મને એનું મનમાં કશું જ નથી. ઇટ્સ ઓકે.
1: ઇટ્સ નોટ ઓકે. વોટ? પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન ન જોઈતું. હું નિશાનને ફોન કરું.
0: ડોન્ટ ડુ ધેટ. હું તમને બ્લેમ નહીં કરું. મને તમારા જેવી ટેવ નથી.
1: એટલે
0: એટલે કઈ નહીં.
1: ના બોલ. એટલે શું?
0: એટલે એમ કે 5000 વાર તમારા મોઢે સાવરકુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં. વોટ ઇઝ ધેટ? આ ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડ ફાધર. પપ્પા મારે જેને આજ નહોતું જોતું આ ઘરમાં.
1: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રેન્ડ ફાધર. નાવ એ આ મરી ગયા. બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાથા થાય ને પછી પરવું પડે એમાં. એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 એલાર્મ મૂકતો ને એમના ચાથા સાફ કરીને 6:20 ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ દેટ ઇઝ નોટ ઓલ. એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા. તો એ મોઢે રૂમાલ નહોતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ ફૂલ ઓફ પ્રાઇડ ફોર હિઝ સન. ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ફોર યોર લેટ ગ્રાન્ડ ફાધર. સમજો?
0: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડ સોર થાય, એમાં પરવું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો. તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર્સ સાફ કરું કે ના કરું?
1: આઈ ડોન્ટ નો.
0: પ્લીઝ પપ્પા આન્સર મી.
1: આઈ વોન્ટ આન્સર એનીથિંગ. તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન કરું.
0: આઈ
1: વિલ ડુ.
0: પપ્પા ડોન્ટ ડુ.
1: આઈ વિલ ડુ.
0: પપ્પા ડોન્ટ. મમ્મી મારે આ ઘર છોડવું પડશે. મમ્મી આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું. કારણ કે આમ એકવાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી હું જાઉં.
2: પાણી પીને જા. એ આ ડબલું જોડી દો.

0: આમ કેટલી પતિવ્રતા! તો આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટિયો તોડી રાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે ભૂંડણી ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય ભૂંડણી, ને નીકળી જાય ને તો અહીંયા દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બંને ન્યાઉથી બેલ ન મારવી. કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બને ત્યાં સુધી બારણું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય, કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું સ્પેડી ક્યોરનું અંદર રસોડામાં, તમને મા ફકાવે એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂક્યું છે, એનું જે કરવાનું એ કરજે.
0: ઈ ફોન ઉપર

0: ચાલો.
1: એ પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એક વાર સાડા સાતે ફોન, એનો નહીં હોય ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરીને ભાઈ, તો તમારી તો છે ને પણ આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા? તમારા બાપાના બેડસોર ને બધું. ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી, ખારું? તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી. તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધારે ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, ન કરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ આમ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે. લેકિન એસી ઓર સમથિંગ
0: તું કેમ આમ બોલે છે? પણ
1: બોલતો નથી પપ્પા. વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: કેવી રીતે? એટલે તારી માને શાંતિ
1: અચ્છા,
0: થાય.
1: માને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો
1: જો
0: વિચાર.
1: પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે હું તો ખાલી તને એની હાલત આપી
1: હાલત
0: વિચાર.
1: મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે. નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડોક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું. મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મેં બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો. ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પલળે ને તો બી સવારે 7 વાગ્યા પછી તમે તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માને તમારા હાથના ધક્કા નાખો. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર. જાઉં છું
0: પાણી પીને. ચા ચા.

હલો, આ બેટા એક બે મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરતો. એ મારો ને એમનો અમારા બેનો જે સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે માં કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. તું અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શક, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. નહીં, બીજી બધી વાતો પછી કરી.

0: शांति थी, तबियत सचब थी। जय जलाराम।
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ એટલે.
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે ને, ઈ તો લેદી મગજ ફટકી ગયું, તમે બોલાઈ ગયું તું મારાથી એવું, બાકી તમારે છે ને બેલ મારવી જ, હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા, અને મને ખબર છે જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે, ને સાંભળો જલારામ ના ખમણ લઈ આવી, ફટાફટ હાથ ધોઈ લ્યો, ધોઈ લ્યો હાથ, ને આમ જુઓ તો હું છે ને આમ ઓકે થઈ ગઈ, જો એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય, એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ અપ કર્યો, હા ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખી, આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ, અને મેં છે નક્કી કર્યું તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દિવસમાં ફરવા ઉપડી જાય, હવે આ ફેર બધા કુલુ ને મનાલી જાય ને આપણે સાવર ને કુંટલા, શું કયો તમે બોલતા કા નથી, તમે આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય, કાઈ તો બોલો,
1: ઈ તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધારે નાખે, ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય, અરે મરચા એવા હાઈ ક્લાસ સાંત ને તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ,
1: તું હાવ ડોબા જેવી, તે મને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત,
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ,
1: એટલે પણ ફરિયાદ કરે ને ખમણ તો તું જો ડનલો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફીલિંગ આવે,
0: શું ડનલો પીલો,

0: हाँ जी, हाँ जी मेहता साहब। नहीं, थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिसिएट योर कंसर्न सर। आई तो हवे मुंबई नो વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે। થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ। ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા। ના આપણો સફારી
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ।
0: હવે કાંઈ ન થાય ભાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે। આપણી એક તારીખ હતી એ જતી રહી, પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે, તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી। વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ,

0: નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાઠે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે. મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા. તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે. આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને, મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી. એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી. મેં કહ્યું, સાહેબ, ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે. હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં. એટલે સાહેબ, અમારો વિવેક છે ને, એ અમારી સાથે નથી રહેતો. એટલે તમને કહું કે અમારો વિવેક છે ને, એ આમ સેજે જીદ્દી નહીં. એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી. ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે મને કીધું, પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો. હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને, ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ. હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું, હું આમ નવું થાકવા માંડ્યો હતો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને, એના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું, પપ્પા કેચ. હવે હું બહુ થાકી ગયો હતો ને એમાં મારા ચશ્મા પડી ગયા, એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો. આમ સમજણો થયો ને, ત્યારથી એક જ વાર આડ્યો છું એટલે ગાલ. પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને, એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી. હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે લાવો હતો. 15-20 દિવસથી હું લાવતો નતો, પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ. એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને, એની બાજુ ફેંકીને મારે કેવું, તો ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા, પણ કેવું થાય, એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો. એ તો રડતો રડતો સૂઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સૂઈ ગયો. એ પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ, આજે આપણે વાત નથી કરી શકતા ને, એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને, એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી એ વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું, પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમ નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય. એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને, આપણે ગમે એટલું રીબાતા હોય ને, તો એ મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કહેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને, એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને, એ કાલ પર ન ટાળતા સાહેબ. એટલે કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને, તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને, પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને, જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: સો
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને, ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો, આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી, તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને, તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ.
0: થ્રો બેટા થ્રો.
2: એ મમ્મી, અરે અહીંયા શું ઉભી છે તું, ચાલને બારીમાંથી શું વરસાદ
3: જોઈએ. હાલો બાર બાર જાય, એ બધું ગંદુ ન કર, આ બધું ભીંજાય છે બધું. આ ક્યાં રહી ગયા તમે પણ?

0: મને ક્યાં પૂરી દીધી પણ
1: શું થયું પણ
0: કરંટ આવેશ બેલ માં એ ભાઈ એક ફોટો તો પાડો

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પ્રજ્ઞા ઝવેરી, જ્યોતિ રાવળ, વિપુલ બુચ, પૂનમ ચૌહાણ, કૌશિક સિંધવ અને નમ્રતા શેઠ. વેવિશાળ હપ્તો 16.

0: દીકરાની વહુ તો દુર્લભ છે.
1: તો
0: મારો દીકરો તો લીલા નાળિયેરે વૈરો છે.
1: હા,
0: કાલ હવારે વહુ આવશે તઈએ તો મારા ઘરમાં જાણે હમાશે જ કેમ. લ્યો, ઈ મને તો અટાણથી જ બીમાર થાય છે.
2: ભાઈ, રૂપાવટી ગામ આપણા રસ્તામાં આવે કે?
3: આવે તો ખરું, પણ અર્ધો ગાંવ ફેરમાં રહી જાય બા.
2: ન્યા દીપચંદ શેઠ ને ઓળખો?
3: અરે એમને તો કોણ ન ઓળખે. હા ભલે આજે ભાંગી ગયા, પણ ઈ કોયડું તો અસલ ને.
2: ઈના ઘરમાં મંદવાડ હતો, તે ઈનું કેમ છે?
3: હેલા કરે, બેદી હુવાય તો બેદી મંદવાય, પણ આ દીપચંદ શેઠ ની પણની ચાકરી જબરી ને બેન. આ ભાઈડી ની ચાકરી કરતલ તો દીપો શેઠ એક જ દીઠો.
2: આપણે ઈ માર્ગે જ ગાડું લેવરાવજો ભાઈ, દીપા શેઠ ને ઘેર થાતા જાવું છે. બચ્ચાડા જીવ, આ તો લોટવાળા હાથે જ ઉઠા લાગે છે. ઠેઠ અટાણે રાંધવાનું.
4: બેન, બાપા તું ક્યાંથી? કેલી બોન, તમે અહીં ડોકાયા, ઈ બહુ રૂડું કર્યું હો.
2: આવું જ ને, થોરવાર જાતી હોઉં ને આ રૂપાવટીએ નો આવું એવું બને ખરું કાકા?
4: ના ના,
2: ને હું એકલ પંડે નથી આવી, હારે દીકરીને લેતી આવીશું.
4: દીકરી? મારી આંખો ઠરે છે હો. આહા, હો વરણ ના થાવ બાપ, હો વરણ.
2: ક્યાં છે મારા કાકી?
4: બેહોન બેન, પછી ઈ છે ન્યા લઈ જાઉં, ઉતાવળ શી છે બાપા?
2: ના ના કાકા, ન્યા એમની પાસે જઈને જ બેહીશું.
4: ન્યા બેહવા કરતા બેન આયા ઠીક છે.
2: પણ કઈ કારણ?
4: મંદવાડ વૈધો છે ખરો ને, એટલે કઈ ગંદકી વધે ને, ઓરડાની હવા બગડેલી હોય.
2: લ્યો હવે રાખો રાખો કાકા.
4: મારા સોગન બેન, ઘડીક ખમો ઘડીક ખમો, હું લોબાન કરીને પછી તમને અપઘડી લઈ જાઉં. મેં હજી લગી સુખલાલની માને ફારગતી લખી દીધી છે, એ વાત કરી નથી. અટાણે જો એ કારમી વાત કરીશ તો એ બિચારી જીરવી નહીં હગે, આઘાતમાં અને આઘાતમાં એનો જીવ નીકળી જાય. પણ સુશીલા અને કેલીબેનના મોંમાંથી જો એ વાત નીકળી ગઈ તો. પણ ના ના ના,

0: ખાનદાનના મોંમાંથી એવી હીણી વાત નીકળે જ નહીં. મારે પણ સાચી વાત કરીને જોખમ નથી ઉઠાવવું. સુરજ બેટા,
1: હા બાપા,
0: જો મુંબઈના મહેમાન આવ્યા છે,
1: એ હા
0: આય હમણાં તને જોવા આવશે, પણ એને ભાભી ભાભી કરીને બોલાવીશ માં ઓકે?
1: ભાભી?
0: આ ઈમને એવા વેણ રૂડા ન લાગે.
1: હે હે બાપા, કોણ ભાભી? ભાભી આવ્યા છે? સુશીલા ભાભી, સુશીલા ભાભી.
0: અરે અરે,
1: સુશીલા ભાભી.
0: અરે અરે, કહું છું કે એ ખાયરે ગાંડિયા કા થયા? કોઈ ઈને ભાભી ભાભી નહીં કોને, તો હું તમને બધાને રોટલી માથે ગોળ દઈશ, કાઈ ભૂલતા નહીં. અરે રે બાપ, સુશીલા દીકરીને ચૂલે કોણે બેહાડેલ છે?
1: નાના, ઈ દીકરીને ચૂલે હું બેહાડું? એવી ઓણ સમજું થોડી છું.
0: અરે આ બેઠા બેઠા લોટ ગુંદે.
1: સાંઠિયુંના ભારા મંગાવી રાખો, ને તલહરા હશે એટલે દીવા જેવા બળશે.
0: અરે મૂર્ખી, તલહરાનો તાપ તો ઘડી બે ઘડી રે. ઈ બાપડી શું આય બેઠી બેઠી રાંધતી રહેશે કે તલહરા ચૂલામાં વેર્યા કરશે?
1: એ કહું છું, ઈ સાંભળો, એ તમે હવે છે ને આ રાંધણિયાને એક બારી મેલાવી દો. મુંબઈના છોરુને હવા જોવે, અજવાળો જોવે, બારી વિના તો બફાય જ જાય ને બાપડા ફૂલ જેવા.
0: હવે કહું છું કે તમે બોલવાનું બંધ કરશો ભાઈ સાહેબ.
1: વહુ આ ઘરમાં આવશે હે, તઈએ તો મારો વાલો મારી કાયામાં કોટો નહીં મેલે. એ જોજો ને, હુવાણથી એ વહુને થોડી રાંધણિયામાં પગ મેલવા દઈશ. એ રામ રામ કરો. આ જુઓ ને, હાલતા ને ચાલતા પાંચ મહેમાન આપણે આંગળે ઘોડા બાંધે. તઈએ ઈ હવના રોટલા ટીપાવીને મારે આવતલ વહુને પગ મેલતા વેત જ ભડકાવી નથી મારવી. હા તો હું અપૂછી અટકી પડું છું. થઈએ તો ઉચાટ થાય છે કે આવ્યા ભેળી જ નાની બાળ ને ચૂલો બળાવી દીધો.
0: અરે મૂર્ખી, કાટલે તો તું પડી છો, હું ક્યાં આરામના આટકા લઈને બેઠો છું.
1: એ આવો,
0: વહુને હું ચૂલે જાજુ બેવા શેનો દઈશ? બેહે તો ધમકાવી જ ન કાઢું. રાંધનારો હું બેઠો છું, પછી રાંધણીયામાં કોઈને પગ મેલવા દઉં ખરો? પાંચ દહ કે પચીસ નું રાંધણું પોર દી જઈડે ઉડાડી મેલીશ. તું અમથી અમથી વહુની ફિકર કરતી કરતી તારી કાયા ને વધુ હુકમમાં બાપા. એમ હું કઈ પેપડી ખાનાર નથી, વહુની કિંમત તારે છે અને મને નથી. હું
1: દીકરાની વહુ તો દુર્લભ છે,
0: તો
1: મારો દીકરો તો લીલા નારિયેળે વૈરો છે. કાલ હવારે વહુ આવશે તૈયે તો મારા ઘરમાં જાણે હમાશે જ કેમ. લ્યો, ઈ મને તો અટાણથી જ બીમાર થાય છે.
0: પણ એકલો પડું છું, તૈયે મનને મનાવી લઉં છું. છોકરાનો રોટલો મુંબઈમાં ઠેરો, વળી ખોટની દીકરીને આડા સીધને આવું. આ ઘરે તો હેલા મોડું આવવાનું જ છે ને, ભલે પાંચ વર્ષ મોડા આવતા. આપણી બહુ વારું, પણ કોકની દીકરી જ ને. જેવી આપણી સુરજ, એવી જ એના માવતરને સુશીલા.
2: વાણિયા જોજે હો, ઉતાવળો થઈને મરણ કાંઠે બેઠેલ બાળીનું કમોત કરાવનારી ફારગતીની વાત કહેતો નહીં. હવે તો ઈ બાપડી થોડાક દિની જ મહેમાન છે ને
3: કાકા. આ લમણે હાથ મેલીને કાં બેઠા? હાલો હાલો, રોટલા ખાવા બેહો, તમારી થાળી કરી છે.
0: હાલો બેન, હાલો આવીને ઉભા રહ્યા, ત્યાં તમને ઠીક લાળ મળી.
3: તમારી દીકરીના કોળ તો પૂરા થયા ને કાકા?
0: ધન ઘડી ને ધન ભાગ, ઈના હાથનો રોટલો પામો, ઈ કઈ નાની અમથી વાત છે બેના.
3: જોયું ને કાકા, આ આજ કાલના છોકરા એ તો આમ પાટલા ઉપર થાબડી થાબડી ને રોટલાની શોભા જ મારી નાખી છે. બે હથેળીયું વચાડે બાજરાનો ગુંદેલો લોટ ટીપાતો ને નકશીઓ કાઢતો, ઈ ટાણા તો હવે ગયા હો કાકા.
0: બાપા, આમાં શું આગ ગોપ છે? આયે હું બીજી ભાઈનો રોટલો છે બાપા.
3: તમે તો વખાણ જ કરો ને, એમ કઈ તમારી દીકરી રોજ રોજ રોટલો ઘડી દેવા નહીં રોક.

0: અરે, એક વારનો રોટલાનું બટકું તો કૂતરોય ભૂલતો નથી બેન, તો હું તો જીવતો જણ છે ભૂલું.
1: જા બેન, હામી ઓરડી જા.
0: કોના હારું? હું?
1: ઈ તો માંદી દીકરી હાટુ હાબુ ચોખાની કાંજી લઈ જાય છે. સુરજબેન,
2: હા,
1: તમે લખેલો કાગળ મને મેળવતો હો?
2: હા,
1: એવો મજાનો કાગળ તો મને લખતા ન આવડ્યો, એટલે હું શરમની મારી લખી જ ન શકી.
2: અને તમે ચોપડીઓ મોકલેલી ને, એ તો
1: હું મોકલવાનું ભૂલી ગયેલી.
2: અરે ના, બાપાએ તો કીધું કે ઈ જ તમારું બાંધેલું પોટલું મુંબઈ જ ભૂલીને આવ્યા છે.
1: બીજી મંગાવી દેશો? હું તો હજુ રોકાવાની છું.
2: ક્યાં? આયા?
1: ના ના, થોરવાડમાં. અહીંથી સાવ પાસે છે.
2: હા હા, મેં દીઠું છે.
1: એમ?
2: હા, એકવાર છાણ લેવા નીકળેલ, તઈએ ભૂલ ભૂલમાં નિયા ભોગી ગયેલા.
1: ક્યારે?
2: ઈ તો 2-1 મહિના થયા છે.
1: ઓહ,
2: અને પાછા વળતા રાત્રે પડી ગઈ.
1: તો તમને એકલા જતા બીક ન લાગે?
2: એકલા જરાક બીએ, પણ ભેળું હારું નાનું છોકરું હોય તો કોઈની બીક ન લાગે, કોઈ નામ ન લે.
1: સુરજબેન,
2: હા,
1: અહીં બેનપણીઓ મળે છે?
2: ના રે ના.
1: તો ભેડું કોણ આવે?
2: ઈયા નાનો ભાઈ છે ને, ઈ આવે.
1: ઠીક. સુરજબેન, હું તમને કેવી લાગું છું? કાગળમાં તો તમે
2: અસલ એવા જ છો. અરે, એનાથી અધકા રૂપાળા અને બહુ બહુ ગમો એવા.
1: એમ?
2: હા,
1: પણ હવે તો તમે મને નજરે જોઈ, બોલો હું ક્યાં એવડી બધી રૂપાળી છું?
2: મેં તમને કાગળ હારે જે બાઈનું ચિત્તર મોકલ્યું હતું ને, એનાથી તમે તો બહુ બહુ જ રૂપાળા છો, મને બહુ ગમો છો.
1: હા હા, ચાલો હવે સુઈ જાઓ, બહુ બોલાથી થાકી જવાય ને.
2: મારે એક વાત પૂછવી છે. પૂછું?
1: હા પૂછો.
2: ઈ તો
1: પૂછો સુરજબેન.
2: ઈ તો બધા કહે છે કે મારી બાવે મરી જશે. અરે, ઈ મરી જાય તો પછી અમે ક્યાં ઠેકાણે રહેશું?
1: સુરજબેન, ના ના,
2: કો તમે, અમે અમારું કોણ, અમે ક્યારે ઠેકાણે રહેશું?
1: પણ તમે બે બાપ પાસે નથી જતા?
2: 2 વર્ષથી માંદા છે. પોટી 6 મહિનાની હતી, તઈથી બાએ દાવણ ચોડાવી દીધું છે. અને કોઈ ને એમની પાસે આવવા નથી દેતા. કે છે કે છોકરાને રોગની જીવાત લાગી જાય.
1: અરે, માના રોગનો ચેપ એમના છોકરાને ક્યારેય ન લાગે હો.
2: તો ઈ તો
1: તમે જુઓ, હું હમણાં જ બાના ઓરડામાં જાઉં છું અને એમના ખાટલે બેસીને પગ ચંપી કરું છું, મને તો કઈ નહીં થાય.
2: ના સુજીલા ભાભી ના.
1: અરે,
2: તમને રોગનો ચેપ લાગે, અને તમને રોગનો ચેપ લાગે તો પછી અમારું કોણ?
1: સુરજભાઈ, સુશીલા.
3: હા સુશીલા, છોકરી કા રડે?
1: બાબુ, બસ બાની વાતો કરતા કરતા, રોગના ચેપની વાતો કરતા કરતા સુરજબેન રડી પડ્યા.
3: હવે આ છોકરાઓના રોવાના દાડા આવી પૂગ્યા છે.
1: શું
3: આ બચાડાઓનું હું થાશે?
1: બાબુ, આમ કા બોલો?
3: બેન, તારી હાહુની હાલત હારી નથી, બહુ બગડી ગઈ છે.
1: પણ શું થયું? એકાએક
3: બે વિશાળ તોઈટાની ખબર એને હજી હમણાં જ પડી.
1: અરે રે,
3: જબરો આઘાત લાગ્યો, હવે નહીં બચે.
1: પણ કોણે વાત કરી?
3: તારા સસરાએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો કૌશિક સિંધવ, જ્યોતિ રાવળ, પૂનમ ચૌહાણ, પ્રજ્ઞા ઝવેરી, નિર્લોક પરમાર અને વિરલ રાવળ.

0: તમારી વાહે ધર્મા દો તો હું હંભળાવું, આટલો જ ભાત માનતા જાઓ કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય એવા માંદાને હું પથારી બેઠીશ, ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે એની હું ચાકરી કરીશ. લ્યો, તમારા જીવને હવે ગત કરો.
1: સુશીલા
2: બાપુ,
1: બટા તું આવીશ બાપુ? ભલે ફોસલામણીના ઠાલા વેણ બોલ, અરે બચાડા જીવનો દેહ શાંતિથી છૂટી જાય.
2: બાબુ, મને તો તમે ક્યારે ઠાલા વેણ બોલતા નથી શીખવ્યું. હાલો, હું આવું છું અને જે મનમાં છે એ બોલીને એમને શાંતિ આપીશ.
1: હે ભગવાન, આવા નોધારા જીવને વધુ બચાડો બનાવી, ને જાળમાં ફસાયેલા કરોડિયા જેવી હાલત કાંકર, ગામડીઓ ધણી ગામડીઓ ધણી ધણિયાણીના ખાટલા પાસે ધરતી પર ઘૂંટણ ઢાળીને બેઠો છે. ધણી હામે પુરપાટ જતા ઘોડાની પેઠે ભર્યા સવાસે ધણિયાણીએ પણ હાથ જોડ્યા છે. દીપચંદ કાકા શું બોલે છે?
0: શાંતિથી છૂટી જાઓ, શાંતિથી.
3: ભલે ભલે મારા દેવ, હું તો શાંતિથી જ જઈશ, પણ એક વાર મને સુશીલાના દર્શન કરાવો. એક જ વાર, બસ એક જ વાર દર્શન કરાવો, હું વિશ્વાસ મેળવી દઈશ.
0: અરે પણ કહું છું, એટલી મમત સી હારું, એ આત્મા મુક્ત થઈ જા. વળગીશમાં કહું છું, વળગીશમાં. ક્યાંય ઉભો રહીશમાં, એ મુસાફર આત્મા છૂટી જા.
3: એક વાર સુશીલાના દર્શન એક વાર મળી ડાલી જઈશ, એક વાર.
1: લો, આ લાવી તમારી સુશીલાને.
0: અરે અરે બેન, અહીં આ ટાણે ઈ ફૂલને નો લે આવાય.
1: ફિકર નહીં કાકા. સુશીલા, વંદન કર બેટા અને વિદાય દે. હાલે હાલે આ પાણીનો ચમચો મોમાં દે અને કહી દે તારે જે કેવું હોય.
3: મારા છોકરાની અમૃતનું પાન કરું છું.
0: કાંઈ બોલાય નહીં, કાંઈ બોલો નહીં.
3: બોલાઈ ગયું,
0: નહીં
3: બોલાઈ ગયું.
0: ના ના,
3: હવે નહીં બોલું, નહીં બોલું. હવે મને સૌ રજા દો.

0: લ્યો આ જળનો બીજો ચમચો, અને તમે સૌ એક ધ્યાનથી સાંભળો બા, જે તમે સાંભળ્યું એ બધું ખોટું છે, નરાતર ખોટું છે. સાંભળો, હું આ ઘરની જ છું, કોઈની મગદૂર નથી કે મને આ ઘરથી નોખી કરી શકે.
1: દીકરી,
0: હા, આજથી હું તમારા સંતાનોની માં છું બા. એમની દેખભાળની ચિંતા છોડો.
1: શાબાશ, શાબાશ મારી દીકરી, શાબાશ.
0: બાબુ,
2: નમો અરિહંતામ, નમો સિદ્ધાણામ, નમો આયર્યાણામ, નમો વજ્જયાણામ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતામ. આપણો 25 વર્ષનો સંસાર આજે પૂરો થાય છે.

0: नमो लोए सौ साहुणम नमो अयंता आपड़ो 25 वर्ष नो संसार आजे पूरो थाय छे तमे मने क्यारे ऊंचे सादे बोल्या नथी जीवन भर मारी आबरू ढांकी ने बैठा हता हूँ भगवान पाए एटलू ज मागू छू के आवते भव मने तमारा पेट अवतार मड़े
1: केवा अंतर ना भाव केवा वाल के धणिये नी पत्नी ने बेठे आवता जन्मे बाड़क बनवानी प्रार्थना करे
0: तमे छोकरा नी फिकर जरा एक करशो मां छोकरा तो आई तमारी थापण छे ज्यां जाओ न्या बैठा बैठा मारी आटली आट नभाव जो बस छोकरा ने हूं जरीके नहीं कोचू जरीके तमारी वाहे धर्मा दो तो हूँ हंभड़ाऊ आटलूज बातु बांता जाओ के आपड़ा गाम मा जेनी चाकरी कोई नहीं करतु होय एवा मांदानी हूँ पथारी बैठीश ने संसार मा एकला थई पड़ेला जेटला जीव आपड़ा गाम मा छे एनी हूँ चाकरी करीश लियो तमारा जीव ने गत करो भगवान सुशीला बेटा दीकरा तमे हवे बाहर आ जाओ
2: मो लुची नाक बेन ने हिम्मत थी सामे ओरडे जई छोकराओ ने हाजव
3: મારી માં માંદી છે અને બાપા પાસે ખર્ચી નથી હું અહીં 6 મહિનાથી હડું છું નાના ભાઈ બેન છે અરે ખર્ચી જટ પહોંચે તો માંદી માતા સંતોષ પામીને કોને ખબર જીવીએ જાય
4: એ સુખલાલ નું મન્યોડર કેમ નથી લેતો હે લઈ લે કહું છું લઈ લે એમને જટ છૂટા કર
3: નાના શેઠ તમે તમે તો એવો ઘાટો પડ્યો કે હું તો તમને ઓળખી જ ન હોય કો તમને તો બહુ ધીમે ધીમે બોલતા આવડ્યા છે ને એટલે
4: ભાઈ કેમ શરીર તો સારું છે ને
3: ઠીક છે એ વાસણની ફેરી કરવામાં ટેમ ક્યાં નીકળી જાય છે ને એનું ઓહાણ જ નથી રહેતું શેઠ ઘેર તો સૌ મજામાં છે ને
4: મોટા ભાઈ નથી એટલે તો મજામાં છું આ બાર ગામ ગયા છે એટલે પેઢીનો હવાલો મારી પાસે છે
3: ઈ તો વર્તાય જ છે
4: તમને હરકત ન હોય તો ચાલો ને આપણે ચા પાણી કરીએ
3: હાલો હાલો એમાં હરકત ન હોય
4: બેસો બેસો હમણાં હમણાં સાલી ભૂખ બહુ કકડીને લાગે છે હો હમણાં હું મોટરમાં નથી બેસતો ચાલીને જાઉં છું અને જાઉં છું સવારે બહુ વહેલો જમીને નીકળું એટલે અત્યાર થાય ને ત્યાં તો પેટમાં ગલુડિયા બોલવા માંડે આ પેઢી પર ઓરડામાં એકલા બેસીને નાસ્તો કરવાનું કે ખાવાનું મને ન ગમે ને એટલે છાનો માનો બહાર જ નીકળી જાઉં છું સુખલાલ તમને કેવી ભૂખ લાગે
3: અરે હું વાત કરું શેઠ આખો દાડો તો ફેરી કરવામાં ભૂખની ખબર જ પડતી નથી પણ રાતે હારી પટ ભૂખ લાગે છે હો
4: આય કરતા તો દેશમાં ખૂબ ભૂખ લાગે હો
3: હા
4: દેશનું તો પાણી કઈ પાણી
3: ઓહો
4: એ શું વાત કરું આય તો મૂળ છે ને આ શિયાળો જોવા જ ન મળે ને મોમાંથી ધુમાડા નીકળતા તમે કોઈ દી જોયા છે
3: ના રે ના
4: બાકી મુંબઈ તો હાથીઓના હાડ ફાડી નાખનારી ગરમા ગરમ નગરી
3: હાચું
4: હમણાં હમણાં તો

0: એવું એવું થાય છે ને કંઈક?
1: શું થઈ જાય છે શેઠ?
0: કંઈક ના ના ના, ખાસ કાંઈ નહીં. એ તો મસ્ત કોઈક વાર અંધાર આવી જાય છે. હમણાં 2-3 દિવસથી જ થઈ જાય છે. અગાઉ નહોતું થતું, હમણાં તો ક્યાંય ગમતું નથી.
1: અરે રે,
0: સાવ એકલું એકલું લાગે છે.
1: સુશીલા ને ભાભુ ગયા 2-3 દાડા થયા છે ને, એટલે
0: ઘરની રસોઈ ગમે એવી મીઠી થાય, પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં છીપે નહીં.
1: મને બહુ અનુભવ નથી.
0: તમે જ્યારે હોસ્પિટલ પડ્યા હતા ને, ત્યારે મારે તમારી તબિયત જોવા આવવું હતું. સોગંદપૂર્વક કહું છું.
1: તો કેમ ન આવ્યા?
0: શું કરું ભાઈ, મોટા ભાઈ ને લપછપ ગમે નહીં ને. અરે મારે ક્યાંય નાટક સિનેમામાં જવું હોય ને, તોય મોટા ભાઈ રોકે કે નાનું તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે, બસ રોક ટોક રોક ટોક. હું સિગારેટ પીવું તો તમને વાંધો નથી ને? તમે લેશો?
1: હું નથી પીતો.
0: એમ તો હું નથી પીતો, પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે ને, એટલે આવીને એકાદ પીઉં છું, બસ એકાદ જ.
1: એ લ્યો, હાલો હવે જશું ને?
0: અરે પણ
1: બિલ તો મેં ચૂકવી દીધું છે.
0: અરે આ તો તમે બહુ અઘટિત કર્યું. તમે મને છેતરો. મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે બાપુ તમે તો બહુ ભોળા છો, કોઈક તમને છેતરી જશે.
1: શેઠ, હોટલનું બિલ ચૂકવી દેવું એ છેતરામણી નથી, પણ કોઈને ડારો દઈને ખોટા કાગળિયા ઊભા કરીને ફારગતી લખાવી લેવી એને છેતરામણી કહેવાય. જોકે આ વાત તમને કરવાનો કોઈ અર્થ નથી. તમે ધારો તો કોઈને મદદ કરી શકો એમ નથી.
0: તમારી વાત 100% સાચી છે. મારા મોટા ભાઈ સામે મારું રત્તી ભારે ચાલતું નથી, બરાબર એમ જ મારી બૈરી સામે હું રાખ બની જાઉં છું.
1: શેઠ,
0: હા,
1: મને તો તમારા આખા ઘર ઉપર તિરસ્કાર છૂટે છે.
0: મોટા ભાઈનો તો સ્વભાવ જ એવો છે, એમને કોઈ ન પહોંચી શકે. છોડો ને એ વાત, બસ એમને તો ભગવાન જ પહોંચશે.
1: ભલે શેઠ, રજા લો.
0: કહું છું સુખલાલ, જો વાંધો ના હોય ને તો કોઈ કોઈ વાર અહીં આવજો. ઓકે,
1: ભલે.
0: બીજા કોઈ જો બહુ બોલબોલ કરે ને તો મારું માથું પાકી જાય છે. તમારા જેવા શાંત સ્વભાવના માણસ હોય તો કાંઈ પણ લોહી ઉકાળો કર્યા વગર નિરાંતે ઘડી બે ઘડી બેસીએ. બીજું શું હે? બાકી મોટા ભાઈના આકરા સ્વભાવને લીધે તો હું ક્યાંય હલી ચલી શકતો નથી. સુખલાલ, એક વાત કહું.
1: બોલો.
0: કહું છું, આ ધંધામાં કઈ સગવડની જરૂર હોય ને તો કેજો હો ભાઈ.
1: આભાર શેઠ. હાથ પગ હાલે ન્યા લગન લાચારી નથી કરવી. મોટા શેઠ બારગામથી આવ્યા કે નહીં? ક્યારે આવશે?
0: મોટા ભાઈની વાત જાતે મોટા ભાઈ કે એમનો ભગવાન જ જાણતા હોય છે. અરે જવું આવવું એ એમની મનસુખીની વાત છે.
1: પાછા આવશે ને તૈયે એમની ખબર લેવા હું ને ખુશાલ જરૂર આવશું. એની ચાલાકી નાના નાના કટકામાં વેરી નાખશું. હવે તૈયે એને કહેજો કે સુખો તમને વીણી વીણીને ગાળો ચોપડાવતો હતો. અમે એના બાપ થઈને રહેશું બાપ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજીયા. ભાગ લેનાર કલાકારો સ્વરાજ પરમાર, કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, શાંતિગીરી ગોસ્વામી અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો 18.

0: રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન જેટલે દૂર ચાલ્યો જઈશ.
1: નાનકા.
2: હા.
1: તું શું ઓયલા ભિખારીની માનું સ્નાન કરવા ગયો તો?
2: હા, જઈ આવ્યા. શું પછે?
1: તને કોણે ડાપણ કરવાનું કીધું તું?
2: કઈ નઈ, આયલા કરે તો.
1: ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રહેવું છે કે નથી રહેવું?
2: પણ એવડું બધું શું થઈ ગયું છે?
1: અરે, મારું મોત કરાવવા કેમ ઉભો થયો છો તું? તું ભાઈ ઉઠીને દુશ્મન નું કામ કા કરી રહ્યો છો?
2: પણ મેં શું કર્યું છે?
1: ઓહો, તે શું કર્યું છે એની તને શી હાન હોય? ઈ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની હારેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજી ઈ સંબંધ કાયદાની કોર્ટમાં પુરવાર થાય એવું તો કરી રહ્યો છે.
2: કાયદાની કોર્ટ? શું વાત કરો છો મોટાભાઈ?
1: તને તો ખાવા પીવા ને કોટવા સિવાય બીજું શેનું ભાન છે? કાયદાની કોર્ટે ઓલો સુખલાલ ચડવાનો છે.
2: નો ચડે, નો ચડે, એ છોકરો એવો નાલાયક નથી.
1: નાનું, તને ખબર છે ને કે આપણી સુશીલા માટે બીજે તજવીજ કરીએ છે. બોલ, ન્યાસી અસર થાય?
2: કઈ નો થાય, પણ બીજી તજવીજ સિદ્ધ કરવી પડે છે. આમાં ખોટું શું છે? છોકરો કમાતો તો થઈ ગયો છે.
1: અરે, તારી જાતનો ભાઈને ફસાયો લાગે છે.
2: મારા ભાભી અને સુશીલા તો વેવાઈને ઘેર પણ જઈ આવ્યા એવા ખબર છે. અરે, એમને તો ગમ્યું તો પછી આપણને શું વાંધો છે?
1: ઓ તારીની વાત એટલી હદે પહોંચી ગઈ છે એમને?
2: તમે તો આખા જગતની ખબર રાખો છો ને.
1: નાનકા, આજની ગાડીમાં જ તું દેશમાં ઉપાય.
2: હે?
1: જાય છે કે નહીં?
2: અરે,
1: ઘરમાં રહેવું છે કે નહીં? તારી ભાભીને ને છોકરીને વરતા દીએ તેડીને આયલો આવ. જો નહીં લાવ ને તો તને જોઈ લઈશ. ને આમાં જો કઈ ફેરફાર થયો છે ને તો આમ હોકાની જેમ શું ઉભો છે? જટ જવાની તૈયારી કર ને દીવાનખાનામાં મને મળીને જાજે.
3: લ્યો કાકી, આ ઘી ઠેઠ પાર લાગ્યો ને, આ તૈયા પતો લઈ ગયો. એકદમ ફાસ્ટ ક્વોલિટી નું ઘી મળ્યું રો કાકી.
4: ચા રસોડામાં બરણી રાખી દે.
3: હા ભલે. કા કાકી, આ મોટા સેટ આવ્યા પછી ઘરમાં કઈ ગાજવીજ કે કડાકા ભડાકા તો નથી થયા ને?
4: સેના કડાકા ભડાકા?
3: હવે અજયના સીધ થાવ છો? હે, તમે સતુર થઈને મારું પાયરખું કા કરો?
4: પ્રાણિયા, આ તારા સમો મને કાંઈ ખબર નથી.
3: આ તમારા હગાવાલા ગુજરી ગયા.
4: હે?
3: અને આ નાના શેઠ હનાન પણ કરી જીવા અને તમને ખબરય નથી?
4: ના, કોણ સગા?
3: તમને કોઈએ કાંઈ કીધું નથી?
4: ના ના, કોઈએ કાંઈ કીધું નથી. મને મારા જીવ ના સમ.
3: ખરા ત્યારે તમે હો, ત્યારે તો હવે તમારા માથાના થઈ ગયા નાના શેઠ. હવે ફકર નહી, તમે ઘણા દી એમની માથે જમાદારી કરી. કાકી, આ વારા ફરતી વારો ને હવે નાના શેઠ ની જમાદારી નો વારો.
4: મારા રોયા, જે હોય સીધો ભસી મને. હે, શું થયું? કોણ કોણ ગુજરી ગયું અને કોનું સનાન?
3: આ તમારા વેવાણ રૂપાવટી વાળા.
4: વેવાણ જેની હોય એની. મારે તો સનાને નહીં, હા ને સૂતકે નહીં.
3: તઈ નાના શેઠ તો હનાન માં ગયા હતા.
4: એમ?
3: હા,
4: ઠીક. ત્યારે એનો તો જોજે, હું બરાબર હિસાબ લઈશ.
3: પણ કાકી, તમારું માહિતી ખાતું હવે નબળું પડી ગયું લાગે છે. ઓ,
4: અરે રોયા, આમ ફાઈટું ફાઈટું

0: સાંભળો, તમારું બીજું કોક રૂપાવટી જઈને અવસર ઉકેલી આવ્યું હોય તો એનું કેમ?
1: બીજું બીજું વળી કોણ?
0: અને હરવા કરીને સાંભળો, હૈયું થામીને સાંભળો, બાબુ અને સુશીલા બે
1: હવે ખોટે ખોટા બલૂન ઉડાડ માને પીટિયા
0: મારી આંખું ના આમ બસ.
1: હા, તારે ઘેર તાર આવ્યો હશે, કાને રોયા?
0: મારા એકલાની ઘીરે કાઈ નહીં, ટૂંકો ને ટચ તાર પણ નહીં.
1: જટ ભસી મરને મારા રોયા.
0: વિગતવાર ચાર પાના ભરીને કાગળ, તમારી દીકરીએ એની હાહુનું મોત સુધાર્યું
1: એમ
0: અને જીવતર ઉજળ્યું. એના મો ફાટ વખાણ તો હો હનાનિયાની વચ્ચે વંચાણા
1: એમ
0: ને સુશીલા બેનની વાહ વાહ બોલાઈ ગઈ
1: એમ.
0: વળી એ બધા સુશીલપણાનો જસ કોને ચીડ્યો ખબર છે?
1: કોને?
0: 9 મહિના જેણે પેટમાં વેઠીને આટલા મોટા કર્યા એને નહીં.
1: આ બધું તું શું બકબક કરી રહ્યો છે મુવા? મને ઠેકડીએ કા ઉડાડ?
0: ઠેકડીએ નથી ઉડાડતો કાકી, ઠેકડીએ નથી ઉડાડતો. આ તો જે બૈનું ને ઈ તલેતલ કહું છું, આ જ ચીડો તમારા જેઠાણીને. જેઠાણીએ વેવાઈને છેલ્લી ઘડીએ ધર્મના વેળ સંભળાવ્યા
1: એમ.
0: ઈ ઉપરાંત માં વગરના 3 છોકરાઓને લઈને જેઠાણી થોરવાડ ગયા. લ્યો, આમાં એક પણ જો વાત ખોટી હોય ને તો તમારું ખાહડું ને મારું મોટું.
1: પ્રાણિયા, આ તારા જેવા વફાદાર કામ કરનારા છે ને હે, ત્યાં ઘર ના ખૂણે બેઠા બેઠા એને મલક ભર ના વાવડ મળે છો.
0: લાવો કાકી, કઈ ચૂડી ને ચીપ ચડાવવાની છે ને કઈ બંગડીઓ ભંગાવી નાખવી છે.
1: સાંજે નિરાતે આવજે.
0: ભલે,
1: ત્યાં સુધીમાં હું અહીં ઠીક ઠાક કરી નાખીશ.
0: એ ભલે કાકી.
1: કહું છું.
2: હા બોલો.
1: આ વાત મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઈ જવાની હતી હે? ના ના, ને ચોરી તો ભગવાન ને ઘેર પણ કેટલો વખત છુપી રહી શકે છે.
2: અરે ભાઈ,
1: મારું સ્નાન તો હજી બાકી છે. ત્યાં કોનું સ્નાન કરવા પધાર્યા હતા? ને મારી છોકરીનો ભવાડો કરવાનો ભાભીને શું હક છે?
2: તારે મને જે કેવું હોય તે કહી લે, પણ ભલે થઈને ભાભીને માટે ગેર શબ્દ ન કેતી.
1: ભાભીનું દાજે છે અને બાયડીનું નથી દાતું.
2: અરે
1: આદમી છો?
2: પણ
1: એક વાર મોટા ભાઈના જૂતા ઉપાડવા લાયક થાવ, પછી મારી ઉપર રૂઆબ કરવા આવજો.
2: પણ તું શા સારું મારી પાસે મોટા ભાઈના જૂતા ઉપડાવે છે? અને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું?
1: છોકરી જેવી છોકરીને ટાળી દીધી. બીજું શું? શેરની ભણેલી ગણેલી છોકરી કરવાને બદલે બનાવી દીધી છે ગામડાના ભોથા જેવી.
2: અરે છોકરીએ કઈ કાળું ધોળું તો નથી કર્યું ને?
1: મોટા ભાઈએ જે સંબંધમાં લાલબાઈ મૂકી દીધી છે એ સક પણ સાચવવા સીટ લઈ ગયા મારી છોકરીને.
2: અરે પણ ગામ રસ્તામાં પડતું તું તે ગયા હશે. છોકરી તો તારી જ છે ને, ભાભીની નહીં.
1: છોકરી તો મોટા ભાઈની, બીજા કોઈની નહીં. બીજા કોઈને કઈ કરવાનો અધિકાર નથી. તમારી ભાભીએ મારી છોકરીના કાનમાં કાતિલ ઝેર રેડવા સિવાય શું કર્યું છે?
2: અરે પણ હમય તું
1: એવ સરખા સગા ધણીને ક્યારે ગાંઠા છે ધણિયાની? રાતે પાસે સુડાવીને રોજે રોજ છોકરીના કાનમાં ધક ધક તું સીસુ સીચે છે.
2: હે ભગવાન,
1: નિત્ય પ્રભાતે જેના પગ ધોઈને પાણી પીવા લાયક મોટા ભાઈ છે એનાથી છાના છાના પેત્રા કાવત્રા કરવા એક એક ખાનદાનનું કામ નથી. સમજ્યા? શું સમજ્યા? ભગવાન ભગવાન, ભોગ લાગ્યા મારા. મને ખબર, મને પરણા છે કે બીજી કોઈને?
3: સારી એવી વાર થઈ મને આવવાને.
4: અરે કાલે પહોંચવું તું, પણ મોટરનો અકસ્માત થયો.
3: હે?
4: અરે લાચાર બની ગયો. વિજયચંદ્ર,
3: હા
4: શું

0: તમારો કેસ ચાલી ગયો?
1: ના જી, આજની જ મુદ્દત પડી છે, આપને તેડવા જ આવેલ છું.
0: પણ હું આમાં તમને શી રીતે બચાવી શકીશ?
1: શું કહું, મારે આપની પાસે એક શબ્દય ખોટો બોલાવવો નથી, તરકટ કરાવવું નથી, ફક્ત આપ બોલો એટલી જ વાર છે.
0: પણ શું બોલું?
1: કે સુશીલાબેન સાથે આપે મારું હિન્દુ વિધિથી વેવિશાળ કરાવી આપેલ છે, ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું, વગેરે વગેરે.
0: પણ મારા સાહેબ, તમે તે કઈ રાજા છો? હે, કોર્ટ ને તે કઈ અકલ હોય કે નહીં? મને પૂછે કે તમે આબરૂદાર માણસે આવું ઉતાવળિયું ને ખાનગી જેવું વેવિશાળ શા માટે કરી નાખું? તો
1: તું આપણી પાસે જવાબ હાજર જ છે. જૂનું વેવિશાળ અમુક કારણોસર તોડવું પડેલું, એ કારણો ગુપ્ત હતા, અરે સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવા હતા, એટલે સામા પક્ષની ફજેતી ટાળવા માટે અમારે સગ પણ છૂપું કરી લેવું પડ્યું, નહીતર ન્યાતના પંચાતિયા નિરર્થક હોહો કરી મૂકે. જરાય ગભરાશો નહીં.
0: અરે પણ કોર્ટમાં વેવિશાળની કબૂલાત કરવી એટલે તમારા જેવા માણા હારે મારી સુશીલાની જિંદગી જોડવી?
1: આજે તો આપની મદદેથી મારો ઉગાર જ શોધું છું.
0: અરે પણ કોર્ટમાં ઊભીને જીભ તો કાપી દેવી ને! તમને ખબર છે, કોર્ટમાં પત્રકારોથી માંડીને તમામ જાતની જનતા હોય, એનું શું?
1: સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદ્દમાની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે. શેઠ, આપની આબરૂ સલામત છે, કહો તો હું આપને લખી આપું કે મારે આપની કન્યા ન જોઈએ.
0: અરે હજી તમે કાઠિયાવાડી ગુંડા ખુશાલ અને એની પાર્ટીને ઓળખતા નથી, જે કારણે હું બહાર ભાગી ગયો તો ને, એ બાબત તો હજી લટકે છે મારા માથે.
1: આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલ માટે દાક્તરે લખી આપ્યું છે તેવું હું મારા પોતાના અક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં. લખી દઉં કે મારું જીવન કોઈ પણ સ્ત્રી સાથે લગ્નને લાયક નથી.
0: અરે પણ છતાંય કોર્ટમાં કરેલો એકરાર તો ઊભો રહેવાનો જ ને?
1: હું આય રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન જેટલે દૂર ચાલ્યો જઈશ. હું બધો જ એકરાર આપની પાસે લખીને લાવેલ છું. હાલ્યો, મારું માથું આપના હાથમાં મૂકું છું.
0: વિજયચંદ્ર, કેસ ક્યારે ચાલશે?
1: હમણાં 12 વાગ્યે, 1 કલાકમાં જ.
0: આપના લખાણ વાળું આ કવર પાછું લઈ, મારે શા કામનું?
1: તો પછી આપને આપવા શા માટે લાવત? કોકના હાથે પડે તો મારું તો ઠીક, પણ આપની સુશીલ દીકરીનું એ મોત ઊભું થાય ને. આજે આપે મને માનવીની મહાનુભાવતાના દર્શન કરાવ્યા છે,
0: અરે
1: એ દેખીને મને મારી અધમતા વિશેષ ડંખ મારી રહેલ છે.
0: વિજયચંદ્ર,
1: હું અધમ છું, હું અધમ છું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા, આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો નિર્લોક પરમાર, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ અને કેશવસિંહ પરમાર. વેવિશાળ હપ્તો 19.

0: તમે પડખે રહેશો ને ભાભી, તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ, હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ. શોફર, હમાલની કોઈ જરૂર નથી, આ મારી બેગ અને બિસ્તર પાછા લઈ જા. તો પૂછે ને તો કહેજે કે જલ્દી પાછા આવવાના છે ને, એટલે વધુ સામાનની જરૂર નહોતી. આ ધોતિયું ને ટુવાલ બસ છે.
1: કેમ ભાઈ, ઓચિંતાના શા ખબર છે? તમારો સામાન ક્યાં?
0: સામાન હજુ પાછળ છે ભાભી, આવે છે.
1: કેમ છે તમારા મોટા ભાઈ? મારી દેરાણીને તો સાથે લાવી હતી. એ બચાડા જીવને થોરવાડ આવ્યા, ઘણા વર્ષ વીતી ગયા, ને એમાં આ નવું ઘર તો મેં આજે જોયું, તો બીજાઓએ તો જોયું જ ન હોય ને
0: ભાભી. આ નવું ઘર તો મારા મોટા ભાઈની કમાણીનું છે, એમાં મારા પુરુષાર્થનો તો એક પથ્થરય નથી મંડાયો
1: ભાઈ. આજે આવું વહમું લાગે એવું કાં બોલું? મુંબઈમાં બધું બરાબર છે ને
0: ભાભી? મુંબઈની વાત છોડો, મારી પત્ની એ મારી નથી, એ સુશીલાને મારી દીકરી નથી માનતી, મોટા ભાઈની દીકરી માને છે, પછી મારે શું બોલવાનું
1: ભાઈ? કોઈના બોલેલા વેણ અંતરે ન ધરું. એવું જો હું ગળીને ગાંઠે બાંધું તો હું કેદીની દોરડે લટકી ગઈ હોત
0: ભાભી.
1: એકાએક આવવાનું કોઈ કારણ?
0: તમને અને સુશીલાને તેડવા મને અહીં મોટા ભાઈએ મોકલ્યો છે ભાભી.
1: કેમ, એકાએક?
0: આ રૂપાવટી જઈ વેવાણનું મરણ સુધાર્યું ને એ માટે ભાભી. મુંબઈમાં મોટા ભાઈ બે પૈસા વાળા થયા, ત્યારથી એક જ સવાલ મારી સામે વારંવાર ફેંકાય છે, ઘરમાં રહેવું છે કે નહીં?
1: ભૈલા ભૈલા, વલોપાત છોડો. અત્યારે તો આપણે હવે દીકરી સુશીલા સામે જ જોવાનું છે. તમે કહેતા હતા ને કે સામાન પાછળ આવે છે
0: ભાભી. સામાન તો મેં પાછો મોકલી દીધો છે, એ વાત વિસરી ગયો તો.
1: પાછો ક્યાં?
0: સેન્ટ્રલ સ્ટેશન થી જ પાછો, મોટરમાં ઘેર.
1: કેમ?
0: મને એવી બીક લાગે છે કે મારા ભાઈ કોક દી મારા પહેર્યા કપડાએ આંચકી લેશે.
1: શાંતિ ધારણ કરો. સામેનો જીવ આકરો થાય ત્યારે આપણા આત્માએ શાંતિ ધારણ કરવી, એ જ સાચી અહિંસા છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
0: તમે જે આત્માની વાત કરો છો એ મારો આત્મા અંદરથી જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઈની જે સાહેબીમાં મારો જરી કે લાગભાગ પહોંચતો નથી, એમાં મોટા ભાઈના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે ભાભી.
1: અરે અરે, આપણે બધા જ કેમ ગાંડા બનવા લાગ્યા છીએ? તમે આવા આળા મનના થઈને બેઠા ત્યારે એ બચ્ચાડા જીવનું કોણ
0: ભાભી? તમે જો મોટા ભાઈને નિરાધાર લેખતા હો, એમને બચ્ચાડા જીવ કહીને દયા ખાતા હો, તો અમે શું બચ્ચાડા જીવ નથી
1: ભાઈ? હાઉ જીવ પર સમતા રાખવી એ આત્માનું ગુણ છે, અને એ જ આત્માનો ધર્મ પણ છે.
0: સુખલાલ મળ્યા હતા
1: એમ
0: તો વેવાણના ઉઠમણામાં હું ગયો તો, મને તો સુખલાલમાં પોતાપણું લાગ્યું. હું અપુત્ર છું ને, પડખે એવો જમાય હોય તો મને હાચવે ભાભી. મારા જેવા નપાવટને તો સુધરેલો ભણેલો બીજો કોઈ ના હાચવે.
1: વાતો તો બહુ મોટી કરો છો ભૈલા, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઈની ત્રાળ સાંભળશો તો ઉભા તો નહીં થઈ જાવ ને?
0: તમે પડખે રહેશો ને ભાભી, તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ
1: ભૈલા.
0: હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ.
1: બસ ભાઈ, હાઉ ત્યારે.
2: કા સુખા,
3: હા
2: તું આટડીએ ક્યારે આવતો રહ્યો? હું તો તને ઘેર ગોતતો હતો, માણસો ખરખરો કરવા આવેલા.
3: બધી વાત સાચી, પણ દિવાળીના ટાણામાં દેખી પેખીને વકરો નથી ખો.
2: સુખા, તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ. તારા ઓર્ડરોની નોંધ પ્રમાણે હું જાતે જઈ એક એક ઠેકાણે માલ પહોંચાડી દઈશ. પછી છે કઈ, તું હવારની ગાડીમાં જ ઉપડી જા દેશમાં.
3: પણ હવે હું ઉતાવ

0: પડશે, ફેર પડે ભાઈ, તારી હાજરી હોય તો તારા બાપા હિંમતમાં રહે અને છોકરા ઉત્પાતમાંથી બહાર નીકળે.
1: પણ છોકરાઓને તો
0: મારે તને ધકેલવો પડે છે, તે ઈ કારણસર જ છોકરાઓને જે તેડી ગયા એમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શકતો નથી. એ ભાભુ ભત્રીજી દેશમાં એકાએક કેમ ઉપડી ગયા, તારે ઘેર શા સારું ગયા, બધી સી બાબત બની, તાગ તો મેળવવો જોઈશે ને. તારો હહરો સ્નાન કરવા આવ્યો એ પણ નવાની વાત જ કહેવાય ને, અને અત્યારે પાછી નવી વાત સાંભળી.
1: હું
0: તારો હહરો દેશમાં ઉપડી ગયો અને સામાન બધો પાછો મોકલાવતો ગયો, તું દેશમાં પોગીશ તો જ તાગ મળશે ને પેલા. વિજય ચંદ્રે કઈ નવો ખેલતો નથી નાખ્યો ને, લાગે છે કે દીકરાઓ બરાબર ના સારસામાં ભીડાયા દે, પણ આપણે મુહૂર્ત છોડવું નહીં હો, માટે કહું છું કે જટ દેશમાં પોગી જા.
1: ખુશાલ, મેં તો નક્કી કર્યું છે કે મુંબઈમાં જીવીશ ને મુંબઈમાં જ મરીશ.
0: હું કહું છું કે મુંબઈમાં રહીને ચંપક શેઠ નો મદ ઉતાર, તું 5 દિવસ દેશમાં જઈ આવીશ તો તારો પુરુષાર્થ કઈ કટાઈ નહીં જાય.
1: પણ
0: સુખા, તું એક વાત ગાંઠે બાંધી લે.
1: કઈ?
0: તારે ચંપક શેઠ નો મધ ભાંગવો છે, એ હાથની ફેણ માંથી સુશીલા સમા મળીને પડાવી લેવો છે, ભલે પછી ઈ ફેણ ના ટુકડે ટુકડા કરવા પડે. જે જે જે જે ચંપકભાઈ શેઠ, જે જે.
2: તમે મને પૂછ્યા વિના અટાણે કેમ આવ્યા? એલા રામા, આવનાર ને બાયણું દેખાડી દે.
0: ચંપક શેઠ, વળી પાછા તમે ઉતાવળા થયા, આપણી તે દીની કામગીરી અધૂરી રહી છે તે તો યાદ કરો.
2: મને ખબર છે કે તું ઘરમાંથી સીધી રીતે નહીં જ નીકળે, ફોન કરીને પોલીસને ખબર કરવી જ પડશે.
0: શેઠ, હવે તાકાત હોય તો છોડાવો કાંડુ, પોલીસથી તો તમારે દીવાનું હોય.
2: પોલીસની મને શેની બીક, મેં શું ગુનો કર્યો છે?
0: કોઈના પુરુષાર્થન પર આંગળી ચિંતુ બનાવટી ડાક્ટરી સર્ટિફિકેટ ગુનો નથી? કોર્ટના ચોપડે જેનું નામ નોંધાઈ ગયું છે એવા વિજય ચંદ્રને પડખું દેવું, એ શું ગુનો નથી? હવે તમારે પોલીસને ટેલિફોન કરવો હોય તો કરો, એમાંથી તો કેટલીય કાદવની કુંડીઓ નીકળશે. સેઠ,
2: તને ધાક ધમકી સિવાય બીજું કઈ આવડે છે?
0: મારે રાતી પાયે જોતી નથી શેઠ, ઉશ્કેરાથી મામલો બગડે એવા મારા બોલ પર વિશ્વાસ રાખો. શું બે કાગળિયા મારા માટે લેવા આવ્યું છું? વળી એ કાગળિયા કોઈને હોંફવાય નથી, બીજે રજૂ થાય તો નુકસાન તો તમને જ થવાનું ને શેઠ. હે
2: ખુશાલ,
0: તમે વિજય ચંદ્ર કે કોઈને પણ તમારી દીકરી દિયો, એમાં અમને લગરી કે વાંધો નથી હો.
2: ખુશાલ, મે બે કાગળિયાનો જાતે જ નાશ કર્યો છે.
0: શેઠ, તો મારું કામ એકદમ આસાન પડી જાય.
2: કેમ?
0: બસ મારી ફરિયાદ પરથી પોલીસ ખાતું તમારા બંગલાની અને પેઢીની જડતી લેશે,
2: હે?
0: ત્યારે તો બાકીનું ઘણું ઉપર તરી આવશે ને.
2: અરે, પણ તું શું કરવા માંગે છે?
0: શેઠ, નાગાને નાવાનું ન હોય અને નીચોવાનું ન હોય હો. આ મોડી રાતે તમે બહાર થી કોઈ મદદ મેળવો, ઈ પેલા તો પોતાનું જીવતર સસ્તું કરી લેવું પડશે. શેઠ,
2: ખુશાલ,
0: મને તો કાંઈ કરતા કાંઈ વાંધો નથી, તમારી સંતોક વિજય ચંદ્ર ને વરે કે રાણી વિક્ટોરિયા ના કોઈ વંશજ ને, એની હારે મારે કજિયો જ નથી.
2: ખુશાલ,
0: બોલો, અત્યારથી જ વધાવો દેતો જાઓ, મારી માગણી હાવ નાની અને દોકડાના ખર્ચ વગરની છે.
2: શું?
0: અમારા સુખલાલની બાબતમાં 2 તરકટી દસ્તાવેજ લખાણો તમે લખાવી લીધા છે ને, એ મને આપી દો.
2: અરે પણ
0: મારે ઈ રાખવા નથી હો, હું અહીં જ તમારા દેખતા જ એના ચિડારિયા કરી નાખું, પછી છે કઈ? તમને મારી વાત સમજાય છે?
2: ખુશાલ,
0: બરાબર લાગે છે?
2: ખુશાલ,
0: ના પાડશો તો મારે શું કરવું એનું મેં વિચારી લીધું. દેવો છે
2: ખુશાલ,

0: મને થોડું વિચારવા દે.
1: વિચારો ને, વિચારો વિચારો.
2: વિચાર કરવા ઉપર ક્યાં ટેક્સ છે?
1: બાકી એક નવો વિચાર હું તમને કઈ સંભળાવું શેઠ.
0: શું
2: શેઠિયાવ? સુખલાલ ના અપુરુષાર્થ ની કે વિજયચંદ્ર ના પુરુષાર્થ ની ખાતરી કાય કોઈ ડાક્ટર થોડો આપી શકે? શેઠ, ઈ વિષય જ એવો છે ને કે ઈના પારકા નો.
0: ખુશાલ, ઈ બે કાગળિયા પેઢી ની તિજોરી માં પડ્યા છે.
1: કઈ વાંધો નહીં, પેલા અહીની તિજોરી આપણે બે જોઈ લઈ, પછી પેઢીએ જઈશું. હે, ઉઠો.
0: અરે
1: તિજોરી હુતી હું તમારી હારે જાઉં છું.
0: અરે પણ
1: તમને એકલા મૂકવાની મારી તૈયારી નથી.
2: હું કરું છે તિજોરી નું કામ રહ્યું ને એટલે. ઓ
1: હાલો હાલો, આગળ થાવ, આગળ થાવ કહું છું.
0: અરે
2: બાકી અસલી દસ્તાવેજો તો હવે સુશીલા અને સુખલાલ અને બાપુની સાક્ષી જ લખાય છે. ખોલો લ્યો, આ તિજોરી ખોલો જોઈ.
0: ચાવી કેમ લાગતી નથી?
2: શેઠિયાવ, ધ્રુજતા હાથે કામ ન થાય. લાવ સાવી, લાવ.
0: અરે
2: મને દિયો સાવી, આ હું જ ખોલી દઉં. આ લ્યો, ફટાક દઈ ને ખુલી ગઈ, જોઈ લ્યો. વાહ, લાવ એ દસ્તાવેજો હવે મને જ આપી દો. હા, આપના હાથે ફાડવાની મરજી હોય તો આપ ફાડો. માફ કરજો શેઠિયા, હું મહાત્મા ગાંધી ના પંથ માં થોડો થોડો ફેરો છું, પણ મારા હાથ ના પંજા છે ને હજી બાર ના બાર જ રહી ગયા છે.
1: ના ના નીકર, હું આટલી હિંસા કરું કદી? હે,
2: આ તો તમે મને લાસાર કરી દીધો શેઠિયાવ. જો બોયલું તમે ફરી ગયા, ઉધતાય તમે કરી, ટેલિફોન પકડવા તમે દોડ્યા, ઘરની તકરાર માં પોલીસ ને બોલાવાય. હે
0: ખુશાલ,
1: ના ના હું એમ કહું છું, કઈ ખૂન નો ઈરાદો કે મામલો થોડો હતો? હે
2: સાંભળો શેઠિયાવ, સાંભળો, તમારા ઘરની ધૂળ પણ લઈ જવી મારે હરામ છે. ઓ
1: શેઠિયાવ, આ વિજયચંદ્ર હારે દેશમાં ક્યારે જવાના છો? હે

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, નિર્લોક પરમાર, વિરલ રાવળ અને પૂનમ ચૌહાણ.

0: કા એક પુરુષ અને કન્યા વચ્ચે થોડા જોય છે. કન્યા વરે છે અને પરણે છે સાસરિયાના આખા ઘરને, કુળને, કુળદેવને, હરે માળી ઘરે બાંધેલ ગાયના ખીલાને. એમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાના માવતરને, કન્યાના ભાંડરડાને, કન્યાના સગાવાલાને અને કન્યાના માવતરના આંગણાની લીલી લીંબડી અને પીપળી.
1: ભાભી તારનો ભરમ સમજાણો, મારા મોટા ભાઈ પરમદી વિજયચંદ્ર હારે થોરવાર આય આવે છે.
0: ભલે ને લઈને આવે, એમાં હું?
1: મારા ઉપર મોટા ભાઈ નો કાગળ છે કે સુશીલાના ઘડિયા લગ્ન ની તૈયારી રાખવી. સુખલાલ પણ આજે મુંબઈ થી આવી ગયા છે.
0: ક્યાં ગયા? રૂપાવતી ને?
1: હા, મેં એમને કહી દીધું છે કે સવારે અહીં આવી જાય.
0: એ તો આવશે ને માળી, એના ભાંડરડા આય છે.
1: આપણે શું કરવું ભાભી?
0: આપણે એમાં ગભરાવાનું શું? હવે તો સુશીલા કે એમ જ કરવાનું છે ને.
1: પણ સુશીલાનું કયું મારા ભાઈ શું કરવાના હતા?
0: દીકરી માથે હેત હશે ને તો કરશે,
1: પણ નહીં કરે તો?
0: તો પાછા જશે. ઉમર લાયક છોકરીને કોર્ટે હાથ નથી લગાડી શકતી
1: ભાભી.
0: તો કોઈની તે શી મગદૂર?
1: આપણને ધમકાવીને મુંબઈ ભેગા કરી જશે તો?
0: ઉપાડીને કોઈ કઈ થોડા લઈ જવાનું હતું, હેવી બીક રાખો માં.
1: લાગે છે કે મારા ભાઈ એમના સ્વભાવ મુજબ તોફાન મચાવશે, ક્યાંક રાજની મદદ લેશે તો?
0: રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે ને.
1: પણ સુશીલા કોના બાવળાના બળે જવાબ દેશે?
0: સુશીલા ટક્કર લેશે સુખલાલના ટેકાથી. એક માણસ મોકલીને સુખલાલને અહીં વેળાસર તેડાવી લ્યો.
1: ઈ હું જવાબ દેશે ભાભી?
0: એને આપણે એક જ વાત પૂછવી છે કે સુશીલાનો હાથ જાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની તારી ત્રેવડ છે
1: ભાભી?
0: બસ હાનો જે જવાબ સુશીલાને જડે, એની ઉપર સુશીલા કેડ બાંધવી કે ન બાંધવી એનું નક્કી કરી લેશ.
1: ભાભી તમારી વાત સોળ વલ્લા સોના જેવી છે.
0: સોળ વલ્લા સોનાનું હીર તો સુખલાલ અને સુશીલાએ દેખાડવાનું છે ભાઈ.
1: હા એ હાજુ.
0: લગ્નનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો, જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણીનું ઘી. તમારા માનું આત્મું તો બહુ જ ભાગશાળી, પૂરું પુણ્યશાળી. વેશવાળ તૂટ્યાનું ધ્રાસકો એમને ખાઈ ગયું, એની જીવાદોરી અમારી નિમિત્તે કપાણી. એ તો જેવી લેણ દેણ, લેણ દેણ હોય આ લગી સંબંધ હાલે છે ભાઈ. એકબીજા હારું થઈને વપત ઉઠાવી તે લેણ દેણ ના ચોપડા આગળ લખાય છે.
1: ભાભી તેજપુર થી ગાડું આવ્યું છે.
0: શું છે એમાં?
1: કાપડ, ચોખા, તુરદાળ અને બીજી પરચુરણ ચીજ વરા માટે આવી છે. લખે છે કે મુંબઈના કાગળ મુજબ અવસરની બધી ચીજો મોકલી છે.
0: ઠીક ઠીક.
1: આ મુંબઈ થી આવી અને બપોરે તો બે જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે અને રાતે અહીં થોરવાડ આવશે એ મહેતાજીએ લખ્યું છે. મુંબઈ થી નીકળી ચુકાનો તાર આવી ગયો છે તે પણ બીડો છે, એટલે હવે તો ચોક્કસ જ સમજવું.
0: તે અચોક્કસ આપણે ક્યાં સમજ્યાતા ભાઈ? ઉતરાવી દો બધો માલ સામાન.
1: મુરત પણ મહેતાએ જોવરાવીને મોકલું છે. આ પરમદીનો શુભ અવસર છે એમ પણ જણાવ્યું છે.
2: અવસર? હેનો અવસર? માને મુએ તો હજી પાંચ જ દાડા થયા છે, તે હેનો અવસર? કોની હાથેનો અવસર? કઈ ધારણા મનમાં બેહતી નથી. આવનાર બે જણમાં એક તો ચંપક શેઠ, પણ બીજો કોણ? હું કોઈ નવો મૂર્તિયો ચંપક શેઠ ને મળી ગયો કે વળી પાછો વિજયચંદ્ર જ?
1: ભાભી કાગળમાં આગળ લખ્યું છે કે વિજયચંદ્ર નો ખાદીનો જ આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈ થી લેતા આવે છે. બેનને માટે તૈયાર.
0: બચ્ચાડા જીવે, એકલે હાથે કેટલી બધી તૈયારી કરી.
1: લ્યો ભાભી આ કાગળ.
0: સુખલાલ, મેં તમને પુરુષ અને કન્યાના સાસરિયા સાથેના સંબંધની વાત કરી, હી બરાબર ગાંઠે બાંધજો. હવે બીજી વાત મેલું છું. પુરુષનો બાપ કાલો ઘેલો હોય તોય કન્યા એની અદબ ભીડીને રોટલો ટીપીને ખવરાવે, ને સ્ત્રીનો બાપ અણ કમાવો ને રખડી પડ્યો હોય તો જમા એને ખંધોલે બિહારીને સંસારના વન પાર કરાવે. ખરું ને ભાઈ? ન જાળવે તો ક્યાં મૂકી આવે? અનાથોના આશ્રમમાં?
2: મોટાબા, મોટાબા હું બરાબર સમજુ છું તમે.

0: के बा मांगो छो ने ते
1: सुखलाल बेटा आम जु हाँ बेटा ई मारा दीकरा जेवा देर अने तमारा तमे जे गणो ते काल सांजरे एने आ घरना पथराई कही देशे के निकली जा ओटीवाड़ हाईलो जा गमे त्या जा ने न जीवाय तो मरी जा।
0: मोटा बा काले आ बधु बनवानु छे ई हूँ जानु छु।
1: मुंजा शुमा तमारे माथे कोई आफत ओढ़ाड़ी नथी। हाँ तो तमारा हैया ने जे आज का आज सुधी लाएगा हो जी जी अपमानो ना सुया भोकाणा हो ही तपासी जुवा कहू छु।
0: मोटा बा
1: सुखलाल मारे एक ज वात पूछवी छे।
0: पूछो जरूर पूछो।
1: जे पड़े ते भगवान ने माटे तमे तैयार छो?
0: बा पण कोने माटे?
1: मारा एकली ना माटे नहीं हमारा सौना माटे।
0: अरे तैयारी न हो तो आटलो अठीलो बनी ने लाइगो हूँ करवा रे।
1: बापा तैयार छे?
0: पूछू नथी।
1: पाछा जशो बापा ने तेड़ी ने आवशो? काल सवार पहला आवी शकशो?
0: काल सवारे वड़ी हूँ छे। अरे हाँ हूँ जरा तमारी दीकरी ने मड़ी ने थोड़ी वात करी शकू।
2: तमे कई बोलो ए पहला मारी वात ध्यान थी सांभळो। मारा मोटा बापू विजयचंद्र ने लेने राते जाई आवी जशे। मोटा बापू तो मारा लगन विजयचंद्र हारे करावी देवा मांगे छे अने एमनो ए निर्धार अफरज छे। हाँ ने मारा बापू ने मारा बाबू पण मारी सम्मति थी तमारी हारे मारू जीवन जोड़वा माटे अटल छे हो। अने एथी तो ए बेव ग्रह त्याग करीने मुंबई थी आई आव्या। हवे तमे रूपावटी झट जाओ अने बापू ने तेड़ी ने आई आवो। जो आ बाबत मां मोड़ू थशे ने तो बाजी पलटी जशे।
0: पण मारा बापूनी आई हूँ जरूर छे। अरे हूँ पोते ज बधी जवाबदारी मारा माथे लउ छु पछी हूँ छे।
2: भले मारू जीवन तमारी हारे जोड़ावानु छे पण हूँ तमारी एकलानी थईने नहीं जाऊं। बापू छे भांडुओ छे घर छे अने घरमां वाछड़ी छे એટલે મને આવવાનું મન થાય છે
0: સુશીલા।
2: બાકી મુંબઈ કે કોઈ મોટા શહેરની છોકરી તો એના વરને જ વરે છે હો। અને એમ હોત તો હું તમારી અને રૂપાવટીના ઘરની મમત જ હું કરવા રાખત।
0: પણ માની જેમ જો બાપુ ન હોત તો?
2: તમે ભાગ્યશાળી છો કે બાપુનું છત્ર તમારા માથે છે। મને તો આ 20 વર્ષ સુધી બાપની છાયા નથી મળી। આજે અણનમ ઊભા છે તો એ બાપુના જોરે। સાસરિયામાં બાપુની અમિત દ્રષ્ટિ મારી ઉપર હશે તો હું મને નોધારી નહીં માનું।
0: સુશીલા
2: મારી કુખેથી સંતાનો અવતરે કે ન અવતરે પણ તમારા ભાંડેડા એ સૌ મારા જ આપણા જ સંતાનો છે ને।
0: સુશીલા પણ પણ બાપુ થોડા ના પાડવાના છે। અરે એમણે તો રૂપાવટીથી નીકળો ને ત્યારે તમને આશીર્વાદે કેવડાવ્યા છે।
2: હા બાપુ મને રક્ષણ દેવાની ના તો નહીં પાડે પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુ આપણા સૌ પર તૂટી પડવાના। જે માણસ તમે પુરુષાર્થન વિનાના છો એવું બનાવટી સર્ટિફિકેટ ઊભું કરી શકે એ બીજું હું ન કરી શકે। દાના દુશ્મનને તો પહોંચી વળાય પણ બહારથી રૂડા દેખાતા ને અંદરથી આંટિયાળા પેટના પોતિકાને તમે શું કરી શકો? પીઠ પરના ઘા એંધાણ વિનાના હોય છે સુખલાલ।
0: તો પછી સુશીલા હું ભાભુને મળીને નક્કી કરું છું।
2: હજી એ નક્કી કરવાનું બાકી છે શું? કાન ખોલીને બરાબર સાંભળો જી કરવું હોય હાંજ સુધીમાં કરી લેજો। બેસો હું જ બાબુને આઈ બોલાવું છું।
0: ભલે
2: બાબુ જરા આવશો આઈ?
1: એ આવી
2: બોલો સુખલાલ શું કહેવું છે તમારે?
0: મોટા બા લગ્ન આજે અત્યારે 2 કલાકમાં જ ના કરી લેવાય?
3: હા ભાભી આ તો આપણને સૂજેલું જ નહીં।
1: પણ મને સૂજેલું હો ભાઈ।
3: તો પછી ભાભી કરી લઈએ પછી મારા ભાઈ પણ ટાડા પડશે હો ભાભી।
1: ના ભાઈ કોઈ કાળે ઈ નહીં બને।
3: પણ કા ભાભી કેમ? સુખલાલ પોતે તો કબૂલ થાય છે।
1: એમના બાપા કબૂલ થાય તો પણ?
3: પણ સુકામ ભાભી? પણ
1: એના ઘરમાંથી માં મૂઈ છે મારા ભાઈ ઢોર નથી મૂ ને બીજું મારે મારી છોકરીને ચોરી ચૂપીથી નથી પરણાવી
3: ભાભી।
1: મારી સુશીલાએ કલંકનું કોઈ કામ કર્યું નથી। મારે તો સમસ્ત નાતીલાઓની સાક્ષી જોઈએ। મારે મારી લાડકીના શ્રેષ્ઠ અવસરમાં સૌની આશીષ લેવી છે
3: ભાભી।
1: હાવના મોં મીઠા કરાવવાના છે મારે એને માથે રાત નથી લેવડાવી।
3: પણ ભાભી સારા કામમાં સો વિઘન
1: વિઘન તો આવે વિઘનને વડોટીએ તો જ હારા કામ

0: મીઠા લાગે ભાઈ.
1: ભાભી બહુ મોટો ખોપ.
0: કાંઈ નહીં થાય ભાઈ, હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી ને અનીતિ ના કરનારા નથી, પછી બીક કોની છે?
1: પણ રાજની ખટપટો ઉભી થશે તો?
0: અરે ના, રાજવાડા તે બચ્ચાડા જીવ શી ખટપટ કરવાના હતા. દીકરી પુખ્ત ઉંમરની છે અને પોતાના વર ઘર પસંદ કરવાનો હક છે, ને તમે દીકરીના બાપ છો. થોડા કઈ 50 વર્ષના ઠેરવવાના છે.
1: ભાભી, મોટા ભાઈ કોઈ બીજું તૂત તો ઊભું નહીં કરે ને.
0: ભાઈ સુખલાલ, દીપચંદ મામાને મળો, એનો મત મેળવો, મનની નિગંઠ ગાંઠ વાળીને નિર્ણય જણાવો, અને જો પાછા આવવાનું મત બંધાય તો કાલ હવારે વહેલા પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો. પાછા ન આવવું હોય તોય તમે મોકળા છો ભાઈ. સુશીલા.
2: હા બાબુ.
0: બેટા કંકુ ચોખા અને ગોળની કાંકરી વાળી થાળી લાવતો, સુકન હાંચવી લઈએ.
3: પાહી લગણ મોટા બા.
0: જીવ તાર્યું.
3: પાહી લગણ.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.

લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી તોડી ખેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી અરે ભલે લાગતો ગોળો

0: चौपाटी देखानी।
1: हाँ
0: ताजमहल होटल